નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન્ડ બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું. સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું. અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

ગુડ મોર્નિંગ પાલનપુર, આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીત થી, સર્જનહાર ની આરાધના થી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુર ની સાથે 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95129688 9512996688. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95129688 9512996688 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगीमां हमेशा आपणे सांभळता आवीए छीए के कोई पण कार्य एकला हाथे सफळ पार थतुं नथी, एटले के कोईनो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय के आजुबाजु घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए के ए आपणी पासे हमेशा आपणो आधारस्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું શૂન્ય છું પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
1: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
0: અને લાઇટ બિલ ના
1: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
0: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ. હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
2: હા હા, પાકો પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

નમસ્કાર શ્રોતા મિત્રો, આજનો પાવન દિવસ એટલે ગુરુ પૂર્ણિમા, ગુરૂપી અંધકારમાંથી રૂરૂપી પ્રકાશ તરફ લઈ જનાર એવા સદગુરુ તમારા જીવનને તેજોમય બનાવે એવી રેડિયો પાલનપુરની હાર્દિક શુભેચ્છાઓ. ગુરુ પૂર્ણિમાની શુભેચ્છાઓ સહ સાંભળતા રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો 90.4 FM ની સાથે, રેડિયો પાલનપુરની સાથે.

0: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: આ યોજના થી તમારું ઘર સાચા અર્થમાં સૂર્ય ઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડમાં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાહ શેની જુઓ છો? આજે જ રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.
2: ઘર ઘર

0: અરે સંગીતા, સોલર પેનલ નખાવી દે, સોલર પેનલ નખાવી દે. ક્યારના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જ્યારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું,
1: ભારત સરકાર કા લક્ષ્ય સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો, તો પછી રાશ એની જુઓ છો. આજે જ રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

શહેરનો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેરની પોતાની ઓળખ, આ શહેરની પોતાનું ટેલેન્ટ. યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાનના પ્રચાર પ્રસારના તમામ કાર્યક્રમ સાથે સમુદાયની તમામ અવાજને વાચા આપતું એકમાત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

નમસ્કાર શ્રોતા મિત્રો, આજનો પાવન દિવસ એટલે ગુરુ પૂર્ણિમા, ગુરૂપી અંધકારમાંથી રૂરૂપી પ્રકાશ તરફ લઈ જનાર એવા સદગુરુ તમારા જીવનને તેજોમય બનાવે એવી રેડિયો પાલનપુરની હાર્દિક શુભેચ્છાઓ. ગુરુ પૂર્ણિમાની શુભેચ્છાઓ સાંભળતા રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો 90.4 FM ની સાથે, રેડિયો પાલનપુરની સાથે.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: નમસ્કાર શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન. આપણા શહેરની અંદર આપણી ઓળખ સમા એવા આપણા આ રેડિયો સ્ટેશન પર કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને વિવિધ કમ્યુનિટીઝનું પ્રતિનિધિત્વ પણ આ પ્લેટફોર્મ પરથી રજૂ થશે. આપણા જીવનની અંદર ગીતા એ બહુ જ અમૂલ્ય ગ્રંથ તરીકે આપણે આલેખીએ છીએ, પરંતુ આ ગીતાને સુંદર અને સરળ ભાષામાં સમજવી એ ખૂબ જ જરૂરી છે. આ માટે આપણા શહેરનું અનેરું અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે, માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે. તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું. યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો. આપણા શહેરની આપણી ઓળખ સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર પર.
1: જ્ઞાનામૃતમના દૈનંદિન પ્રસારણમાં આપણે ગીતાની સમજ કેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. દૈનંદિન પ્રસારણ છે અને એટલા માટે ગઈકાલનું અનુસંધાન આજે અને આજનું અનુસંધાન આવતીકાલે એમ ક્રમિક ચાલે છે. આપણે 10મા અધ્યાયના લગભગ 28મા શ્લોક સુધી પહોંચ્યા છીએ અને ઈશ્વરની વિભૂતિઓનું વર્ણન એમાં ચાલી રહ્યું છે. આપણે એ માટેની લાંબી પ્રસ્તાવના કરી છે અને એ જ અનુસંધાન હવે ચાલે છે, એટલે વારંવાર એ કરવાની જરૂર નથી. પણ ઈશ્વર પોતાની વિભૂતિઓનું વર્ણન કરી રહ્યા છે. સાદી સીધી વાત એ છે કે ઈશ્વર જ આ જગતના ઉત્પત્તિ સ્થિતિ લયનું કારણ છે. એ વાત કરી, એનું સમસ્ત બ્રહ્માંડ સાથે ઐક્ય એની પણ વાત કરી, અને પછી આધાર રૂપે આ જે નશ્વર જગત છે, દ્રશ્ય જગત છે, અને નશ્વર છે એમ કહીએ ત્યારે દેવલોક પણ આવી ગયા, બધા લોક પણ આવી ગયા અને યુગ પણ આવી ગયા. એ નશ્વર છે એમાં

ક્યાંક ઈશ્વરનું જે હોવાપણું, ઈશ્વરનું જે શ્રેષ્ઠત્વ એ આપણને જોવા મળે, એના માટે શબ્દ વપરાયો ઈશ્વરની વિભૂતિઓ. જુદા જુદા નશ્વર જગતના વર્ગો, આ વર્ગોની અંદર સર્વશ્રેષ્ઠ હોય એ ઈશ્વરની વિભૂતિ, એ આપણે જોયું છે. બધા પર્વતો છે તો પર્વતોમાં સર્વશ્રેષ્ઠ સૌથી મોટો હિમાલય, તો હિમાલયને ઈશ્વરની વિભૂતિ કહી. જળાશયોમાં સૌથી મોટું જળાશય સમુદ્ર, તો સમુદ્રને ઈશ્વરની વિભૂતિ કહી. એમ ઈશ્વર પોતે પોતાની વિભૂતિઓનું વર્ણન કરતા હોય તે આપણે જોઈ રહ્યા છીએ. 28મા શ્લોકમાં છેલ્લે આપણે એ જોયું હતું, આ ઉદાહરણ તરીકેની વાત છે, કે દુનિયાના બધા આયુધો, શસ્ત્રો, અસ્ત્ર આ બધાને જો એકઠા કરવામાં આવે તો મારી વિભૂતિ વજ્ર છે, એ મારી વિભૂતિ છે, ઈશ્વરની વિભૂતિ વજ્ર. કારણ કે વજ્ર એ સમસ્ત દેવગણના જે શસ્ત્રો અને અસ્ત્ર હતા, એ અસ્ત્ર અને શસ્ત્ર એકત્ર કરીને દધીચીએ એનું પાન કરી લીધું, અને જે વખતે દેવોને એની જરૂર પડી એ વખતે એમણે પોતાના શરીરમાંથી પ્રાણ કાઢી નાખીને એના હાડકામાંથી વજ્ર નિર્માણ કરવાનું કહ્યું. દેવોના શસ્ત્ર અસ્ત્રો અને એની અંદર ભળી દધીચી ઋષિની તપની તેજસ્વીતા, એમની તપશ્ચર્યા, એ તપશ્ચર્યાની તેજસ્વીતા એ એની અંદર ભળી, એટલે એ સૌથી વધુ તેજસ્વી આયુધ બન્યું. વજ્રની સામે પછી કશું ટકી ના શકે, એટલા માટે થઈને વજ્રને ઈશ્વરની વિભૂતિ કહી. ધેનુઓ, ગાવો, ગાવા જગત માતા, ગાય તો જગતની માતા છે એમ આપણે કહીએ છીએ સંસ્કૃતમાં. ધેનુ ખાસ કરીને એને કહેવાય છે કે સદ્ય પ્રસૂતા એવી જે ગાય હોય છે એના માટે ધેનુ શબ્દ સાધારણ રીતે વપરાય છે. આ કામદૂધા જેવી ગાયો હોય છે એ ખાલી સદ્ય પ્રસૂતા હોવાની જરૂર નથી, એ જ્યારે માગો ત્યારે તમને આપે છે પોતાનું દૂધ, અને દૂધ એટલે અમૃત. એની પાસેથી જે અપેક્ષા રાખો તે તમને મળી જાય. તો એ ગાય જે છે એ શું છે? ભગવાનની વિભૂતિ છે. એ જ રીતે પ્રજનશ્ચાપિ ગંધર્વઃ સર્પાણામ અસ્મિ વાસુકી. પ્રજનનની પ્રક્રિયા ચાલુ રહે અને સંસાર ચાલુ રહે, આપણે સંતતિ શબ્દ એ જ રીતે વાપરીએ છીએ. એમ આપણે ગઈ વખતે જોયું હતું, સતત જે સાતત્યને ચાલુ રાખે તે સંતતિ, અને સાતત્ય ચાલુ રહે એ માટે કામ ભાવની જરૂર છે. એટલે કંદર્પ, કામ, કામદેવ એ પણ ઈશ્વરની વિભૂતિ છે. આ વાત પહેલા પણ કહી છે. અને સર્પાણામ અસ્મિ વાસુકી. સર્પ જો જોઈએ, સરિસૃપો, સર્પ એટલે સર્પતિ, સરકતી ચાલે ચાલે તે બધા સરિસૃપો આવી જાય. આ સરિસૃપોની અંદર શ્રેષ્ઠતમ કોણ? વાસુકી. હરિપુરાણને યાદ કરીએ તો જે વખતે સમુદ્ર મંથનનો પ્રસંગ આવ્યો, સમુદ્ર મંથનમાંથી બધી ઉત્તમ વસ્તુઓ નીકળી, આ કામદૂધા ગાય પણ એમાંથી જ નીકળી હતી, સમુદ્ર મંથનમાંથી. સમુદ્ર મંથન કરતી વખતે મેરુ પર્વતનો રવૈયો બનાવ્યો, અને એની આજુબાજુ જે રજ્જુ દોરડી બાંધવાની હોય એ વાસુકીનો ઉપયોગ કર્યો હતો. આ વાસુકી સરિસૃપોમાં શ્રેષ્ઠ, સરિસૃપોમાં સૌથી ઉત્તમ,

એ વાસુકી સર્પ છે, તો વાસુકી સર્પ હું છું. કારણ કે જે વખતે મંથન કરવાનું આવશે એ વખતે જે રાશ લેવી પડશે એ વાસુકી બનશે, તો સર્પ સરિસ્વરૂપમાં હું વાસુકી છું. 28મા શ્લોક સુધી આપણે આ જોયું છે. હવે આપણે એનથી આગળ વધીએ છીએ. અનંતશ્ચાસ્મિ નાગાનામ વરુણો યાદ્રસામહં પિતૃણામર્યમાચાસ્મિ યમસંયમતામહં. નાગોમાં હું શેષનાગ છું. નાગ અને સર્પમાં થોડો ફેર છે. નાગ તો જળચર પણ છે, એની જળમાં ગતિ પણ છે. સર્પની બહાર પૃથ્વી ઉપર એ ગતિ છે, નાગની ગતિ જળમાં પણ છે. આ નાગ જેટલા છે એટલામાં એ બધા નાગોની અંદર હું એ અનંત એટલે કે શેષનાગ છું. નવનાગના કુળ કહેવામાં આવે છે, અનંતમ વાસુકીમ શેષમ વગેરે વગેરે. નવનાગ એની અંદરથી અનંત એટલે કે શેષનાગ હું છું. બે વસ્તુઓ છે પૌરાણિક પદ્ધતિ પ્રમાણે. ભગવાન વિષ્ણુ શેષશાયી છે એટલે આ શેષનાગ એ પોતે ઉપર ફણા રાખીને અને નીચે પથારી બનાવીને પર્યંક બનાવીને રહ્યો છે, જેની ઉપર ભગવાન વિષ્ણુ શયન કરે છે. એટલે ભગવાન વિષ્ણુને ધારણ કરી રાખવાની ક્ષમતા જેનામાં છે, અને એ સિવાય બીજું કંઈ કરે જ નહીં, પછી હાલે નહીં ચાલે નહીં, બરોબર ભગવાનને છે જ પણ કષ્ટ ના પડે એ રીતે રહે. સામાન્યનું કામ નથી. અથવા બીજી રીતે આપણે કહીએ છીએ તો એ પૃથ્વીને ધારણ કરે છે. પૃથ્વી એના મસ્તક ઉપર છે એમ કહેવાય છે ને કે સહેજ ફેરવે એટલે પછી ધરતીકંપ થાય. આ બંનેનું અર્થઘટન કરવા જેવું છે, પણ આપણે અત્યારે એ વિષયમાં પડતા નથી એટલે અહીંયા વિભૂતિ તરીકે જ એને ઓળખીએ છીએ. તો આ નાગના કુળ જેટલા છે એ બધામાં બધા નાગોની અંદર શેષનાગ એ મારી વિભૂતિ છે, ઈશ્વરની વિભૂતિ છે. વરુણો યાદ્રસામહં. યાદ્રસ એટલે જળચરોનો અધિપતિ, સ્વામી, જલચરોના સ્વામી. જેટલા જલચર છે, આપણે ખરેખર તો સૃષ્ટિની શરૂઆત જલચરોથી થઈ છે એટલે આપણા અવતારોની શરૂઆત પણ એ જ રીતે થઈ. જમત્સ્ય અવતાર, પછી કુર્મા અવતાર, પછી વરાહ અવતાર. જુઓ તમે આ ક્રમ જોઈએ ને આપણે અવતારોનો, તો એ ક્રમ પણ આ રીતનો જ છે. મત્સ્ય અવતાર એટલે જળચર, કુર્મા અવતાર એટલે જળને સ્થળ બંનેમાં હોય તે. કુર્મ એટલે કાચબો, મત્સ્ય એટલે માછલી. એ જ છે આખો ક્રમ ઉત્ક્રાંતિનો. તો જલચરોનો સ્વામી આપણા પુરાણોએ વરુણને કલ્પ્યો છે. વેદોમાં વરુણ છે ને ઋતનો સ્વામી છે, એ આત્મા ચાબુક રાખે છે, જે સત્ય અથવા ઋતનો ભંગ કરે એને સજા કરે છે એવું વેદોમાં છે, ઋગ્વેદમાં ખાસ કરી. પણ પુરાણોમાં આવીએ એટલે એ જળચરોનો સ્વામી છે. આ જળચરોનો સ્વામી, જળચરોના જે માલિકો કહેવાય, જળચરોમાં શ્રેષ્ઠ કહેવાય, એમનામાં હું વરુણ છું. વરુણો યાદ્રસામહં પિતૃણામ અર્યમા ચાસ્મિ. પિતૃઓ, પિતૃલોક આખો આપણે કલ્પ્યો છે અને આપણા પિતૃઓને આપણે તર્પણ પણ કરીએ છીએ. એ બધા પિતૃઓની અંદર, પિતૃઓના કુળની અંદર, પિતૃઓના સમૂહની અંદર અર્યમા એ નામના પિતૃ ઈશ્વરની વિભૂતિ છે. બધા ગણોમાં જે શ્રેષ્ઠતમ છે, ઉત્તમ છે એ વિભૂતિ તરીકે ગણાયું છે. સંયમતામ, સંયમ કરનારા એટલે શાસન કરનારા, બધું નિયમમાં રાખવા માટે

જે લોકો પ્રયત્ન કરતા હોય, દંડધારી હોય, જે લોકો બધી વસ્તુને નિયમનમાં રાખે, એ સંયમતામ એવા નિયમ કરનારાઓ, શાસન કરનારાઓ, એની અંદર હું યમ છું. આપણે યમને મૃત્યુનો દેવ કહીએ છીએ ને, અને પછી મૃત્યુ પછી શું કરે તો કે યમ તમારા સારા ખોટા કર્મોનો હિસાબ કરીને ફેંસલો કરે, એટલે તમારા દુષ્કર્મોને પાપોને બાળી નાખવા માટે યમ તમારી પાસે કંઈ સજારૂપ કામ કરાવે. આવું પુરાણો કહે છે. પુરાણો કોઈને કોઈ રીતે રૂપકાત્મક રીતે કોઈ વાત કહેતા હોય છે. અહીંયા કહે છે કે યમઃ, જે શાસન કરનારાઓ છે, નિયમન કરનારાઓ છે, સરખું કરનારાઓ છે, એની અંદર હું યમ છું. યમઃ સંયમતામહં.

વૈનતેયશ્ચ પક્ષીણામ આગળ વધે છે. બીજા ગણ સમૂહો, બધા સમૂહો લીધા છે જુદા જુદા, એ સમૂહોમાં શ્રેષ્ઠ કોણ? એ મારી વિભૂતિ, ઈશ્વરની વિભૂતિ. એમ અહીંયા સતત ચાલ્યા કર્યું છે અત્યાર સુધી વિભૂત યોગમાં, એટલે આપણે બહુ ઊંડાણમાં એટલા જ માટે જતા નથી. કહે છે કે પ્રહલાદશ્ચાસ્મિ દૈત્યાનામ, આપણે આગળ જોયું હતું કે દિતિના પુત્રો ને અદિતિના પુત્રો, અદિતિના પુત્રો આદિત્યો, દિતિના પુત્રો દૈત્યો, એક જ માનસ સંતાનો છે. ખરાબ સારો એવો અર્થ કરવાની જરૂર નથી. જે તે વખતનો ઇતિહાસ સમજવા માટે પુરાણોના અર્થઘટન કરવા જરૂરી છે. પુરાણોમાં આપણો ઇતિહાસ છે અને એટલા માટે ઇતિહાસ પુરાણાભ્યામ એવો શબ્દ જ્યાં ત્યાં વપરાયો છે સંસ્કૃતમાં, જ્યાં જરૂર પડી ત્યાં. ઇતિહાસ પુરાણાભ્યામ વેદ સમપબૃહણીય, પુરાણ ઇતિહાસ છે. એટલે સારા ને ખરાબ ને એ પ્રકારના જે અર્થઘટનો કરવામાં આવે તો એ અર્થઘટનો અપર્યાપ્ત છે. દૈત્યને ત્યાં પ્રહલાદ જેવા મહાન ભક્તનો જન્મ થયો તો એ પણ દૈત્ય છે, દિતિનો પુત્ર છે, એ જ વંશમાં જન્મ્યો છે, પણ ઈશ્વરનો પરમ ભક્ત છે. પ્રહલાદ, આહલાદ, એની પાસે આનંદ સિવાય કઈ ના હોય, એ પ્રહલાદ હોય. પણ ઈશ્વરનો પરમ ભક્ત, ઈશ્વરમાં પરમ શ્રદ્ધા રાખનારો, અને સામે આવેલી કોઈ પણ તકલીફને ન ગાંઠનારો, એને કષ્ટ આપો આપો વાંધો નહીં, તો એ દિતિના પુત્રો દૈત્યો, આદિત્યોની વાત આગળ આવી ગઈ છે, દિતિના પુત્રો દૈત્યો, એ દૈત્યોની અંદર હું પ્રહલાદ છું. જરા મજાની વાત છે. હું એમ કહું ઇતિહાસની વાત કરું, અને ઇતિહાસની વાત કરું એટલે પ્રહલાદ તો ઘણા વખત પહેલા થઈ ગયો. એના જે વખતે કૃષ્ણ અર્જુન સાથે વાત કરી રહ્યા છે એના કરતા ઘણા લાંબા સમય પહેલા પ્રહલાદ થઈ ગયો, તોય અહીંયા વર્તમાન કાળમાં શબ્દ પ્રયોગ કર્યો છે. શું કહે છે? પ્રહલાદશ્ચાસ્મી ચ અસ્મી છું, હાલ વર્તમાન કાળનો પ્રયોગ કર્યો. પ્રહલાદશ્ચાસ્મી દૈત્યાનામ, દૈત્યોની અંદર હું પ્રહલાદ છું. પ્રહલાદ તો છે જ નહીં. અહીંયા આપણે અર્થ સમજીને લેવો પડે કે જે પ્રહલાદ જેવું વર્તન કરે, જે ઈશ્વરમાં શ્રદ્ધા રાખનાર છે, તે પ્રહલાદ છે, અને ત્યાં મારી વિભૂતિ છે. આ જે વિભૂતિ છે એ સનાતન છે. એટલે પ્રહલાદ નામનું શરીર જે હતું એ ભલે નષ્ટ થઈ ગયું હોય, જે શરીરને પ્રહલાદ એવા નામથી ઓળખવામાં આવતો હતો એ ભલે અત્યારે ન હોય, પરંતુ એ તત્વ અત્યારે છે, એ સનાતન તત્વ છે. એટલે એણે એમ કહ્યું કે પ્રહલાદશ્ચાસ્મિ દૈત્યાનામ, દૈત્યોની અંદર હું પ્રહલાદ છું, હતો નહીં.

લયતામહં, જે ગણના કરનારાઓ છે, ગણતરી કરનારાઓ, મૂકનારાઓ, આમ આજે કાલે સોમવારે 14મી તારીખે વદ 14 રાત્રે આ બધા આ બધી ગણનાઓ થાય છે, કેટલા વર્ષની ઉંમર થઈ. જ્યોતિષીઓ આ લઈને બેસે અને એની ગણતરીઓ મૂકે. શેને આધારે મૂકે? કે આજનો જે દિવસ છે અથવા તો અમુક જે દિવસ હતો તે દિવસે સૂર્ય કઈ રાશિમાં હતો, ચંદ્ર કઈ રાશિમાં હતો, ગુરુ કઈ રાશિમાં હતો, શુક્ર કઈ રાશિમાં હતો, કયા નક્ષત્રમાં હતો, પૃથ્વીની સ્થિતિ શું હતી, આ બધાની ગણતરીઓ છે. આ ગણતરીઓ કરનારાઓ કલયતામ, હવે કાલ ગણના જે લોકો કરતા હોય ને, હવે આપણે પછીથી જોવાના છીએ કે કાળ એક જ છે. આપણે જે ગણતરી કરીએ છીએ તે ગણતરી શેને આધારે કરીએ છીએ? સૂર્યને આધારે કે ચંદ્રને આધારે? કેટલા સમયમાં સૂર્યની પ્રદક્ષિણા પૃથ્વી કરે, કેટલા સમયમાં દિવસને રાત થાય, આ બધી ગણતરીઓ સૂર્યની અને ચંદ્રની ગતિને આધારે થાય છે. એને આધારે જે ગણતરી થાય છે એને આધારે આખું જ્યોતિષ જ્ઞાન ચાલે છે, ગણતરીઓનું જ્ઞાન ચાલે છે. આ જે ગણતરીઓ કરે છે જે લોકો, એ લોકો એને આધારે ગણતરી કરે છે. તો ગણતરી કર્યા પછી શું થાય છે? તો કે આજથી 15 દિવસ પહેલા, આજથી 15 દિવસ પછી, અમુક તારીખે, અમુક દિવસે, તો તારીખ ને દિવસ ને આ બધું જે એને કારણે આપણે નક્કી કરીએ છીએ તે કાળ છે. ગઈકાલે એમ આપણે કહ્યું, એનો અર્થ એમ થયો કે આજથી 24 કલાક પહેલા, 24 કલાક કેવી રીતે નક્કી થયા? સૂર્યની ગતિને આધારે નક્કી થયા. તો આ જે થઈ ગયું કે થશે એવી જે ગણતરી, હકીકતમાં તો વર્તમાન કાળ હોતો જ નથી ખરી રીતે આપણે વિચારીએ તો, કારણ કે મેં બોલવાની શરૂઆત કરી એ ભૂતકાળ થઈ ગયો અને હવે જે બોલાશે તે ભવિષ્યકાળ રહેશે, તો વર્તમાન ક્યાં ગયો? થશે, થયું, જશે, ગયું, એવું જેને આધારે આપણે ગણતરી કરી શકીએ છીએ એ કાળ છે, એને સમય કહેવાય. અને ગણતરી મૂકવાનારાઓ એને આધારે ગણતરીઓ મૂકતા હોય છે, એને આધારે જ્યોતિર્વિદ્યા ચાલતી હોય છે, એને આધારે જ્યોતિષની ગણતરીઓ ચાલતી હોય છે, એ વૈદિક જ્યોતિષ હોય કે અત્યારનું જ્યોતિષ હોય. કલયતામ, આ જે ગણતરીઓ મૂકનારાઓ છે અને ગણતરીઓને આધારે નક્કી કરનારાઓ છે, એ બધાના માટે થઈને જે સમય નામનું તત્વ છે, કાળ નામનું તત્વ છે, તે હું છું. કાલો કલયતામ અહમ, કાલા ગચ્છતિ, કાવ્યશાસ્ત્ર વિનોદે ન, કાલો ગચ્છતિ ધીમતામ. બુદ્ધિમાન લોકોનો સમય આ રીતે વ્યતીત થાય છે. આ વ્યતીત થનારી જે વસ્તુ છે એ સમય છે. કાલો જગત ભક્ષક, સમય આખા જગતને આજે નહીં તો કાલે ખાઈ જાય છે. સમય જે વ્યતીત થાય છે, અને એટલા માટે એક કવિએ તો ત્યાં સુધી કહ્યું કે કાલો હ્યયમ નિરવધેર વિપુલા ચ પૃથ્વી, મારી અવગણના જે કરતા હોય તે ભલે કરતા, એક સમય આવશે જે વખતે મારી અવગણના ન કરનાર, મારી ગણના કરનારા લોકો પેદા થશે. ઉત્પશ્યતેશ્ચ મમ કોપ સમાન ધર્મ, કારણ કે કાલો હિ અયમ નિરવધિર વિપુલા ચ પૃથ્વી. કાળ ને કોઈ અવધિ નથી, પણ કાળ વ્યતીત થાય છે. આ વ્યતીત થાય છે એ આપણે સૂર્ય ચંદ્રની ગતિને આધારે નક્કી કરીએ છીએ, પૃથ્વીના ભ્રમણની ગતિને આધારે નક્કી કરીએ છીએ. તો એ જે કાળ નામનું તત્વ આ ગતિઓને કારણે પેદા થાય છે તે ઈશ્વરની વિભૂતિ છે, તે ઈશ્વરની વિભૂતિ છે. તો કાલઃ કલયતામ અહમ, મૃગાણામ ચ મૃગેન્દ્રોહમ, સીધી સારી વાત છે, સર્વશ્રેષ્ઠને ગણે છે. તો બધા પશુઓની અંદર સિંહ અને આપણે રાજા ગણીએ છીએ, મૃગેન્દ્ર, તો પશુઓમાં સિંહ એ હું છું. અને વૈનતે યશ્ચ પક્ષીણામ, અને પક્ષીઓની અંદર ગરુડ હું છું. વિનતા નો પુત્ર તે વૈનતેય એવું કહેવાય છે પુરાણોમાં, પણ ગરુડના માટે એના કારણે જ વૈનતેય શબ્દ વપરાય છે. ત્યારે હતો તે વૈનતેય વિનતાનો પુત્ર હતો.

આજે તો એ વંશમાં જે ગરુડ આકાશમાં ઉડતું હશે, દૂરથી ઉડે ને સૂક્ષ્મમાં સૂક્ષ્મ વસ્તુને જોઈ લે, પંખીઓમાં મોટા મોટું, બળવાનમાં બળવાન પંખી, તો ગરુડ તો પક્ષીણામ, પક્ષીઓની અંદર હું વૈનતે એટલે કે ગરુડ છું. વાત આની જ છે આપણે સમજવાની કે જે સર્વશ્રેષ્ઠ છે એ, એમાં ઈશ્વરના તત્વની વાત કરવામાં આવી છે. પવતામ અસ્મિ, પવતામ પાવન કરનારા તત્વો, પાવન કરનારા તત્વો. આ જરા સમજવા જેવી વાત છે. આપણે અગ્નિને પાવક કહીએ છીએ, પણ સાચો પાવક તો પવન છે, વાયુ. વાયુથી બધી વસ્તુઓ પવિત્ર થતી જાય છે. આપણે એમ કેવું હોય આજની પરિભાષામાં તો એમ કહેવાય કે જ્યાં ધુમાડો થયો હોય અને સખત કાર્બન મોનોક્સાઇડ નામનો વાયુ આવી ગયો હોય તો એ વિષ થઈ જાય, અપવિત્ર થઈ જાય, ખરાબમાં ખરાબ થઈ જાય, મોનોક્સાઇડ પેદા થઈ ગયો, તે થોડી વારમાં માણસને મારી નાખશે. પણ ત્યાં જો પવન હોય તો એ પવન ધીરે ધીરે ધીરે ધીરે એમાંની ખરાબીઓ છે એ ખરાબીઓને દૂર લઈ જાય. માટે આપણે પવનને અને વાયુઓને શું કહ્યા છે? પવિત્ર કરનારાઓ કહ્યા છે. પવતામ, પવિત્ર કરનારાઓની વચ્ચે હું પવન છું. પવન પવતામહમ, જે પાવન કરનારા તત્વો છે એ બધામાં હું પવન છું. પવન પવતામસ્મિ રામ શસ્ત્ર ભૃતામહમ શસ્ત્રધારીઓ, શસ્ત્રાસ્ત્રનો પ્રયોગ કરનારાઓ, વીર પુરુષો, પરાક્રમીઓ, જે લોકો શસ્ત્ર ધારણ કરે છે એ શસ્ત્ર ધારણ કરનારાઓમાં હું રામ છું. કૃષ્ણ નહીં, રામ. કૃષ્ણ કે રામ એને તો અવતારી પુરુષ કહ્યા છે પુરાણોમાં, એ તો ઈશ્વરનો સાક્ષાત અવતાર છે. પણ જે વખતે એમણે રામ નામે શરીર ધારણ કર્યું છે ત્યારે એમણે હથિયાર પણ ધારણ કર્યું છે. અને એટલા માટે આપણે ગુજરાતીમાં કહેવત પાડી કે રામ બાણ વાગ્યા હોય તે જાણે. રામનું બાણ એક વખતે બાથામાંથી નીકળ્યું પછી એ પોતાનું કામ કરીને જ જંપે, એ દુષ્ટને મારીને જ જંપે. દુષ્ટ ન હોય એના ઉપર ફેંકાય નહીં, પણ અયોગ્યને મારવા માટે, સંહારવા માટે જો રામે પોતાના ભાથામાંથી બાણ કાઢ્યું તો એ બાણ પોતાનું કામ કરીને જંપે. એટલે આપણે એમ પણ કહીએ છીએ કે રામના ભાથામાં એક જ બાણ હોય, એનું એ જાય ને પાછું આવે કહેવાય છે આમ. પણ રામ એ મોટા શસ્ત્રધારી, શસ્ત્રભૃતામ, અસ્ત્ર શબ્દ નથી વાપર્યો અહીંયા, શસ્ત્ર શબ્દ વાપર્યો છે. શસ્ત્ર અને અસ્ત્રનો ભેદ આપણે પહેલા જોઈ લીધો છે. શસ્ત્રધારીઓમાં હું રામ છું. રામ એટલે પરબ્રહ્મ રામ નહીં, દેહધારી રામ, દાશરથી રામ, સુમિત્રાનંદન રામ, એ રામ, એ શસ્ત્રભૃત, શસ્ત્ર ધારણ કરનારાઓ છે. એની અંદર સર્વશ્રેષ્ઠ શસ્ત્રધારી કોણ? અર્જુન કર્ણ નહીં, કૃષ્ણ પણ નહીં, ભલે એમની પાસે સુદર્શન હોય. તો શસ્ત્રધારીઓની અંદર હું રામ છું. જશાણમ મકરશ્ચાસ્મિ, જળચરો બધા, માછલીઓ ને ઝીંગાઓ ને જેટલા જળચરો હોય એ જળચરોમાં મોટામાં મોટું બળવાનમાં બળવાન જળચર કયું? તો કે મગર. જશાણામ, જશાણામ એટલે જળચરોમાં હું મકર, મગર છું. અને સ્રોતસામ અસ્મિ જાહ્નવી, અને જેટલા કોઈ પ્રવાહો વિશ્વમાં તમને મળે, સ્રોત મળે, એ બધા સ્રોત જે છે એ સ્રોતની અંદર હું ગંગા છું. સ્રોતો જેટલા બી સ્રોત છે, એટલે અહીંયા આપણે નદી શબ્દ કે ઝરણાઓ એ અર્થ લઈશું. ઝરણાઓ, નદીઓ જે ક્યાંકથી નીકળે છે, સમુદ્ર ક્યાંથી નીકળે છે ખબર નથી, સમુદ્ર ક્યાંયથી નીકળતો નથી, સ્રોત કોઈ જગ્યાએથી નીકળે છે અને વહેવા માંડે છે અને અંતે જઈને સમુદ્રમાં મળે છે કે બીજી કોઈ નદીમાં મળે છે કે સુકાઈ જાય છે.
સ્રોત સમજે.

0: એટલા સ્રોત છે, પ્રવાહો છે, એ બધા પ્રવાહોની અંદર હું ભગવતી ગંગા છું, જાહ્નવી. સ્રોત સમ બધા સ્રોતની અંદર હું ગંગા છું, સ્રોતમાં હું ગંગા છું. ગંગાને આપણે સ્વર્ગીય નદી કહીએ છીએ, સ્વર્ગની નદી કહીએ છીએ. ગંગા જળને પાવનમાં પાવન જળ કહીએ છીએ. ગંગાજીને સૌથી વધારે પાવક કહીએ છીએ, જાહ્નવી કહીએ છીએ. તો બધા સ્રોતની અંદર હું ગંગા છું. ટૂંકમાં જેટલું સર્વશ્રેષ્ઠ તમને મળે છે, જેટલું કંઈ સર્વશ્રેષ્ઠ છે, તે ઈશ્વરની વિભૂતિ છે એમ આપણે કહેવાનું થાય છે. અહીંયા અત્યાર સુધી કહેવાનું થાય છે ત્યાં સુધીમાં, તો બધા પ્રવાહોમાં હું જાહ્નવી છું. આમ સર્વોત્તમ સર્વોત્તમ સર્વોત્તમ જે કંઈ છે, જે જે જે જે જે વર્ગ લીધો તે વર્ગમાં જે સર્વોત્તમ છે એ બધા જ આ જે લૌકિક જગત છે એ લૌકિક જગતના ભાગમાં જે વર્ગમાં જે છે તે સર્વશ્રેષ્ઠ છે એ મારી ઈશ્વરની વિભૂતિ છે એમ અત્યાર સુધીમાં કહ્યું. આપણે દસમા અધ્યાયના 31મા શ્લોક સુધી પહોંચ્યા છીએ. હવે જ્યારે શરૂ કરીશું ત્યારે 32મા શ્લોક થી શરૂ કરીશું. ત્યાં સુધી એક અલ્પવિરામ.
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જ્યારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના, જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

પપ્પાને છેતરી જતો. ગઈકાલે મેં લાઇટ બિલમાં ઝીરો રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાં આણે ફોટોશોપ જ કર્યું હશે. બાકી લાઇટ બિલ ઝીરો આવે એ વાત ગળે ઉતરે એવી છે. પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલની. મેં કીધું, વાહ, આ સ્કીમ તો ખરેખર જોરદાર છે હો ભાઈ. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

દીકરી વિશેની વાત કરવી એટલે નદીને પાનેતર પહેરાવા જેવી વાત. દરિયાનું પાણી વર્ષો પછી વાદળ થકી વરસાદ થઈને પર્વતને મળવા આવે છે અને ઝરણા થકી વહે છે, ત્યારે કુદરતને માણવી જેટલી રસપ્રદ બની જાય છે ને, એટલું જ રસપ્રદ જીવન બની જાય છે જ્યારે એક દીકરી, એક બહેન, સ્ત્રી, માતા, સાસુ, વહુ, દાદીમાં અથવા નાનીમાના સ્વરૂપમાં જ્યારે અનુભવવા મળે છે. તો દીકરીથી દાદીમાં સુધીની સાફલ્ય ગાથા, જેમાં તમે મળશો એવી ગૌરવવંતી દીકરીઓને કે જેમણે સમાજમાં પોતાની આગવી પ્રતિભા ઉભી કરી છે.

0: રેડિયો પાલનપુર 90.4 FM. પાલનપુરની ધરતી ઉપર પણ આજે દીકરીઓ એ કરાટે ક્ષેત્રે ખૂબ આગળ વધી છે, અને એમાં હિરલ વ્યાસ એક એવું નામ કે જે આજે આપણે ગુંજતું જોઈએ છીએ. તો તમે હિરલ વ્યાસ કેવી રીતે કરાટેમાં આવવાનું પસંદ કર્યું અને શા માટે કરાટે જ પસંદ કર્યું?
1: એઝ અ સ્પોર્ટ્સ અમારા સ્કૂલમાં જ આ એક્ટિવિટી ચાલુ હતી, અને સરને જોયા અમારા જયેશ પ્રજાપતિને, અને અમે કરાટે એમને આગળ જોઈન કર્યું, આગળ ગયા. અને પછી જ્યારે નેશનલ લેવલે મેડલ્સ લીધા ત્યારે પછી એવું થઈ ગયું કે હવે આમાં ઇન્ટરેસ્ટ વધારે થઈ ગયો છે, તો એને છોડવાની ઈચ્છા નથી.
0: વેરી ગુડ. એટલે જ કરાટે એમ કે તમને આટલું બધું ગમ્યું છે, રાઈટ? તો કયા ધોરણથી તમે આ કરાટે જે ચાલે છે સ્પોર્ટ્સ એમાં તમે જોડાયા?
1: 6th સ્ટાન્ડર્ડ થી ચાલુ છે.
0: એટલે તમે જે સંસ્થામાં અભ્યાસ કરો છો એ સંસ્થામાં જ આ ગેમ્સમાં તમે જોડાયા?
1: હા, વિદ્યા મંદિરમાં જ એક્ટિવિટી પીરિયડ્સ હતા, પણ એના પછી અમારા સરે સામેથી એક્સ્ટ્રા પીરિયડ્સમાં પણ અમને ઇન્વોલ્વ કર્યા, અને એમને એક્સ્ટ્રા એક્ટિવિટીઝ આગળ વધતું ગયું.
0: આજે દીકરીઓને ફક્ત મા બાપ ભણાવવા જ માંગતા હોય છે, એમ કે અમારી દીકરી ભણીને ડોક્ટર બને, કોઈ એન્જિનિયર બને, કોઈ આગળ વધે, પણ તમારા મા બાપે તમારા પરિવારે આ કરાટે ક્ષેત્રમાં તમને આગળ લાવવા માટે કેવી રીતે તમને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે અને હેલ્પ કરી છે?
1: સાચે કહું તો ફર્સ્ટ તો મારા કોચ કે જેમણે મારા અંદર એક તાકાત જોઈ કે નહીં આ કરી શકે છે, આનામાં સારું એવી એબિલિટી છે, ત્યારે એમણે મારા પેરેન્ટ્સને જણાવ્યું. અમે આગળ પપ્પાએ કીધું કે ના તો જોઈન કરી લે. આગળ પછી જ્યારે નેશનલ્સ રમ્યા છીએ, ખેલ મહાકુંભની બધી ટુર્નામેન્ટ્સ રમ્યા, ત્યારે જાતે જ આત્મવિશ્વાસ જાગી ગયો કે નહીં આ સ્પોર્ટ્સ માટે પણ આપણે બન્યા છીએ.
0: લાઈક કરાટેમાં તો આમ મારવાનું હોય છે, કંઈક આમ કસરત જેવું હોય છે, બહુ હેવી હોય છે, આપણા અંગોને પણ નુકસાન થઈ શકે એવું હોય, તો પછી આપ કેવી રીતે આમાં એમ કે કરાટેમાં બહુ આગળ વધી શક્યા?
1: કોઈ વસ્તુ છે ને જ્યારે મનમાં ઉતરી જાય, આમ રગેરગમાં જતી રહે ને, પછી એ વસ્તુ માટેનું પેશન અથવા લગન એટલી થઈ જાય કે એના જે નેગેટિવ પોઈન્ટ છે એ આપણને ઇફેક્ટ નથી કરતા. મારે જે વસ્તુ કરવી છે હું કરીશ જ, જે નથી કરવી એના માટે મને ઘણા બહાના મળી રહે. જે કરવી છે એના માટે એક જ હોય કે નહીં મને આ ગમે છે, કરવું છે.
0: એજ્યુકેશનમાં પણ આપ ખૂબ આગળ છો, તો એજ્યુકેશનની સાથે સાથે આપ કરાટેને પણ કેવી રીતે સાચવી શક્યા?
1: સાચે કહું તો એક્ટિવિટી જે અધર એક્ટિવિટીમાં તમે ઇન્વોલ્વ હોય ને, આત્મવિશ્વાસ એટલો વધી જાય ને કે તમને સ્ટડી એકદમ નોર્મલ લાગે છે. એના અંદર તમે પ્રેઝન્ટ સારું આપી શકો છો તમારું, તમને એમાં ખુશી મળે, ભણો છો આ તે, એમાં તમે છે ને એક પોઝિટિવ એનર્જી હોય તો પછી કોઈ પણ વસ્તુ તમને અઘરી નહીં લાગે.
0: રાઈટ, ખૂબ સરસ. કરાટે ક્ષેત્રે તમે એવી સિદ્ધિ મેળવી છે કે જે આપણી બનાસકાંઠાની દીકરીઓને પણ પ્રોત્સાહન મળે. તમારા જેવી આવી કેટલીય દીકરીઓ છે આપણા સમાજમાં, કદાચ આજે આપણે જોઈએ કે આપણી દીકરી રાત્રે 12 વાગે ઘરેથી બહાર ના નીકળી શકે, રાઈટ? તો કરાટે આ દીકરીઓના જે સ્વ બચાવ માટે કેવી રીતે ઉપયોગી બની શકે? એમ
1: સ્વ બચાવ માટે ઉપયોગી એ રીતે બની શકે કે એ મેન્ટલી તમારા અંદર એટલો વિલ પાવર નાખે છે કે છોકરી સામે ગમે તેટલી એના બોડી હોય કે ના હોય, વીક હોય છોકરી, પણ એ ટ્રાય કરે પોતાના બચાવ માટે, મેન્ટલી ટ્રાય કરે. જ્યારે અમુક છોકરી તમે જો કે એની બોડી સારી હોય, આ તે વજનમાં પણ હોય, પણ તો મેન્ટલી તમે હારી જાઓ વસ્તુને, મતલબ મન કે હારે હાર, મન કે જીતે જીત, એવું છે.
0: રાઈટ રાઈટ, ખૂબ સરસ. હિરલના મમ્મી નીલમબેન અહીંયા, તો તમે તમારી દીકરી વિશે શું કહેશો? એ કરાટેમાં આજે આગળ છે ખૂબ, અને એની ખૂબ ઈચ્છા છે કે ઇન્ટરનેશનલ લેવલે પણ રમી અને ભારતનું નામ રોશન કરે, તો એ માટે તમે એમને કેવી રીતે પ્રેરણા પૂરી પાડશો?
2: એને તો હું દરેક ક્ષેત્રમાં જાય, આ ક્ષેત્રમાં તો એને પૂરો જ મારા ફેમિલીનો પણ પૂરો સપોર્ટ છે એમાં, કે ગમે ત્યારે આવે કે ગમે તેટલી એને પ્રેક્ટિસમાં હોય તો અમારે

0: આજે પણ હિરલ તો નાજુક નમણી છે, પણ છતાં પણ તમે કહો છો કે રાત્રે 12 વાગ્યા સુધી ઘરે ના આવે તો અમને ચિંતા નથી રહેતી, એનું રીઝન આપ કોને ગણો છો?
1: એ જેની પ્રેક્ટિસ અને એના કોચની જે ટ્રેનિંગ છે એના પર.
0: એમ કે આજે 12 વાગ્યા સુધી ના આવે ઘરે તો પણ એ સેફ હશે એમ, એના કરાટે ઉપર એટલો તમને ભરોસો છે. ખૂબ સરસ. આવા જ દરેક માતા પોતાની દીકરી ઉપર ભરોસો રાખી શકે એ માટે કરાટે
1: જરૂરી છે. કમસે કમ પોતે સેલ્ફ ડિફેન્સ કરી શકે, ભલે કોઈ આ ક્ષેત્રમાં વધે તમે આગળ વધો ના વધો, મેડલ મળે ના મળે, પણ તમે પોતાનો સ્વ બચાવ તો કરી જ શકો.
0: રાઈટ. ખૂબ સરસ.
1: અત્યારના જમાના પ્રમાણે બહુ જરૂરી છે. હું એવું કહેવા માંગુ કે દરેક છોકરીએ શીખવું જ જોઈએ, થોડું ઘણું તો શીખવું જ જોઈએ, જેથી કરીને ક્યાંય પ્રોબ્લેમ આવે નહીં એને.
0: ખૂબ સરસ. હિરલ શીખી છે બરાબર છે કરાટે, તમે તમારા જીવનમાં નથી શીખેલા, તો એના માને તમારામાં આજે તમને શું ફેર લાગે છે?
1: હા એ ખરું કે મારે ક્યાંક જો મને કોઈક વખત એમ થાય કે રાત્રે મોડું થશે ને નથી જવું ચાલશે હવે, પણ એ હોય તો વાંધો નહીં ચાલ મમ્મી જતા.
0: શું વાત છે એમ. બહુ સરસ. આજે તમારી દીકરી એમ કે તમારી હિંમત બની છે કરાટેના કારણે. હિરલ હવે આગળ તમે આપણી દીકરીઓ માટે કંઈક એવો સારો મેસેજ આપો.
2: હા દીકરીઓ માટે ખાસ મેસેજ કે છોકરીઓને અત્યારે પૂરી ફ્રીડમ પણ છે, નો ડાઉટ પહેલાં કરતાં ઘણી એવી સપોર્ટ છે એમને ઘરેથી, પણ પ્રોબ્લેમ ત્યાં છે કે છોકરીઓ જો ગીવ અપ જલ્દી કરી દેશે. તો મોટિવ એક રાખવાનો આપણે લાઈફમાં કે કીપ ગોઈંગ, હંમેશા છોકરો ગીવ અપ જલ્દી કરી દે, દૂર જતા રહે. એવું જરૂરી નથી કે દરેક વસ્તુમાં તમને સારા રિઝલ્ટ જ મળે. ઘણા એવું વિચારે કે હવે તારે આ સ્ટડીમાં સારું નથી રિઝલ્ટ, છોડ દે બીજી પકડી લે. નહીં, તમે વસ્તુ સારું મળે છે, સારું ફીલ થાય છે, નેગેટિવ ફીલ થાય છે, કંઈ પણ કીપ ગોઈંગ એને કરતા રહો, ક્યારેક તે વસ્તુ પ્રાપ્ત થશે તમને.
0: આમ તો ઘણા એવા આપણે ફિલ્ડ હોય છે જે આપણને પસંદ હોય પણ તકલીફ પડતી હોય છે તો આપણે છોડી દેતા હોઈએ છીએ.
2: હા
0: કરાટેમાં પણ તમને ઘણી બધી તકલીફ પડી છે, છતાં પણ આજે તમે એમને વળગી રહ્યા છો, એને બિલકુલ છોડવા તૈયાર નથી, એનું રીઝન શું આપ કહો છો?
2: એનું રીઝન એટલું છે કે મારા પેરેન્ટ્સ, મારા ફ્રેન્ડ્સ અને મારા સર, કે જેમણે આજ સુધી મને એવું ફીલ નથી કરવા દીધું કે યુ આર નોટ એબલ ટુ ડુ ઇટ, હંમેશા નહીં હું હારી જઉં તો સામેથી એ રાખે કે હિરલ તું નહીં કરે તો કોણ કરે. સો એટમોસ્ફિયર મને બહુ જ લકી છું એવું ફીલ થાય છે હવે.
0: કરાટેમાં છો એટલે લકી છો.
2: મારા પેરેન્ટ્સ અને મારા સર એ બધા જે છે એમના લીધે બહુ લકી ફીલ કરું છું.
0: અત્યારે આપ બીએ ના લાસ્ટ યર્સમાં છો અને આગળ આપનો ગોલ શું છે?
2: હા એકચ્યુઅલી મારો એવો ગોલ છે કે એક જોબ તો સિક્યોર કરી જ લઈએ છીએ બધા લાઈફમાં. એ લગભગ ઇન્ડિયામાં બધા એવું માને છે કે બહાર જલ્દી જોબ મળે છે, પણ ઇન્ડિયામાં સહેલું છે, જો કાબિલિયત હોય તો કંઈ પણ મળી શકે. પણ પ્રોબ્લેમ એ છે કે લોકો પોતાના પેશનને ભૂલી જાય. તો જોબ પછી પણ મારે કરાટે નથી છોડવું, એને જેટલું બને એટલું હું જેટલું એના માટે ડેડિકેટેડ થઈ શકું એટલું હું ટ્રાય કરું.
0: ખૂબ સરસ છે. અને આપ ભવિષ્યમાં એમ કે દીકરી તો સાસરે જ જાય લગ્ન કરીને, એવી આપણી ભારતની પરંપરા છે, તો આપ પણ ભવિષ્યમાં એ વિશે શું વિચારો છો?
2: હા એ વિશે એવું છે કે ધારો કે મેરેજ કરું છું અને જઉં છું કોઈના પણ ઘરે, તો એટલી આશા જરૂર રાખીશ કે હું પણ એક ફ્રીડમ ફીલ કરું જેટલી મારા મમ્મી પપ્પાએ મને આપી છે આજ સુધી. પણ એટલું ખરું કે હું એવું નથી માનતી કે છોકરી છે એ ઘર ના ચલાવી શકે, બસ એને ફરવાનું પેશન ફોલો કરવાના, એવું નથી. તમે ઘરનું કામ પણ કરો સાથે, કારણ કે સ્ત્રી છે એ એકદમ મલ્ટી ટેલેન્ટેડ હોય છે, જે ઇગ્નોર કરવાનું ના હોય કે જે હું થાકી જઉં છું. નહીં, સ્ત્રી નહીં થાકે હંમેશા. પોતાના અંદર એટલું ખાલી આત્મવિશ્વાસ રાખો, જે રીતે મહેંદી આવડે છે તો આ મારી કાબિલિયત છે બહાર નીકળી, તો તમે પણ થાકી શકો એવા નથી, મેન્ટલી થાકવાનું જ નથી એમ.
0: મુખ્ય કે મેન્ટલી આપણે પ્રિપેર રહેવા જોઈએ.
2: શ્યોર. હા
0: જો મનથી મજબૂત હોઈએ તો કોઈ પણ પરિસ્થિતિ સામે આપણે લડી શકીએ એમ છીએ. એ પણ એક આપનો એક સરસ મેસેજ છે આપણા સમાજ માટે, આપણી દીકરીઓ માટે અને દરેક માતાઓ માટે.
2: શ્યોર.
0: એક મમ્મી તરીકે આપણા મમ્મીએ આપણે ખૂબ સપોર્ટ કર્યો હશે. હા તો આપણા સમાજમાં પણ દીકરીઓની માતાઓ છે, એ માતાઓ માટે આપ શું કહેશો?
2: માતાઓ માટે એમ કહીશ કે પહેલા તો માતા એવું સ્તર છે કે આખી જિંદગી છોકરાઓ પાસે કાઢી દે, અને એના લીધે જ આપણે ગણીએ કે મમ્મી બહુ માઇન્ડથી આવી છે, મમ્મી બરો વિચારતી નથી, મારો સપોર્ટ નથી કરતી. તો કારણ કે એને આપણા પાસે આટલી લાઈફ કાઢી છે તો નોર્મલી એને બહારનું એટમોસ્ફિયર ફેસ નથી કર્યું, તો જનરેશન ચેન્જના લીધે થોડું રહેવાનું. પણ એટલું છે કે માતાઓ ખાલી વિશ્વાસ રાખે દીકરીના અંદર, દીકરીને એક વિશ્વાસ જોઈએ તમારો, બીજું કંઈ નહીં.
0: ખૂબ સરસ મેસેજ આપ હિરલ વ્યાસ અને નીલમબેન આપે આવી અને આજે આપણા સમાજને, આપણી દીકરીઓને અને આપણી બહેનોને આપ્યો છે. ખૂબ ખૂબ ધન્યવાદ આપનો.

0: વ્યસ્ત રહો, મસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
1: નમસ્તે શ્રોતા મિત્રો, આપ જાણો જ છો દીકરી શ્રેણીમાં અમે દર શુક્રવારે પ્રતિભા સંપન્ન માતા બહેન દીકરી સાથેનો વાર્તાલાપ રજૂ કરીએ છીએ. દર શુક્રવારે સાંજે 7 કલાકે અમે તેનું પ્રસારણ કરીએ છીએ અને તેનું પુનઃ પ્રસારણ શનિવાર સવારે 11 વાગે, મંગળવારે સાંજે 7 વાગે અને બુધવારે સવારે 11 વાગે રજૂ કરીએ છીએ. અમે આશા રાખીએ કે તમને અમારો આ કાર્યક્રમ ગમતો હશે. જો તમને અમારો આ કાર્યક્રમ પસંદ આવે તો અમારો વોટ્સએપ નંબર છે, નોંધી લેશો, 95-12-99-66-88. ફરીવાર બોલું છું, 95-12-99-66.
2: નમસ્કાર શ્રોતા મિત્રો, આજનો પાવન દિવસ એટલે ગુરુ પૂર્ણિમા. ગુરૂપી અંધકારમાંથી રૂરૂપી પ્રકાશ તરફ લઈ જનાર એવા સદગુરુ તમારા જીવનને તેજોમય બનાવે એવી રેડિયો પાલનપુરની હાર્દિક શુભેચ્છાઓ. ગુરુ પૂર્ણિમાની શુભેચ્છાઓ સહ સાંભળતા રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો 90.4 FM ની સાથે રેડિયો પાલનપુર ની સાથે.
3: નમસ્કાર, તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. વાત કરી રહ્યા છે આપણે માનવીની ભવાઈની, પન્નાલાલ પટેલ દ્વારા લિખિત આ પુસ્તક. આ અષાઢીય દન કાળુના પગમાં ઓર જોમ હતું, કેડીઓ કાઢી નાખ્યું હતું, ધોતીઓએ ઊંચું પહેર્યું હતું અને માથાનું પાળીઓએ પેલા ગઈ સાલ કરતા રોપેલા આંબાના વાડિયા ઉપર ફેરવી દીધું હતું. વાદળોમાં સંતાયેલો સૂરજ આજ જાણે વધુ છંછેડાયેલો હતો. ઉનાળાના તાપ કરતા એ ઉકાળો આકરો હતો. કાળુના અંગ પર પસીનો રેલમ છેલ થઈ રહ્યો હતો. પેલો બરડો તો જાણે માળોથી ધરતી જ જોયેલો, પણ એની પરવા કોને હતી, ખબર જ ન હતી. એક જ ધૂન હતી, આ આટલી મકાઈ પેતરાકને કૂવાવાળા વાડામાં પહેલી ઘરું, કાલે એટલે પાટીઓ બંધ બેસાડી પરમ દિવસે આ મકાઈ રેસી નાખીશ. સૌ કોઈના બપોરિયા હળ છૂટ્યા, પણ કાળુનું હજુ છૂટતું ન હતું. એની નજર દૂર નેળિયા તરફ હતી. ભાત દેખાય છે કે છોડું? એકાએક કાળુની નજર ખેંચાઈ, લીંબુની પાટ સરકી, એની આંખો ઝીણી થઈ, બબડી ઉઠ્યું. રાજુ? ના ના, એ ક્યાંથી આવી હોય તો એના ભાઈનું હળ તો કૂવા ઉપર ફરે છે. ના, પણ એ જ છે, એ જ ચાલ, પાતળી કેડો અને એ જ લચક, માન માન મારું ભાતું લઈને આવે છે. પણ આજ સાથે કાળુની નવાઈ વધારે વધી. શી વાત કરે છે? ઘરનું બહેરું, અરે લાખ કામ હોય તો એ રાજુને ભાત લઈને મોકલે, સમણામાં એ ન મનાય. એને હળ છોડી નાખ્યું, બળદોને ખેતરને શેડે આવેલ વડ નીચે લઈ ગયો. રાજુએ આવી લગી,

અંતર જાણે નાચે એમ તો એણે રાજુના હાથનું ભાતું ઘણા દિવસ ખાધું, પણ એ તો સાસરીમાં ને અહીં પોતાને ઘેર ને તે નાનિયાને દેખતા કાળુને તો જાણે પેલા અધૂરા ઓળતા પૂરા થઈ ગયા. વ્યાજ સાથે સાટું વળી પેલી બાજુ નીચેના ભાગમાં વાડ કરતા એ મંગળાને કાળુએ હાક મારી બોલાવી લીધો ને બળદોને ચાર નાખવા કહ્યું. પણ મંગળો તો ચાર નાખતા એ રાજુ સામે જોયા કરતો હતો. એણે તો ન પૂછ્યું, પણ ખુદ રાજુએ પૂછ્યું, મારી સામે શું ટગર ટગર જોયા કરે છે છોરા? રાજુને હસતી જોઈ મંગળોએ હસ્યું, મીકુ ભલી મામી કી ગા, ને આ ભલી મામીના સાટે આવી છું એ ખોટી છું? કાળુએ અવતારના આજ પહેલી વાર કહી નાખ્યું. કેને મંગળા, કંઈક એક દિનમાં આવ્યા એમાં શું નેલ થયા? રાજુની આંખ તો તાકતા જ રહી ગઈ. ભૂખ હોય બે રોટલા ખાવા મળે ત્યારે અરે કટકોય નહીં, આ તો ઉલટાના મન પતળાવવાના, છતાંય ધાને ભૂખ્યા રહો એમાં કોઈ શું કરે? રાજુએ મંગળા માટે પડિયામાં દાળ કાઢતા કહ્યું, લે છોરા પેટ તો આ. માથા પર વડની ડાળે બોલતા કાગડા ચીંધ્યા. કાગડાએ ભરે છે રાજુ, તો પછી તમારે બીજું શું જોઈએ? મંગળાએ ધરેલા કેડિયાની ચાળ બે રોટલા નાખતા રાજુએ કહ્યું. કોણ જાણે કેમ મંગળોએ પેલા રોટલા માથા ઉપર ઊંધા પાડીને દાળનો પડિયો લઈને ચાલતો થયો. એ ઘેઘુર વડને પેલે છેડે જઈ બેઠો. કાળુ બોલતો હતો, રામ જાણે કે શું જોઈએ છે, પણ એટલું જાણું છું કે ધરાવું નથી આવતું. લો હાથ ધોવા માંડો, જોઉં કે કેવું એ પેટ નથી ભરાતું. પણ કાળુની દુઃખભરી સુરત જોઈને રાજુએ ઉમેરવું જ પડ્યું, કોઈ દન નહીં ને આજ ક્યાંથી આવું બધું સૂજ્યું છે? કોઈ દન નહીં ને આજ ક્યાંથી આ બધું સૂજ્યું? સૂજ્યું તો ક્યારનું એ હતું રાજુ, ઠેઠ નાના હતા ત્યારનું, પણ આજે એ તારા આગળ અંતર પર ઉઘાડું છું. આટલા દન એ અંતર પર રહ્યું તો ભેગા ભેગી રહેવા જ દેવું હતું. રાજુ હસતી ભલે, પણ બાકી અવાજ અને આંખો

છેને કાળું સ્વગત બોલતો હોય એમ હાથ ધોવા પડે, એટલું સમજતા હતા તો ઉઘાડવું જ નહોતું. પળે પળે રાજુએ પૂર્ણા કરતા મો પડતું પળે પળે રાજુએ પૈણા સરખું મો પડતું જતો હતો. ઉઘાડીને શું બગડી ગયું છે? પણ સાચું કહેજે રાજુ, તને નાનપણથી નથી સંભાળતું. કોદરે આપણા બધા આ વડલા નીચે રમતા હતા. તું રોટલા કરતી ને હું હળ હાંકતો, તું ભાત લાવતી શાક ભૂલી આવતી ને હું તને મારવા ઉઠતો, પાણી ભરતી ને હું બેડું ઉતારતો. સાંભળે છે તને એ બધું? ઉભા ઢીંચણ આસપાસ હાથ ફરોવી પગના અંગૂઠા વડે ભીની ધરતીને ખોતર્યા કરતી રાજુએ નજર ઉઠાવ્યા વગર ડોકું હલાવીને હા પાડી. કાળું બોલવા લાગ્યો, મને તો જ્યારે જ્યારે અસાડીઓ દન આવે છે ત્યારે ત્યારે એ દન સાંભળ્યા વિના નથી રહેતા. તું નહીં માને, બાકી મને તો એ વખતના તારા ટચુકડા પગલાએ આ ધરતી ઉપર દેખાય છે. પેલી ફૂલવાળી ઘાઘરી ને એ અપના નજરે ચડે છે. મને ઘણું એ થાય છે કે એવડા ને એવડા રહ્યા હોત તો ભગવાને આ મૂઠ પણ આલી જ ના હોત તો. રાજુ સ્વગત બોલતી હોય એમ બોલી ઉઠી. મારો ક્યાં દન ઉઠ્યો? તે ભાત હલવા આવી દાળની કુલડી ખેંચતા કહ્યું, લો ખાઈ લો હેડો, મારે પાછું મોડું થાય છે. ના, એકવાર કહે કે તને નાનપણ સાંભળે છે. સાંભળીને રાજુએ કાળું સામે લાચાર છતાંય માળેલું નજર નાખી. સાંભળીને શું કરવાનું? આપણું ચાલતું હોત તો પણ આ મોટપણના વાઘા ઉતારીને નાના થઈ ગયા હોત, એમ જ રમ્યા કરતા હોત. હું તમારા રાંધણા રાંધત ને પાણી ભરી લાવત, બધું એ કરત, પણ શું કરવાનું? નદીમાં લાકડું તણાઈ જતું હોય તો દોડતા દોડીને અને દરિયે પહોંચી જઈએ તો પાછું લઈ અવાય, અને આ તો જોરથી શ્વાસ લીધો. વહી ગયેલો સમય એ પાછો આવતો હોત તો મને એને શું જોઈતું હતું? લો ખાવા માંડો હેડો. કાળુએ દાળનું વાટલું ને રોટલું લેતા ફિક્કા હસ્તે સાથે કહ્યું, આજ તો ભૂખ મરી ગઈ છે રાજુ. મી આવીને ઉલટાની ભૂખ મારી, એમાં રંધાયું જ

આટલી ભૂલ ને જ મોકલ, એ તો મારે લમણે લખાયેલી જ છે ને, એમ કહો કે કપાળે લખાયેલી છે, અરે હૈયે જડાયેલી છે, જે કુદરે કાળ કાઢ્યો એને મેણા કેમ કહેવાય? મેણા ના કહેવાય પણ કુદરાને ઘઉં તો ન જ કહેવાય ને, કહી કાળુએ મોંમાં રોટલાનો ડૂચો ઘાલ્યો. અરે એ ઘઉં આપણે તો સમજી થઈને ભૂલો છો કેમ કાળું? આખા પાછા બચકા ઉતારતા કાળુએ ડોકું હલાવી, ખાવું ને પેટ ભરવું એમાં ઘણો ફરક છે રાજુ, તું જ કહેતી હતી નથી ફેર? દૂર નદી કાંઠાની તરફ તાકી રહેલી રાજુ આટલું જ બોલી, ખરો તું એમ જાણે છે કે આપણે મનખો માનીએ છીએ, જીવીએ છીએ, બધા જીવે છે એમ આપણે જીવીએ છીએ, અને ઉમેર્યું, એમના મનખામાં શું મોરલા નાચે છે.

બાળ ભેગો રોટલો મસળતો બોલ્યો, પણ આપણો એ મન કહો ભેગો ગૂંથાયો હોત તો સાચું કહું રાજુ, અહો દન રાત મોરલા નાચ્યા જ કરત, એ તો મને લાગે, હસીને ઉમેર્યું. રાજુ જો તમને પૈણી હોત તો સાયણો રોટલો થઈ જાત અને દુનિયા એ ધારો છે. ના ના રાજુ, અરે નજરે જોયેલી વાત છે. પેથા પટેલની લખુડી છગનાને જોતી ત્યારે દન ઉગતો અને છગના એ જાણે લખુડીને આંખે અજવાળા હતા. એ બંને જણા ખૂંટા ખેડ્યા છે એવા તો આ કાટલામાં કોઈએ નથી ખેડ્યા. છેવટે બાપની આબરૂએ બાઈએ વેતી મેલી, પણ 12 મહિના તો પૂરા થયા નથી પેલા અજવાળાએ ઉલી ગયા ને. મોરલા નાચતા મટી ગયા, એ જ કજિયાને કઢાપા. લખુડીને દનની જુડે છે, લાવો વાટલું હેડો, મારે પાછું મોડું થશે. કાળું એ બી જવાયું, અને ક્યાં ખેતરોમાં ઓરવું છે, કોણ ક્યાં આવે છે કે ધણી ધણિયાણી ત્યારે કાલે કેમ ના આવે વગેરે સવાલો પૂછી વિદાય લેતી રાજુને કહ્યું, ત્યાં આવવાનો નથી. હું તો હવે જાજુ તારે ત્યાં આવવાનો નથી, પણ કામની કાંઈ ભીડ પડે તો સમાચાર મોકલજો. જાય છો? પૂછતી રાજુ ટેડી નજરે તાકી. તને શી ખબર? ભલીબુનને મને બધી વાત કરી. તમારે એના બોલ્યા સામે ન જોવું. અત્યારે મારી આગળ એક ખૂબ આંસુ પાડે છે, કહે છે હું જ મા હાથે કરીને પિયર બગાડવા બેઠી છું, એટલે એવું છે. આમ જુઓ આ ભણભણિયા જ છે, મનમાં આવ્યું એટલે લવી નાખ્યું અને પછી પાછળથી પછતાય. લો બોલો ક્યારે આવશો? કુલડી તથા બંધ થતા એ ઊભા થઈને પૂછ્યું. દોડ્યો થશે ત્યારે. કાળું એ જાણે વળવવા ઉઠતો ન હોય એમ ઊભો થયો. રાજુ હસી, મકાઈ તો હજી ટોપલામાં પડી છે. શું કરવા રાજુ, અમથી લોકોમાં વાતો કરાવી છે. ઠીક છે, કોઈ વાર મળીએ તો. આજ તો વાત બે ઘડી હળવું જ મન થયું, બાકી ભૂખ તો કદી ભાગવાની જ નથી એમ ગણી લો ને. ત્યારે રાજુના મોં પર વળી પાછો રન છવાઈ ગયો. એક હાથમાં કુલડીને બીજા હાથમાં બંધ રાખીને પગને અંગૂઠે વળી જમીન ખોતરવા લાગી અને સ્વગત બબલતી એક ગણગણી મનના મોરલા મનમાં જમાડવા એ મનખો પૂરો કરવો. કાળો પણ જાણે સ્વગત બોલતો હતો. એ જ મનના મોરલા અને મનનો મનખો એ સાચો મનખો છે. જ્યાં સુધી કરેલી સગાઈ તોડવા આવતું નથી કે નિંદા કરતું નથી, નથી ઘરનું બૈરું ઈર્ષા કરતું. કાળું એ સ્નેહથી દ્રવી ઉઠેલી આંખો રાજુ સામે માંડી. નથી તું એ આમ ઘડીકમાં ઉઠીને ચાલતી થઈ? એ બે માનવીઓ નહીં, ખુદ હૈયા અરે આતમ ના જાણે વાતો કરતા હતા. તેમાં એક ક્ષણે બે ક્ષણના મૌન જાણે જુગની વાતો કરી લીધી. એકમેકના અંતરને આળોટ્યા, ભેટ્યા, છૂટા પડીને રડી પડે. બેઉની આંખોમાં આંસુ સરી પડ્યા. રાજુ આંસુને ગણતી હોય તેમ હસી ચણોથી સરખા રાતા હોઠમાંથી શબ્દો ખર્યા. પેટને ધરપત વળે પણ હૈયાને તો. આ વાક્ય અધૂરું મૂકી રાજુ એ કાળો સામે લીંબુની પાર સરકી આંખો આરપાર જોઈ રહી. રાજુની અણિયાણી આંખો ઉપર ઢળેલા પોપચા કરતા એ જાણે વર્ષા બનેલા પેલા વડના પાંદડા જ જોઈ લો. ખરી વાત, અને શ્વાસ ભરતા કાળુએ ઉમેર્યું, મારા બાપા કહેતા હતા પેટ ધબરાય સાંભળ્યા છે પણ હૈયા ધરબાયા નથી સાંભળ્યા. એણે જાણે સ્વપ્નમાંથી જાગતો હોય વિશ્વાસ નાખતા કહ્યું, તારે મોડું થશે.

દિવસમાં તો વાવેતર અને પડતર બધી એ જમીન લીલી ઈચ્છો. યુવાન પ્રવેશતી કન્યાને અંગે અંગ રોમે રોમ જેમ યુવન પ્રગટે તેમ ધરતીના અણુને અણુમાં યુવન પાંગરી ઉઠ્યું. જોત જોતામાં વૃક્ષોએ ઘેરો લીલો રંગ ધારણ કર્યો. જાણે સાગ ભર્યા પેલા ડુંગરા તો 15 દિવસમાં ધુધળી ઉઠ્યા. આછો આસમાની રંગ ઉડીને ડોલી રહ્યા. વેંત વેંતની મકાઈઓ થઈને ને બાવટો બંટી કોદરા કઠોળ ને કુરી વગેરે વાવવા વળેલા ખેડૂતોએ વળી એ મકાઈના હળ નાખ્યા. હળ નાખી ઘાસ માટી અને સાથે ભળી ગઈ. જાણે ગાળેલી મકાઈ 1-2 દિવસ કરમાઈ ન કરમાઈને પહેલાં કરતા બમણા વેગે વધી રહી. કાળુના વાડામાં તો એટલી આછી પાડી દીધી હતી કે વેંત વેંતને છેટે જાણે આંબા રોપ્યા હોય. ને રાજુએ ત્યાંથી 2-3 વાર સમાચાર આવ્યા. કાળુને કહે કે ઊભા ઊભા આવી જાય, પણ કાળુએ જાણે નિયમ લીધો હતો, ડોડા થાય ત્યારે જ જવું. અને કોરી ખેતી પરવારી રામા કુદર વગેરેને કહી રહ્યો, હવે જો એકવાર આવીને કેરડા છલકાવી જાઉં તો ડાંગર વાવી દઉં. તું કેરડાની વાત જોઈને બેઠો છે, જો જોવરાવી જોવરાવીને તમારી ડોક ન દુખી જાય તો યાદ કરજે. પગલો શું કહેતો હતો, મકાયો તો સૂકવી જ નાખે કાતો. જ્યારે લામો ઉલટું જ ભાગતો, અરે જો આ બેસતો શ્રાવણ મકાયો તાણી ન જાય તો વળી યાદ રાખજે, ગામને બોળે ઘાલે ને ભલભલાના છાપરા ઉડાડી લઈ જાય.

અને હસવું આવતું. અરે રહેવા દો, તમે આ બધા ગરીબી થઈ ગયા છો તે? મારા બાપા કહેતા હતા, મોત આવ અને ગર્ભ એ કોઈની એ ખબર પડે નથી પડવાની. અને એવું જ થયું. પલવલા ગરબી એ જૂઠા પડવા લાગ્યા. મુદ્દત ઉપર મુદ્દત થઈ ગયા. આ પાચમ ચૂક્યો અગિયારસે તો નક્કી. પૂનમ તો બાપનો છૂટકો નથી વરસ્યા વગર. ગોકુળ આઠમ ખાલી જાય તો મૂછ મંડાવું. એક જણે તો કાળુને સંભળાવી દીધું, મૂછ તો ઘણા મુંડાવી નાખશે પણ પલાળવા પાણી હશે તો ને. અત્યારથી નદીમાં હનુમાન હળીઓ ના કાઢે છે ને કૂવામાં ભૂત ભૂસકા મારે છે. પાણી નહીં પીવા હોય તો પછી હજામતની વાત જ ક્યાં રહી?

ઉજાતો કરતા હતા, પણ કોઈ ન કહેતું કે ચોમાસું છે. કોદરા, બંટી, કઠોળ વગેરે વાવેતર જમીનમાં પાછું બેસી ગયું. રહ્યું સહ્યું બળદ ભેંસના પેટમાં ગયું. જ્યારે ખેતરોમાં કાળા કાળા વાદળો ઉતરી આવ્યા હોય એવી મકાઈ દિવસે દિવસે પીળી પડવા લાગી. વાયરાઓ સાથે વાત કરતી પાંઠો હતવીર્ય બનેલા હાથની જેમ લટકી પડી. જાણે કે કિશોરીને ક્ષય રોગ લાગુ પડ્યો. મકાઈ સામે જોતા નિશ્વાસ નાખતા ખેડૂતો વળી વળીને આભલા સામે જોવા લાગ્યા, તાકી રહેવા માંડી. જાણે આભલા આમથી તેમ વાદળા દોડાવીને વધારે લજ્જાવી રહ્યા હતા. કાળું જેવાને ઘણી વાર થઈ આવતું, આટલું પાણી જઈ રહ્યું છે તો ભગવાનને જરાય દયા નથી આવતી. એકવાર તો કાળું બોલી ઉઠ્યો, કોઈ મને આટલો લાંબો કરી આલો ને, શું કરવો વળી ભાલો તારે. અરે કોઈ મને લાંબો ભાલો કરી આપો, શું કરવો ભાલો ભાઈ તારે. કોદરે પૂછ્યું, આ આભલાને કાણા કરી દઉં, પેલા બધા હશે. રામાએ કહ્યું, એમ જો આભલાને કાણા થતા હોત તો ભલે ભાભી બાપડા કુકડો બોલાવતા કૂવા ઉપર જઈને ધોતી રેત ખરા. ખાસ કરીને ઘરમાં એકલ દોકલ હોય તેવા માણસ ગામના જાંપા પર આવેલા પેલા કૂવા ઉપર બીજો કૂકડો બોલતો ને ચાર પાંચ ખાલી વાસણ લઈ જઈને બેસતા. તાંબાના ઘડાવાળી શંકરદા નાના અને ત્રણ ચાર ઘરની સ્ત્રીઓએ માન મોંઘાઈ વધી જતી. બોન, મત જરા બે ઘણી તાણી લેજો ને, લાવો તો તમારું એ બેડું ભરિયાલું. ગામમાં એક બીજો કૂવો હતો, પણ છેક દૂર છેક નદી પાસે. તે એટલો ઊંડો કે એની કરતાં તો નદીમાં ખોદેલી કૂઈમાં પાણી ભરી લાવવું વધારે પસંદ હતું. પાદરવા સુધી તો લોકોએ વરસાદની આશા ન છોડી. અલબત્ત મકાઈઓએ ઢોરના પેટમાં ચાલી ગઈ, મરશે, ચાર થશે તો ઢોર જીવશે ને, પણ ચારની તો શી વાત રહી. કાળુએ કહ્યું તેમ, શ્રાવણ સુના ગયા તો ભાદરવાએ શું ભરાવાના હતા.

કચરો ના કાઢતી ગયો હોય. દિવાળીનું પર્વ પણ સુનો, ન જાણે ફટાકડા કોઈ લાવ્યું ન ફૂલઝડી, ગાયો રમાડી તે નાના છોકરાઓએ તોણે ચડાવી, ન ગીત ગયા ના હુડા હતા, જાણે સ્મશાનમાં આવી બેઠા. અરે ઢોરના એ પગ પણ પાલો કાંદા માળતા હતા, પણ તોય જાણે આવતા કારને કળી ગયા હોય એમ ભાંગી પડતા. પણ આ સાલ પેલો મલણીયો મેહુડો

સ્ત્રીઓ સિવાય નાનો મોટો આખો એ પુરુષ સ્વર ગાવ્યો હતો, પણ તે ન હુડા ગાવા ન આવ્યો હતો, ન રીસામણા ભાંગવા આવ્યો હતો, છેલ્લા વેલા ભેટી પડવા. શંકરદાએ કહ્યું તેમ કોણ જાણે આપણામાંથી કેટલા જીવશે ને કેટલા મરશે, કાં તો બધાય મરીશું, પણ ભાઈ કહેવાનું એટલું કે જીવતા રહો, આવતે વર્ષે મુએલા સાંભળશે. એમનો અવાજ રૂંધાઈ ગયો, બોલી જ ન શકાય. સૌ એકબીજાને ગળે વળીને રામ રામ કહ્યા અને છેલ્લી વિદાય દેતા હોય એમ મળી રહે. ગામ તરફ પાછા ફરતી વખતે પેલા જુવાનો જ નહીં, રણછોડ, શંકરદા જેવા ખરડા તથા વેચાતરામાં સાત સાત વર્ષમાં છોકરા સુતાય નહીં, પેલા ઘોડા ગાવા લાગ્યા. કોણ જાણે કે ગાતા હતા. અરે શંકરદા, કાસમની આંખોમાંથી તો પાણીની ધાર ચાલી જતી હતી. કાળુ અને ભગા જેવા પથ્થર હૈયાના જુવાનોનો અવાજ પણ આજે ગળગળો હતો. રામા સરખો મોતને કોળિયો થઈને બેઠો હોય તેવા છઠ્ઠા કર્યા વગર ન રહી શક્યો, પણ આજે એ ઢીલો બનીને બેઠો હતો. ત્યાં સુધી કે ગામમાં બધા રીખરાવા પોતાના દોસ્તારોને નોતરું આપ્યું, ભગા કોદર ખાઈને પછી આવજો મારે ઘેર, મળશે છેલ્લા વેલા હુડા તો ભેગા બેસીને ગાઈએ. ગામમાં ટોળાઓ બંધ, માણસો ઘેર ઘેર ફરી રહ્યા, અબાલ વૃદ્ધ ભેટી રહ્યા, ભાવભીની રુદન ભરી જીવન મરણની છેલ્લી વિદાયો લઈ રહ્યા.

એ એનું નામ ન લીધું, ઘેર ઘેર નોતરાય ન થવા દીધા, ડાયરાએ અલબત્ત ભરાયા. અસલ અમલ કોસંબાઈ નીકળે, પણ મનવરોએ છેલ્લા છેલ્લા ડાયરામાં ઝાંપા આગળ થઈ ઠાકોરોએ પંખાળી ઘોડી પર ચડતા કહ્યું, હું તો એમ જ કહું છું ભા કે આ કાળ આવ્યો ને મારા મોત સુધર્યા. જીવતા રો તો સાંભળજો, કોક દન આ ઠાકોર ધાડ પડ્યા ને મરી ખપ્યા. એ જોરથી શ્વાસ લઈ વળી બોલ્યા, પણ શું કરું, મારા હાથ ટૂંકા છે ને તમે બધા લાંબા પોળા છો. ક્યાં સુધી ફરી વળું? અરે એટલું જ ગામમાં ટકાય ત્યાં સુધી ટકજો, ન ટકાય તો શેરપુર આવતા રહેજો. દાણા ને બબ્બે ચચ્ચા ઢોલ લઈને તમારો વાળ વાંકો નહીં થવા દો. પેંકડે પર ઉમેર્યું, જ્યાં લગી હું મારી પંખાળી જીવે છે ત્યાં લગી લો રામ રામ. રામ રામ બાવજી, 50-60 માણસોની મેદની બોલી. જાણે ભમરા ગણગણ્યા. જતા ઠાકોરને કાસમે કહી રહ્યા, બાવજી કોક વાર અમારી એક ખબર, આપનો જીવ સંભાળજો. જ્યારે કાળુ તો ઘાંટો પાડીને કહ્યું, આ હોળી ચકલામાં અમારા પાળિયા બનાવજો. શંકરદા, બાવજી જીવ મર્યાના એ શબ્દો. દુકાળ પડ્યો છે, ખેડૂત માટે સૌથી વધારે મહત્વનો હોય છે વરસાદ, ને વરસાદ જ જ્યારે ખેડૂત સાથે ચેડા કરે ત્યારે દુકાળની શરૂઆત થઈ છે. માનવના જીવનની નવી ભવાઈ થઈ શું થશે, માનવીની આ ભવાઈમાં જ્યાં કુદરત પરીક્ષા લે છે. જાણીશું આવતા એપિસોડમાં. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પલમ સાથે. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળો.

ગોપાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર હું છું આરજે એઆર અને આપ સૌ માટે લઈને આવ્યો છું એક નવલકથા જેના લેખિકા છે સુધા મૂર્તિ અને જેને ગુજરાતીમાં અનુવાદિત કરી છે સુધા મહેતાએ. સમુદાયિક રેડિયો સ્ટેશન એટલે કે રેડિયો પાલનપુર પર આપ સૌ સમુદાયને સ્પર્શતી વાતો લઈને આવવા માટે તેમજ ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી ભાષાના સંવર્ધન માટે હું લઈને આવું છું આ સુંદર મજાની નવલકથા. ગુજરાતી ભાષાના ભાષાંતર અને તેની માધુર્યતા એ આ નવલકથાના વિવિધ પાત્રો અને એમના સંવાદોમાં છલકે છે. તો આ સમુદાયના પ્રતિબિંબ સમા પાત્રો પણ આપણને આ નવલકથા સાથે જોડી રાખે છે. સામાજિક કાર્યકર્તા તરીકે, એક ઉદ્યોગપતિ ઇન્ફોસિસના પ્રણેતા તરીકે અને એક શિક્ષિકા તરીકે ચારિત્ર ઘડતર હોય, બાળ ઘડતર હોય કે દેશના નાગરિકનું ઘડતર હોય, અનેકવિધ પુસ્તકો દ્વારા સુધા મૂર્તિએ આપણને સૌને આનંદિત કર્યા છે. અને આવી જ વાત આ ડોલર વહુ નવલકથામાં પણ છે જે હું આપ સૌને સંભળાવી રહ્યો છું. આ ડોલર વહુ નવલકથામાં આખરે આપણે વાત કરી હતી મીનાક્ષી અને ગિરીશના લગ્ન થાય છે, જ્યારે બીજી બાજુ શ્યામ અમેરિકામાં ગુમનામ થઈ એટલે કે ખોવાઈ જવાની પ્રવૃત્તિ દ્વારા પોતાના ગ્રીન કાર્ડ માટેની તમામ કાર્યવાહી ઉપર અંતિમ તબક્કામાં પહોંચે છે. સુખી દાંપત્ય જીવન જીવતી મીનાક્ષીની સાથે શશિકલા અને તેના વૈવિશાળ થયા છે તે વ્યક્તિ લગ્નના આગલા જ દિવસે અમેરિકા જવાની ગેલછાએ પોતાના લગ્નને વિચ્છેદ કરે છે. બીજી સ્ત્રી પાત્ર કે જે અમેરિકામાં ગ્રીન કાર્ડ ધરાવે છે તેની સાથે તેના લગ્ન કરવા તે સંમત થાય છે. આ વાત પર અટક્યા હતા. હવે શું થશે? આ નવલકથાના પાત્રો વચ્ચે જે સંઘર્ષ અને સંવાદ છે એ મારે તમને કહેવાનો છે, પણ આ માટે તમારે થોભવું પડશે આ વિરામ સુધી. ફરી પાછા મળીએ છીએ આ વિરામ બાદ 90.4 મેગાહર્ટ્ઝ પર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

છેવટે પોતાનું સ્વપ્નું સાકાર થતું શ્યામને જણાવ્યું. સ્વર્ગના દૈદીપ્યમાન દ્વાર તેના માટે હવે ઉઘડતા લાગ્યા. તેને ગ્રીન કાર્ડ મળ્યું. હવે તેની જિંદગી બની ગઈ. એક શાળાના ગરીબ માસ્તરનો છોકરો, જેણે કદી પણ સમૃદ્ધિના સ્વપ્નો પણ નહોતા જોયા, તે એક મોટો હોદ્દેદાર બન્યો. એટલું જ નહીં, અમેરિકાનો સત્તાવાર રહેવાસી પણ બન્યો હતો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે એઆરના સ્વરમાં ડોલર વહુ નવલકથા, જેના લેખિકા છે સુધા મૂર્તિ અને જેના ગુજરાતીમાં અનુવાદ કરતા છે સુધા મહેતા. ઘેર પહોંચ્યો ત્યારે એક મોટું કવર તેણે પડેલું જોયું. તેમાં ખૂબ માહિતી હશે અને સુરભીએ કરેલી લાંબી માગણીની યાદી પણ હશે એવું તેણે ધાર્યું. એક કપ કોફી બનાવીને તેણે નિરાંતે વાંચવા માટે કવર ખોલ્યું. ગિરીશના પત્રની સાથે ઘણા ફોટોગ્રાફ પણ બીડેલા હતા. ગિરીશ લખતો હતો, પ્રિય મોટાભાઈ, અમારા લગ્નમાં તમે હાજર રહી શક્યા હોત તો ખૂબ જ આનંદ થાત. અમે ખૂબ સાદાઈથી જ લગ્ન કર્યા છે, કારણ કે અમને બંનેને આછકલાઈ કે ભપકો ગમતા નથી. લગ્નના ફોટા આ પત્ર સાથે બીડું છું. મીનાક્ષી કહે છે કે તમને સારી રીતે તે ઓળખે છે. તેણે તમને પ્રણામ લખાવ્યા છે. એ જ તમારો ગિરીશ. શ્યામે ફોટા જોયા. અરે, પેલી સોનેરી કંઠવાળી છોકરી, તે જ તેના નાના ભાઈની પત્ની બની હતી. સ્વપ્ને ન વિચારી હોય એવી પરિસ્થિતિ નક્કર વાસ્તવિકતા બનીને તેની સામે ઊભી હતી. વલસાડની મીનાક્ષી અને શાસ્ત્રીનગરની શાળાની શિક્ષિકા તો એક જ હતા. એમ કેવી રીતે બન્યું? આ સવાલ કદાચ શ્યામ માટે એ બહુ અઘરો હતો, પણ આપણે સૌ તો આગળના એપિસોડમાં આ વાતને માણી ચૂક્યા છીએ. પણ હવે શ્યામની પરિસ્થિતિ શું હશે? એ ઘરે જશે ભારત? ગ્રીન કાર્ડ મળ્યા પછી તો જઈ શકાય. ત્યારની પરિસ્થિતિ વિશેનો વિચાર આપણે સૌએ મનમાં વાગોળવાનો છે. અને આ વિરામ બાદ હું વાતને આગળ વધારીશ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ.

નામનો ગ્રીન કાર્ડનો આનંદ, એ પત્ર વાંચ્યા બાદ ઉત્સાહ જે વ્યાપ્યો હતો તે બધો જ ઓગળી ગયો. એક મિનિટ માટે તેણે વિચાર્યું, જો ગ્રીન કાર્ડ માટે હું આટલો ઉતાવળો ન થયો હોત તો પહેલા જ પાછો ભારત પહોંચી ગયો હોત અને મીનાક્ષી સાથે લગ્ન પણ કરી શક્યો હોત. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે આરના સ્વરમાં ડોલર વહુ નવલકથા, જેના લેખિકા સુધા મૂર્તિ અને જેના ભાષાંતરકાર છે સુધા મહેતા. આમ તો તેણે સાદા જ વસ્ત્રો પહેર્યા હતા, છતાં તે ખૂબ સુંદર લાગતી હતી. તેના મોં પરનું સ્મિત પણ ખુશખુશાલ હતું. એક શાંતિપૂર્ણ સુખનું તેજ તેના મોં પર ચમકતું હતું. મીનાક્ષી એવી સ્ત્રી હતી જેની કામના દરેક પુરુષ કરતો હોય. તેનો સરળ સ્વભાવ, વહાલભર્યું વર્તન, મીઠો કંઠ અને આત્માનું સૌંદર્ય તેને એક સંપૂર્ણ યોગ્ય પત્ની બનાવતા હતા. પોતાની ઉષ્માથી તે કોઈ પણ સાક્ષીનું પણ હૃદય જીતી લે તેવી હતી. ખેર, હવે તેણે પોતાના માતા પિતાની ચિંતા નહીં કરવી પડે. દીકરી કરતાં પણ વધારે સારી રીતે મીનાક્ષી તેમની છેવટ સુધી કાળજી કરશે. પણ સાથે જ તેને ખૂબ જ ઈર્ષા થઈ આવી. ગિરીશ તેના જેટલો દેખાવડો પુરુષ તો ન હતો, વળી તેની પાસે કોઈ સારી નોકરી પણ ન હતી. વ્યક્તિ તરીકે પણ તે કોઈ રસપ્રદ ગુણ કે બુદ્ધિ ચાતુર્ય ધરાવતો ન હતો, છતાં તેને કેટલી બધી સુંદર

ગિરીશ તેનો ભાઈ હતો. તો શું થયું, પોતાના મનનું થોડું ઘણું સંતુલન પાછું મેળવતા અને પોતાના વ્યક્તિત્વને ફરીથી પહેલા જેવું બનાવતા શ્યામને ચારેક દિવસ તો લાગી ગયા. લગ્ન પહેલા જ મીનાક્ષી તો જાણી ગયેલી કે ગિરીશના મોટા ભાઈ અમેરિકામાં છે, પણ તે જે યુવાનને વલસાડમાં જાણતી હતી તેની સાથે તેનું નામ તે જોડી શકી ન હતી. લગ્ન પછી જ્યારે તેણે પોતાના ઘરમાં બધે જોયું અને શ્યામનો ફોટો જોયો ત્યારે તે ખૂબ નવાઈ પામી અને એ નવાઈ સાથે તેને સ્વીકાર પણ કર્યો, કારણ કે વાતચીત અને સંવાદ કંઈ એ પ્રકારના એટલે કે લાગણીઓના તેમની વચ્ચે થયા જ ન હતા. હવે શું થશે, એમના સંબંધો વચ્ચેની વાતચીતનો અણસાર શું હશે, એ બધી જ વાતોને માણીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલન.

શ્યામ તેના ઘરમાં ભાડે રહેતો હતો ત્યારે જ તે એક શ્રેષ્ઠ પરિવારમાંથી આવતો સારો છોકરો હતો એમ તે જાણતી તો હતી જ. તેનું ગાન પણ તે પસંદ કરતો હતો તે સ્પષ્ટ હતું. જોકે તે છૂટતી તેની પ્રશંસા કરતા અચકાતો પણ હતો. છતાં જ્યારે જ્યારે તે ગાતી હોય ત્યારે તે સાંભળવાનું પણ ચૂકતો નહીં. અને હવે તે જ છોકરો તેનો જેઠ બન્યો હતો જેને તેણે ખૂબ માન અને આદર આપવાના હોય. પણ આ વિના શ્યામ માટે તેને બીજા કોઈ પ્રકારની લાગણી તો નહોતી જ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર ડોલર વહુ નવલકથા, જેને લખી છે સુધા મૂર્તિએ અને ગુજરાતીમાં અનુવાદ કરી છે સુધા મહેતાએ. અને હું આરજે એઆર મારા સ્વરમાં આપ સૌને સંભળાવી રહ્યો છું. ઘરમાં ઉત્તેજના હતી, ગણગણાટ ચાલુ થઈ ગયો હતો. શ્યામ હવે થોડા જ સમયમાં ભારત આવવાનો હતો, લગભગ 3.5 વર્ષ પછી. એરપોર્ટ જવા ગિરીશ, સુરભી અને નીલાબા તૈયાર થઈ ગયા. મનોહરલાલે ઘરે રહીને જ દીકરાની રાહ જોવાનું વધારે મુનસિબ માન્યું. છેક અમેરિકાથી લાંબી મજલ કાપીને આવ્યો છે, હસીને તેમણે દલીલ કરી. તો ઘેર પણ આવશે જ ને, વળી શું કહો છો? નીલાબાનો ઉત્સાહ જોઈને મીનાક્ષીએ તેમને કહ્યું, બા તમે બધા જ એરપોર્ટ જાઓ ને, મને એટલું કહી દો કે એમને શું ખાવાનું ભાવે છે. તમે લોકો ઘરે આવશો ત્યાં સુધીમાં હું બધું તૈયાર કરી દઈશ. નીલાબાએ કહ્યું, શ્યામને કાળી દાળ, રીંગણાનું શાક, દહીંવડા અને પુલાવ બહુ ભાવે છે. પછી તેમણે તો વાળ ઓળ્યા, અંબોડો લીધો, મજાની સાડી પહેરી અને એરપોર્ટ ઉપડી ગયા. તેમના મનમાં વિચાર તો આવ્યો, જો શ્યામને પણ મીનાક્ષી જેવી પત્ની મળી જાય તો બહુ સારું. અલબત્ત એરપોર્ટ પર તેઓ અને તેમના પરિવારના સભ્યો જ ન હતા. આખી અહીંયા આગળ માતાઓ, પિતાઓ, ભાઈઓ, બહેનો, પત્નીઓ અને મિત્રોથી ખીચોખીચ ભરેલી વસ્તી હતી. પોતાને વતન પાછા ફરતા તેમના પ્રિય પાત્રનું સ્વાગત કરવા આ સૌ આવ્યા હતા. કેવી રીતે એરપોર્ટ પર લોકો વધાવવા જાય છે કરોડપતિ ડોલર વ્યક્તિઓને. આ વાતને આગળ વધારીશું, પરંતુ આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલન.

જે ક્ષણે નીલાબાની નજરે તેમનો પ્રિય દીકરો દેખાયો તે બીજું બધું જ ભૂલી ગયા. ગરમી, પરસેવો, સમગ્ર દુનિયા તેમના હૃદયમાં ખૂબ આનંદ ગૂગવી રહ્યો. લાગણીવશ તેમની આંખો પણ ભરાઈ આવી. શ્યામને નજીકથી જોતા નીલાબાને લાગ્યું કે તેનું શરીર ભરાવદાર થયું છે, તેની ચામડીનો રંગ સહેજ ઉગળ્યો છે અને તે ઘણો વધારે દેખાવડો બની ગયો છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર સુધામૂર્તિ લિખિત અને સુધા મહેતા અનુવાદિત નવલકથા ડોલર વહુ ના અંશોને આરજે એઆરના સ્વરમાં. ઘરે પહોંચતા જ શ્યામ તેના બાપુના ચરણ સ્પર્શ માટે દોડ્યો. જ્યારે બારણા પાસે ઉભેલી મીનાક્ષી ઉપર તેની નજર પડી ત્યારે તેણે ધીમેથી પૂછ્યું, તમે કેમ છો? તમને હું યાદ છું ખરું ને? હું ખૂબ મજામાં છું. અને તમે? તમારો પ્રવાસ કેવો રહ્યો? તમારી ભાષા અને જીવનશૈલી તદ્દન બદલાઈ ગયા લાગે છે, તેણે ખૂબ આશ્ચર્યથી કહ્યું. તમે એમ જ કહેવા માગો છો ને કે હું હવે તમારા પરિવારની જ એક સભ્ય છું? અમદાવાદની બોલી જો તમને યાદ હોય તો તમારી જ પાસેથી વલસાડમાં શીખી હતી, ખરું? શું થઈ શક્યું હોત? અંગે શ્યામ બે ચાર ક્ષણ માટે વિચારવા લાગ્યો, પણ તેણે પોતાના મન પર કાબૂ તરત જ મેળવી લીધો. પહેલા કરતા પણ મીનાક્ષી હવે વધુ સુંદર લાગતી હતી. વલસાડમાં જોઈ હતી તે મસ્તી અને મુગ્ધતા હવે તો તેની આંખમાં ન હતી, પણ તેનું સ્થાન એક પૂર્ણ ખીલેલા ગુલાબ જેવી નજાકત અને પરિપક્વતાએ લીધું હતું. જ્યારે તેનો પરિચય થયો હતો ત્યારે શાંતિ અને સુખની લાગણીઓ તેના આત્મામાં જણાતી ન હતી. અહીં તેની પાસે બધું જ હતું અને તે વાત તેના તેજસ્વી ચહેરામાં પ્રતિબિંબિત થતી હતી. એવું કશું બાકી ન હતું જે શ્યામ અમેરિકાથી લાવ્યો ન હોય. શેમ્પુ, સાબુઓ, રસોડાની ચીજો, ડિનર સેટ, કેસર, કાજુ, બ્લેક કરન્ટ, અખરોટ, કેમેરા, વીસીઆર અને સાડીઓ, આ બધી ગિફ્ટ હતી અને એ વહેંચવાની હતી. કોને અને કેવી રીતે એ માણીશું આપણે ગીતના વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

લીલાવાના આનંદની જેમ આ વસ્તુઓની યાદી પણ અનંત હતી. ગરીબાઈના કઠિન દિવસો જે સ્ત્રીએ પસાર કર્યા હોય તે હવે એક વિપુલ સમૃદ્ધિના દરિયામાં તરતી હતી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજી એઆરના સ્વરમાં ડોલર વહુ નવલકથા, જેને રચી છે સુધામૂર્તિએ અને ગુજરાતીમાં આપણા સૌ માટે અનુવાદિત કરી છે સુધા મહેતાએ. બા, આ સાડી તમારા માટે, આ સુરભી માટે અને આ મીનાક્ષી માટે. બાકીની ચીજો તમને જેમ ઠીક લાગે તેમ વહેંચી દેજો. મને તો એટલી બધી ઊંઘ આવે છે કે હું સુવા ચાલ્યો. આમ કહીને શ્યામ ઉઠ્યો અને તેની માતાને ખૂબ બધી વસ્તુઓની વચ્ચે ગોઠવીને પોતાના ઓરડામાં જતો રહ્યો. અલબત્ત માતાને સહેજે મન નહોતું કે આ ચીજોથી બધાને વહેંચે, ભલે ને શ્યામે એવું સૂચન કર્યું હોય. તેમના સ્વભાવમાં જ એ નહોતું કે ચીજો વહેંચવી. તેમના વિચારમાં જેટલી ચીજો વધુ એટલું સારું, અને હવે તો એમ જ થવાનું. શ્યામના આગમન પછી નીલાબાએ એકવાર પણ રસોડામાં પગ ન મૂક્યો. મીનાક્ષીને આ વાતનો કશો વાંધો નહોતો. તે જાણતી હતી કે આટલા બધા વર્ષો પછી દીકરાને મળવાથી માં કેટલી ગેલી થઈ જાય.

તેણે વિચાર્યું કે હવે તો શ્યામની સાથે જ નીલાબા શક્ય તેટલી કિંમતી ક્ષણો માટે રહેવા ઈચ્છે તે સાવ સ્વાભાવિક છે જ. તેથી મીનાક્ષીએ રસોડાની સઘળી જવાબદારી પોતાના માથે લઈ લીધી અને દરેક ટંકના ભોજનની વ્યવસ્થા કરવા લાગી. વળી સંખ્યાબંધ મહેમાનો શ્યામને મળવા આવતા, તેમની ચા કોફી અને નાસ્તો આપવાનું કામ પણ તે જ કરતી. હકીકતમાં એણે શાળામાંથી એક અઠવાડિયાની રજા લીધી હતી, જેથી આ ધમાલમાં પણ ઘરનું કામકાજ સરળતાથી ચલાવી શકાય. પણ સુરભી પોતાના હાથનો ઉપયોગ કરીને તે કદી કશું કામ કરતી જ નહીં. કાં તો તે અરીસાની સામે બેસીને કલાકો સુધી નવા અમેરિકન પફ પાવડરને ભાવ વિભોર બનીને જોયા કરતી, અથવા તો જ્યારે શ્યામ બહાર જાય તો તેની સાથે થઈ જતી. અને આ વૃત્તિને ક્યાંક કોઈક જગ્યાએ સ્વભાવમાં ખટકાવતો નહીં લાવે ને? એ વાત પણ જાણીશું હવે રામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

તો શ્યામ કેવળ 3 અઠવાડિયા માટે જ આવ્યો હતો અને એટલામાં જ તેણે કેટલા બધા આમંત્રણો મળી ગયા હતા. આમાંના મોટાભાગના આમંત્રણો અલબત્ત એવા પિતાઓ તરફથી હતા જેમની દીકરી લગ્ન લાયક વર્ષની હતી. અને આ પણ સમજી શકાય તેવી વાત હતી, અમેરિકાનો રહેવાસી હોય તેવો કુંવારો છોકરો પોતાની કુંવારી દીકરી માટે તેવો ખૂબ સારો મૂર્તિઓ ગણે તો એમાં શી નવાય. આમ આ સમયમાં શ્યામ ખૂબ જ વ્યવહારમાં ગૂંથાયેલો રહ્યો. તેની કોલેજના મિત્રો, ક્રિકેટ ક્લબના મિત્રો, ઇસરોમાંના તેના સાથીઓ વગેરેને તે મળવા પણ ગયો, સિવાય કે ઇસરોના તેના ઉપરી અધિકારીને. તેમને મળવા જવા જેટલી નૈતિક હિંમત તે કેમ કરીને એકઠી ન કરી શક્યો? તો દલીલ કરી શક્યો હોત કે તેણે જે કર્યું તે યોગ્ય હતું, પણ તેમ છતાં આ મુદ્દો તેને પોતાના મનમાં એક કાંટાની જેમ ખૂંચતો તો હતો જ. એક આખા વર્ષના પ્રશિક્ષણની બધી ગોઠવણ ઇસરોએ કરી હતી, તેણે એનો લાભ લીધો અને પછી છટકી ગયો. શું આ કોઈ નીચ વિશ્વાસઘાત નહોતો? અને છતાં તે એક ગરીબ દેશમાંથી આવતો હતો ત્યારે એની પાસે શું અન્ય કોઈ વિકલ્પ હતો ખરો? પોતાના વર્તનને તેણે એ દલીલથી સમર્થન આપ્યું કે અલોપ થઈ જનારામાં તે સર્વપ્રથમ નહોતો, તેની પહેલા પણ સેંકડો લોકો છૂટા થઈ ચૂક્યા હતા. આ દરમિયાન નીલાબાએ ઘણી બધી છોકરીઓની યાદીમાંથી 4ની પસંદગી કરી હતી.

શ્રીમાની તેમના દીકરાએ પોતાની પસંદગી કરી લેવાની એક ઈચ્છા વ્યક્ત કરવાની હતી. આ સમય આવે ત્યાં સુધીમાં શ્યામ શારીરિક અને માનસિક રીતે પણ એટલો તો થાકી ગયો હતો કે વાત જ નહીં. 3 વર્ષ ભારતથી બહાર રહ્યા બાદ હવે તો ઘરની બહારનો ખોરાક અને પાણી સુધા તેનું પેટ બગાડી મૂકતા હતા. પરિણામે તેના શરીરના એ અંગમાં પણ દુખાવો રહ્યા કરતો હતો. આવા સંયોગોમાંથી વળી તેણે પવિત્ર લગ્ન સંબંધ માટે સાચી કન્યા પસંદ કરવાની હતી અને સારા સમય માટે એ કામ એવું હતું કે જેમાં ઘણા જોખમો પણ છુપાયેલા હતા અને આ તો કંઈ સારા સંયોગોનો સમય પણ ન હતો. તો શું થયું હશે માણીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

એની કોલેજનો મિત્ર રવિચંદ્ર ડૉક્ટર બન્યો હતો અને શાસ્ત્રીનગરમાં જ તેનું દવાખાનું પણ હતું. પેટના દર્દ માટે તેની પાસે જઈ આવવું અને એ બહાને જૂના મિત્રને મળવાનું પણ થશે એ વિચારે શ્યામ ત્યાં પહોંચ્યો. રવિ પણ તેને જોઈને ખુશ થયો. પછી શું દવાઓ મેળવી કે પછી કોઈ બીજા મિત્ર સાથેના સંબંધોની વાતો વાગોળી, આ બધું માણીશું આપણે આવતા એપિસોડમાં. સમય થયો છે આપનાથી અલવિદા કહેવાનો. 95-12-96-88 પર તમારે તમારા પ્રતિભાવ મોકલી આપવાના છે. અમારા સોશિયલ મીડિયાના એકાઉન્ટ એક્સ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુટ્યુબ પર કોમેન્ટ્સ કરીને, રેડિયો પાલનપુર લખીને શોધીને એ એકાઉન્ટને લાઈક અને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો. આ સિવાય અમારી મોબાઈલ એપ્લિકેશન પર તમે એન્ડ્રોઈડ ફોનના ગૂગલ પ્લે સ્ટોર પરથી અને આઈફોન હોય તો આઈટ્યુન સ્ટોર પરથી ડાઉનલોડ કરી અને તમે અમારી સાથે જોડાઈ શકો. રેડિયો ગાર્ડન પર પણ અમે ઉપલબ્ધ છીએ. ફરી મળીશું, પણ યાદ રાખજો, શ્યામ હવે શું કરશે, એના મિત્ર સાથેની વાત કે એના ભવિષ્યની વાત, તમારી પરિકલ્પનાઓ હોય તો એ પણ મોકલી આપજો. અને તમને અમારા કાર્યક્રમો કેવા લાગે છે એ પ્રતિભાવ મોકલવાનું અચૂકપણે ચૂકતા નહીં. યાદ રાખજો, વોટ્સએપ નંબર પર માત્ર ટેક્સ્ટ મેસેજીસ અથવા તો તમારા અવાજમાં રેકોર્ડ કરીને જ મોકલજો. ફરી મળીશું, અલવિદા દોસ્તો. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર. આરજે યારના સ્વરમાં ટોલર વહુ નવલકથા કે જે સુધા મૂર્તિએ લખી છે અને ગુજરાતીમાં

0: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: આ યોજના થી તમારું ઘર સાચા અર્થમાં સૂર્યઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડમાં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાહ શેની જુઓ છો? આજે જ રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

અરે બેટા, ગઈકાલે હું મારા ભત્રીજાના ઘરે ગયો હતો. મારી તો આંખો જ ફાટી ગઈ. આખો દી એસી ચાલતું હોય, રોજ વોશિંગ મશીન વપરાય, ને ઘરમાં બે બે ફ્રીજ, તો એનું લાઇટ બિલ ખબર છે કેટલું આવે છે? ઝીરો. મેં પૂછ્યું તો ભત્રીજો કહે કે કાકા, આ તો બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલ્સની. મેં વિચાર્યું હવે તો આપણે આ નંખાવું જ પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: को अब हमारा आज का कार्यक्रम यहीं पर समाप्त होता है, इसलिए अपने मित्र अजीत और उमंग की तकनीकी टीम के साथ यानी कुसुमलता,
1: जगबंधु,
0: चेतना,
1: अर्शद,
0: सौम्या
1: और फैजान के साथ विमलेश को आज्ञा दीजिए।
0: नमस्कार।
2: उमंग, उमंग, उमंग, उमंग।
3: नमस्कार श्रोता मित्रों, आज नो पावन दिवस इतले गुरु पूर्णिमा, गुरूपी अंधकार माथी रू रूपी प्रकाश तरफ लई जनार एवा सद्गुरु तमारा जीवन ने तेजोमय बनावे एवी रेडियो पालनपुर नी हार्दिक शुभेच्छाओ। गुरु पूर्णिमा नी शुभेच्छाओ सा सांभळता रहो, मस्त रहो, व्यस्त रहो 90.4 FM नी साथे, रेडियो पालनपुर नी साथ।
4: तमे सांभळी रह्या छो 90.4 FM रेडियो पालनपुर। हूँ प्रियराज सौ बाळ मित्रों नु स्वागत करू छु बाळ सभा मा।
5: ઉત્તર ગુજરાતની આ વાત છે। અરવલ્લી પાસે આવેલો એક જિલ્લો, જિલ્લાનું નામ બનાસકાંઠા, આપણું બનાસકાંઠા, મારું તમારું આપણા સૌનું બનાસકાંઠા। આ બનાસકાંઠામાં એક તાલુકો જેનું નામ પાલનપુર। જ્યારે ગુજરાત અને મહારાષ્ટ્રનું વિભાજન થયું એ સમયગાળાની આ વાત છે। લગભગ 1960-61 ની આસપાસ પાલનપુર જિલ્લાનું વડું મથક, એટલે કદાચ કહી શકાય કે સમગ્ર જિલ્લામાં એક મોટું નગર હશે, પણ અત્યારના જેટલું વિકસિત પાલનપુર એ સમયે નહોતું। આવા પાલનપુરમાં પહેલાથી જ રેલવે લાઈન લાગેલી જે દિલ્હી તરફ જાય, અને આ રેલવે સ્ટેશન હોવાના કારણે, જંકશન રેલવે સ્ટેશન હોવાના કારણે, રેલવેનો સ્ટાફ અને રેલવેના લગત અધિકારીઓ ત્યાં જ બાજુના ક્વાર્ટર્સમાં રહે। આવો જ એક પરિવાર રમેશભાઈ સોલંકીનો, રમેશભાઈને એક દીકરી, દીકરીનું નામ હંસા। નાની હંસા, સૌને ગમે એવી હંસા, બે નાની નાની ચોટલી, ફ્રોક, ચાંદલો, હાથમાં નાની બંગડી, અને હંસા આખો દિવસ એ રેલવે કોલોનીના આગળ પાછળ રમતી હોય। કોલોનીમાં રહેતા બધા એનું ધ્યાન પણ રાખે। આંટ પડે હંસાને, એના ઘેર મૂકવા કોઈ ના કોઈ જુદા જ માણસ આવતા હોય। હંસા કોલોનીમાં કોઈ પણ ના ઘરે રમી શકે, ક્યાંય પણ રમી શકે, કારણ હંસા આ કોલોનીમાં સૌથી નાનું બાળક છે। દિવસો પસાર થતા ગયા, 4-5 વર્ષની હંસાની ઉંમર હશે, અને કશુંક થયું કે હંસા રમતા રમતા રેલવે ટ્રેક બાજુ પહોંચી ગઈ, ત્યાં એનો પગ લપસ્યો અને પડી તરત એ ઊભી ન થઈ શકી, અને આ વખતે એક રેલવે એન્જિન જે ડબ્બા લેવા માટે, ડબ્બાને બાંધવા માટે જઈ રહ્યું હતું, એ એના હાથ ઉપરથી પસાર થઈ ગયું, અને હંસાના હાથ કોણીથી 4-5 ઇંચ મોટા, એટલે કે કોણી સુધીના એના બંને હાથ કપાઈ ગયા। હવે હંસાના શરીરમાં, એના શરીરમાં 10 આંગળીઓ નથી, માત્ર અને માત્ર એની બંને કાણી આગળ એક શંકુ આકાર જેવું, કે ડોક્ટરે ઓપરેશન કરીને બનાવી આપેલું એવું, બંને હાથે, એના બંને હાથે ખોળ કહી શકાય, બંને હાથ પૂરા ન કહી શકાય એવી દશા। રમેશભાઈ સોલંકી સતત ચિંતા કરે કે આ મારી દીકરીનું શું થશે, આ દીકરીનું ભવિષ્ય શું, આ દીકરીને આગળ કઈ રીતે વધારવી। આ ચિંતામાં ને ચિંતામાં તેઓ ફરતા હતા, પણ કહેવાય છે ને કે કોઈક તો એવો વ્યક્તિ મળી રહે કે જે આપણને સહિયારો આપે। આવા જ એક સહિયારો આપનાર પાલનપુર

શાળાના શિક્ષક સુરેશભાઈ જોશીએ તેમને સલાહ આપી કે દીકરીને ભણાવો. આ બાજુ રમેશભાઈ નું કેવું છે કે પણ દીકરીને હાથ નથી, એ લક્ષ્ય શું શાળાના બીજા વિદ્યાર્થીઓ કરતા જુદી પડશે. ત્યારે સુરેશભાઈએ કીધું કે આ તમામ જવાબદારી મારી છે, તમે દીકરીને ખાલી પહેલા ધોરણમાં પ્રવેશ આપો. આ રમેશભાઈ એક એવા શિક્ષક, એમના માટે કહી શકાય કે હું ચિત્રું છું, ચિત્રી ચડશે તેવું ચિત્ર આવી જાણું છું. હું ચિત્રું છું, ચિત્રી ચડશે તેવું ચિત્ર આવી જાણું છું. અવનવું ચિતરનારને સર્જન હાર બનાવી જાણું છું. હું શિક્ષક છું, હું સર્જક છું. આ રમેશભાઈએ હંસા પાછળ વિશેષ મહેનત કરવાની શરૂ કરી. બીજા વિદ્યાર્થીઓ જે આંગળીથી પેન પકડીને લખવાની શરૂઆત કરતા હતા, આ સુરેશભાઈ જોશી સાહેબે હંસાને બે હાથ વડે પેન પકડી લખવા માટેની પ્રેક્ટિસ આપી, તાલીમ આપી. થયું એવું કે ધીરે ધીરે હંસા લખતા શીખતી થઈ. હંસા જેમ જેમ લખતી ગઈ, લખતા શીખતી ગઈ, મૂળાક્ષરો લખે, નાના શબ્દો લખે, નાના વાક્યો લખે. રમેશભાઈએ જોયું કે નાના વાક્યો લખતી વખતે કાગળ હલી જવાના કારણે એ સીધે સીધું લખી શકતી ન હતી. આ કારણે રમેશભાઈએ એને પેડ આપ્યું જેનાથી એનો કાગળ હલી ન જાય. રમેશભાઈએ ખૂબ મહેનત કરી. એક પછી એક ધોરણ દીકરી આગળ વધતી ગઈ. રમેશભાઈ પણ વારંવાર વિનંતી કરીને શાળાના આચાર્યોને વિનંતી કરે, અધિકારીઓને વિનંતી કરે, અને હંસા જે ધોરણમાં હોય એ જ ધોરણ માટે તેઓ વર્ગ શિક્ષક થાય. આમ થતા થતા હંસા પાંચમા ધોરણમાં આવી. રમેશભાઈ તે વખતે પાંચમા ધોરણના વર્ગ શિક્ષક અને આપણા દેશના વડાપ્રધાન ઇન્દિરાબેન ગાંધી. કહેવાય છે કે ઇન્દિરાબેન ગાંધીના અક્ષર પણ ખૂબ સરસ, અને એમને એવી લાગણી કે ભારતના વિદ્યાર્થીઓના વિદ્યાર્થી કાળથી જ એમના અક્ષર સુધરે એ માટે પ્રયત્ન કરવા જોઈએ, અને એ માટે સમગ્ર દેશમાં સુલેખન સ્પર્ધાનું આયોજન થયું. આખા દેશના તમામ રાજ્યોએ આ સ્પર્ધામાં ભાગ લીધો. સૌ પ્રથમ તાલુકા કક્ષાએ, પછી જિલ્લા કક્ષાએ, પછી રાજ્ય કક્ષાએ, અને એમ પસંદ કરતા દરેક રાજ્યમાંથી પ્રથમ ત્રણ નંબર આવેલા હસ્તાક્ષરને દિલ્હી મોકલવામાં આવ્યા. સમગ્ર દેશમાંથી આ રીતે દરેક રાજ્યમાંથી ત્રણ સારા હસ્તાક્ષર ધરાવનાર પત્રો એકઠા થયા ને એમાં ત્રણ નંબર આપવામાં આવ્યા. મિત્રો, સમારંભ થયો. તેના સૌથી સારા હસ્તાક્ષર સેવા ભારતના ત્રણ વિદ્યાર્થીઓને ભારતના વડાપ્રધાન ઇન્દિરાબેન ગાંધી સન્માન આપવાના છે, એમને સન્માનિત કરવાના છે. હોલ ખીચોખીચ ભરાયેલો છે. ત્રીજા નંબરની જાહેરાત થઈ. મને ચોક્કસ ધ્યાન નથી, પણ કદાચ મહારાષ્ટ્રથી ત્રીજા નંબરનું ઇનામ મળ્યું. બીજા નંબરે રાજસ્થાનના કોઈ વિદ્યાર્થી પસંદ થયા, અને પ્રથમ નંબરની જાહેરાત થઈ. એ ઇનામ મળ્યું આપણા ગુજરાતને, આપણા તમારા મારા બનાસકાંઠાને. પ્રથમ નંબર હંસાબેન રમેશભાઈ સોલંકી પાલનપુર ગુજરાત, એવી જાહેરાત થઈ, અને તાળીઓના ગળગળાટ સાથે પ્રથમ નંબરનું ઇનામ લેવા માટે હંસા પોતાની જગ્યા ઉપરથી સ્ટેજ ઉપર ગઈ. સ્ટેજ ઉપર ગઈ, ત્યાં સ્ટેજ ઉપર બેઠેલા ઇનામ આપવા માટે જે મહેમાનો ઉપસ્થિત હતા એમણે જોયું તો હંસાને બે હાથ જ નથી. અને આ વખતે ઇનામ આપ્યા પછી કહેવાય છે કે ઇન્દિરાબેન ગાંધીના આંખમાંથી પણ આંસુ આવ્યા, અને એમને થયું કે મેં રાષ્ટ્ર લેવલે જે

0: આ પરીક્ષાનું આયોજન કર્યું હતું તે ખરેખર સફળ થયું છે. આજે પણ હંસા ક્યાં હશે, કેટલી ઉંમરના હશે આપણને ધ્યાન નથી. રમેશભાઈ સોલંકી એ વખતે 50 વર્ષની ઉંમરના હતા, અત્યારે ગુજરી જ ગયા હશે. સુરેશભાઈ સાહેબ પણ અત્યારે આપણે એમને શોધી શકીએ એમ નથી. હંસા કદાચ ક્યાંક જીવતા હશે, પાલનપુરમાં હોય અને રેડિયો પાલનપુરના માધ્યમથી આ વાત સાંભળતા હોય તો રેડિયો પાલનપુરનો સંપર્ક કરવા વિનંતી. આવી અને આવી બીજી રસપ્રદ અને ગુજરાત માટે, દેશ માટે, સમાજ માટે પોતાનું જીવન અર્પિત કરનાર વ્યક્તિ વિશેષોની જીવતી વાર્તા સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી આપ સાંભળતા રહો રેડિયો પાલનપુર. હું ડોક્ટર ભાવેશ પંડ્યા આવી બીજી વાર્તાઓ સાથે આપની સામે હાજર થઈશ. ત્યાં સુધી સાંભળો રેડિયો પાલનપુર.
1: બાળ મિત્રો, આપણને સૌને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે અને બાળ ગીતો પણ. એટલે જ હું પ્રિયરાજ બપોરની સભામાં તમારા માટે રેડિયો પાલનપુર પર લઈ આવીશ વાર્તાઓ અને બાળ ગીતો. તમે બધા 2 વાગે તૈયાર થઈ જજો મારી સાથે રેડિયો પાલનપુર પર આપણી સભામાં, બાળ સભામાં.
2: એક કૂવો હતો, એમાં ઘણા બધા દેડકા રહેતા હતા. તેમાં એક ગંગદત નામે દેડકાઓનો રાજા હતો. આ કૂવામાં ગંગદતના વિરોધી દેડકાઓનું મોટું જૂથ હતું. એ તેના હુકમનો વારંવાર અનાદર કરતું અને તેનું અપમાન કરતું હતું. કૂવામાં રેટ ચાલતો હતો. એક દિવસ ગંગદત આ રેટના ઘડા પર ચડીને કૂદતો કૂદતો કૂવાની બહાર નીકળી ગયો. એ થોડે દૂર ગયો ત્યાં એણે એક કાળા સાપને દરમાં પ્રવેશતો જોયો. મેંઢકરાજ ગંગદતે વિચાર્યું, આ સાપ જોડે હું મિત્રતા કરીને એને કૂવામાં લઈ જાઉં અને એના વડે મારા દુશ્મન દેડકાઓનો નાશ કરાવું. ગંગદત તરત જ સાપના દર પાસે ગયો અને સાપને પોતાના દુશ્મનોને મારી ખાવા માટે કૂવામાં આવવા વિનંતી કરી. સાપે વિચાર્યું, ગળપણમાં બેઠા બેઠા પીઠ ભરવાની આ ઉત્તમ તક છે, તે કેમ જવા દેવાય. તેણે ગંગદત્તને કહ્યું, મેંઢકરાજ, હું તમારી વિનંતીનો સ્વીકાર કરું છું અને તમને મદદ કરવા તૈયાર છું. ગંગદત્તે કહ્યું, સર્પરાજ, તમે મિત્ર થયા એટલે તમારે મારા વેરી દેડકાઓને જ ખાવા, પણ મારા કુટુંબીઓ અને સાગરિતોને જરાય હાથ ન લગાડવો. સાપ સહમત થયો એટલે ગંગદત્ત રેટ મારફતે સાપને કૂવામાં લઈ આવ્યો. સાપે કૂવામાં પાણીની અડોઅડ આવેલી બખોલમાં જગ્યા લીધી. ગંગદત્ત હવે પોતાના જે વેરી દેડકાને બતાવે તેને સાપ મારીને ખાઈ જતો. એમ કરતાં ગંગદત્તના બધા જ વેરી દેડકાઓનો નાશ થઈ ગયો. હવે ગંગદત્તે કહ્યું, સર્પરાજ, તમે મિત્ર ધર્મ બજાવ્યો એ માટે આભાર. હવે તમે કૂવામાંથી નીકળી તમારા દરમાં જઈને રહો. સાપ ગુસ્સે થઈને બોલ્યો, હવે હું ત્યાં શી રીતે જાઉં? અત્યાર સુધીમાં તો કોઈ બીજાએ મારા દર પર કબજો કરી લીધો હશે. તારે મને રોજ એક દેડકો ભોજન માટે આપવો પડશે. જો તું એમ નહીં કરે તો હું તમને બધાને મારીને ખાઈ જઈશ. ગંગદત્ત ગભરાયો. તેને સાપની માંગણી સ્વીકાર્યા વિના છૂટકો ન હતો. હવે ગંગદત્ત પોતાના કુટુંબીઓ કે સાગરિતોમાંથી રોજ એક દેડકો સાપને આપવા લાગ્યો. એમ કરતા કરતા ગંગદત્તના બધા જ સંબંધીઓ પૂરા થઈ ગયા. સાપ એક દિવસ ગંગદત્તના વહાલા દીકરાને પણ ખાઈ ગયો. ગંગદત્ત આ જાણીને રડવા લાગ્યો. તેની પત્નીએ કહ્યું, સ્વામી, સાપને મારવાનું અશક્ય છે, માટે આ કૂવામાંથી ચાલ્યા જવું એ જ માર્ગ છે. દેડકાને પત્નીની વાત સારી લાગી. તેણે દેડકીને રેટ મારફતે કૂવામાંથી બહાર મોકલી દીધી. હવે તે પેલા સાપ પાસે આવ્યો. સાપે કહ્યું, ગંગદત્ત, હું ભૂખ્યો છું, મારા ખાવા માટેની વ્યવસ્થા કરવાનું તે સ્વીકારેલું છે, તો હવે હું કોને ખાઉં? ગંગદત્ત બોલ્યો, સર્પરાજ, મેં આજ સુધી તમને ભોજન આપવાનું મારું વચન પાડ્યું છે. તમે ચિંતા ન કરશો, હું તમને ભૂખે નહીં મરવા દઉં. કૂવાની બાજુમાં બીજું તળાવ છે, એમાં ઘણા દેડકા છે. હું કૂવામાંથી બહાર જઈ એમને અહીં બોલાવી લાવું એટલે તમારી ભોજનની વ્યવસ્થા થઈ જશે. સાપને થયું કે આ પણ એક સારી તક છે. તેણે દેડકાને બહાર જવાની રજા આપી. ગંગદત્ત તરત રેટના ઘડાઓ ઉપર કૂદતો જીવ બચાવીને નાસી છૂટ્યો. 2-3 દિવસ થયા તો પણ ગંગદત્ત કૂવામાં

0: પાછું ન ફર્યું એટલે સાપે કુવામાની ગો મારફતે સંદેશો કહાવ્યો કે ગંગદત્ત, તું જલ્દી પાછો આવ, તારા મિત્ર સર્પરાજને તારા વિના ફાવતું નથી. સર્પરાજના સંદેશાનો ગંગદત્તે જવાબ આપતા ગોને કહ્યું, તું એને કહેજે કે ભૂખ્યાનો ભરોસો છો, એમે તારા જેવા વિશ્વાસઘાતી મિત્રનો તો ભરોસો જ કેમ રાખો. સાપ કુવામાંના બધા જીવોને તો ખાઈ ગયો હતો, એથી એ પણ ભૂખને કારણે મોતને ભેટ્યો. ગો એને મરતો જોઈ મનોમન બોલી, મિત્રનો વિશ્વાસઘાત કરનારની આવી જ દશા થાય છે, એમાં નવાઈ શી.
1: બાળ મિત્રો, મજા પડી ને? તો તમારા મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પાને રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર મેસેજ કરવાનું કહેજો, અને આપણે મળીશું ફરીથી બાળગીતો અને વાર્તાઓ સાથે આવતીકાલે બપોરે 2 વાગે રેડિયો પાલનપુર પર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો 90.4 FM રેડિયો પાલનપુરની સાથે.
2: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-96-88 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-96-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.
3: હેલો પાલનપુર, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. હું આરજી જ્યોતિ. આજે આપણે વાત કરીશું ગેરસમજણની. ઘણી વખત તમે એવું જોયું હશે કે તમે સામેવાળા માણસને બતાવો કંઈક ઓર અને એ સમજે કંઈક ઓર. તમે આંગળી અલગ જગ્યાએ ચીંધી હોય અને એની નજર કંઈક અલગ જગ્યાએ પડે. એક ખેડૂત હતો, એણે પોતાના કૂતરાને ખૂબ સારી તાલીમ આપી. શેની તાલીમ? પાણી પર ચાલતા કરવાની તાલીમ. એ કૂતરું પાણી પર ચાલતા શીખી ગયું. હવે ખેડૂતે વિચાર્યું, મારા કૂતરાની આ અનોખી આવડતને ચાલને દુનિયા સમક્ષ ઉજાગર કરું. એણે પોતાના મિત્રને કહ્યું કે તું તારો વિડીયો કેમેરો લઈ અને મારા ઘરે આવ, મારે તને મારા કૂતરાની એક વિશેષતા બતાવી છે અને તારે એનું શૂટિંગ કરવાનું છે. પેલા મિત્રએ પોતાનો વિડીયો કેમેરો લઈ અને એ ખેડૂતના ઘરે આવ્યો. ખેડૂતે પોતાના કૂતરાને અને મિત્રને લઈને નદી કાંઠે જવાનું કહ્યું. દૂર નદીમાં તેણે એક દડો ફેંક્યો અને પછી મિત્રને કહ્યું, હવે તું શૂટિંગ કર અને મારા કૂતરાની આ વિશેષતા જો. પેલા કૂતરાને ખેડૂતે દડો લાવવા માટે આદેશ કર્યો અને કૂતરો તો પાણી પર ચાલતા ચાલતા દડા સુધી ગયો અને મોઢામાં દડો પકડીને પાણી પર ચાલતા ચાલતા પાછો આવી ગયો. આ સમગ્ર ઘટના દરમિયાન પેલો ખેડૂત એના મિત્રની સામે જોઈ રહ્યો હતો, કેમ કે એ જોવા માંગતો હતો કે એના મિત્રના હાવભાવમાં શું ફેરફાર થાય છે. પરંતુ એના મિત્રના ચહેરા પર કોઈ જ આશ્ચર્ય ન દેખાયું. એટલે ખેડૂતને આશ્ચર્ય થયું કે આને કંઈક અસર જ નથી થઈ, એટલે એનાથી રહેવાયું નહીં. એણે પોતાના મિત્રને પૂછ્યું કે દોસ્ત, તને મારા કૂતરામાં કંઈ વિશેષતા ન દેખાઈ? મિત્રએ ખેડૂતને જવાબ આપ્યો, હા દેખાય ને. ખેડૂતે પૂછ્યું, શું? તો મિત્રએ જવાબ આપ્યું, મેં જોયું કે તારા કૂતરાને તરતા નથી આવડતું. અને આ સાંભળી અને ખેડૂત માથે હાથ દઈને બેસી ગયો. દોસ્તો, તમે આવું ઘણી વખત જોયું હશે કે તમે ખરેખર જે બતાવવા માંગો છો સામેવાળો કંઈક એનાથી ઊંધું જ જોઈ રહ્યો છે અને એનાથી ગેરસમજણ ઊભી થાય છે અને ઘણી વખત આવી ગેરસમજણો સંબંધને કોરી ખાતી હોય છે. તો સાંભળતા રહો, ખુશ રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો. આપનો દિવસ ખુશ રહે, મંગલમય રહે એવી આરજી જ્યોતિ.

રેડિયો પાલનપુર, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. હું આરજે જ્યોતિ ફરી આવી છું એક નવી જ વાર્તા સાથે. મિત્રો, ભગવાન, આ ભગવાન વિશે દરેકની અલગ અલગ માન્યતા છે. કોઈ એને માને છે તો કોઈ એને નથી માનતું. હવે તમે ખરેખર એને માનો છો કે નહીં એ આપણે તમારા પર છોડીએ છીએ, પણ હું અત્યારે લઈને આવી છું એક અલગ વાર્તા. અને આ વાર્તા એક કિસ્સો છે મહાભારતના સમયનો. મહાભારતનું યુદ્ધ 18 દિવસ સુધી ચાલ્યું હતું. છેલ્લા 2 દિવસ જ્યારે બાકી હતા ત્યારે કૌરવ સેનાના સેનાપતિ તરીકે દુર્યોધને મિત્ર કર્ણની નિમણૂક કરી. કર્ણએ દુર્યોધનને કહ્યું કે આમ તો હું દરેક બાબતમાં કૃષ્ણ અર્જુનથી ચડિયાતો છું, પરંતુ એક બાબતમાં અર્જુન મારાથી ચડિયાતો છે. દુર્યોધને પૂછ્યું, એવી તો કઈ બાબત છે કે જેમાં અર્જુન તારાથી ચડિયાતો છે? ત્યારે કર્ણએ કહ્યું, મિત્ર, મારા સારથી તરીકે મધ્યરાજ શૈલ્ય છે, જ્યારે અર્જુનના સારથી તરીકે શ્રીકૃષ્ણ છે, અને આ બાબતમાં અર્જુન મારાથી ચડિયાતો છે. આ બંને સારથીઓ વિશે એક ઓછી સાંભળેલી અને જાણવા જેવી આ વાત છે. કર્ણ તેના સારથી સાથે શૈલ્યજી, જે એના સારથી હતા, એમને ફક્ત એક જ વાત કહેતા, યાહી યાહી યાહી, મતલબ ચાલો ચાલો ચાલો. કર્ણ સારથીને સતત હુકમ આપવાનું કામ કરે, જ્યારે બીજી બાજુ અર્જુન એના સારથી શ્રીકૃષ્ણને કહે છે, યથાવા રુચતે તવ, મતલબ આપને યોગ્ય લાગે એમ કરો, આપ જે કરશો એ મને કબૂલ છે, રથ તમને જ્યાં યોગ્ય લાગે ત્યાં લઈ જાઓ, મારું કામ બાણ ફેંકવાનું છે અને હું તે કામ કરીશ, અને તમારું કામ તમે કરો. કર્ણએ પોતાની સત્તા પોતાની પાસે રાખી તો એ યુદ્ધ હારી ગયો, અને અર્જુને પોતાની સત્તા પણ શ્રીકૃષ્ણને સોંપી તો એ આ યુદ્ધ જીતી ગયો. દોસ્તો, આપણા જીવનરથના સારથી ભગવાન છે. આપણે પણ જો કર્ણની જેમ ભગવાનને આદેશો આપવાને બદલે અર્જુનની જેમ ભગવાનની ઈચ્છા મુજબ નિષ્ઠાપૂર્વક કર્મ કરીએ તો દરેક બાબતમાં વિજય ચોક્કસ જ થાય. તો કેવી લાગી વાર્તા જરૂર જણાવજો અમને રેડિયો 90.4 FM પર. વ્યસ્ત રહો, મસ્ત રહો, સાંભળતા રહો રેડિયો 90.4 FM પાલનપુર. આપનો દિવસ ખુશ રહે, મંગલમય રહે એવી આરજે જ્યોતિની શુભકામનાઓ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-96-88 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-96-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ.

મારો એક પડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88 95 12 99.

6688. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-96-88 9512-99-6688 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले कि कोईनो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय कि आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए कि ए आपणी पासे हमेशा आपणो आधारस्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને, તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

દોસ્તો, તનની સાથે મનની સ્વચ્છતા એ આપણો મૂળ મંત્ર છે, પરંતુ આ શહેરની સ્વચ્છતા એ પણ આપણી એક આદત હોવી જોઈએ. સ્વચ્છતાની સાથે રેડિયો પાલનપુરની સાથે ઓનલી ઓન 90.4 FM. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો કોમ્યુનિટી રેડિયો સ્ટેશન.

સાથ અથવા ટેકો હોય જ છે. પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે. આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ. અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે.

0: પાલનપુર શહેરનો એકમાત્ર અવાજ રેડિયો પાલનપુર.
1: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
0: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

નમસ્કાર મિત્રો, આજે છે ગુરુ પૂર્ણિમા, એવો પાવન દિવસ જ્યારે આપણી જીવનમાં પ્રકાશ ફેલાવનાર દરેક ગુરુને કૃતજ્ઞતાપૂર્વક વંદન કરીએ છીએ. ગુરુ એટલે માત્ર શાળાના શિક્ષક જ નહીં, જે આપણને સાચો રસ્તો બતાવે, મુશ્કેલીમાં માર્ગદર્શન આપે, જીવનના મૂલ્યો શીખવે, એ દરેક વ્યક્તિ આપણા ગુરુ છે. માતા પિતા આપણા પ્રથમ ગુરુ છે, શિક્ષકો જ્ઞાનના ગુરુ છે, અને જીવનના અનુભવો પણ આપણા મૌન ગુરુ બની જાય છે. મહાભારતમાં અર્જુન પાસે શસ્ત્ર તો હતું, પરંતુ દિશા નહોતી. ભગવાન શ્રી કૃષ્ણએ ગુરુ બનીને તેને જીવનનું જ્ઞાન આપ્યું અને ગીતા દ્વારા આખી માનવ જાતને માર્ગદર્શન આપ્યું. સંત કબીરનું એક સુંદર દોહો યાદ આવે, ગુરુ ગોવિંદ દોનો ખડે કાકે લાગુ પાય, બલિહારી ગુરુ આપને ગોવિંદિયો બતાય. એટલે કે ગુરુ જ આપણને ઈશ્વર સુધી પહોંચવાનો માર્ગ બતાવે છે. મિત્રો, આજના ડિજિટલ યુગમાં માહિતી તો ઘણી બધી છે, પરંતુ સાચું જ્ઞાન અને યોગ્ય દિશા આપનાર ગુરુનું સ્થાન કોઈ લઈ શકતું નથી. એક નાનો સંકલ્પ કરીએ, આપણા ગુરુઓનો આભાર વ્યક્ત કરીએ, તેમની શીખરી જીવનમાં ઉતારીએ અને જ્ઞાન મેળવવાની તરસ ક્યારેય ઓછી ન થવા દઈએ. કારણ કે દીવો દીવાથી જ પ્રગટે છે અને જ્ઞાન ગુરુથી જ પ્રાપ્ત થાય છે. આપ સૌને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભેચ્છાઓ. જ્ઞાનનો પ્રકાશ હંમેશા આપના જીવનને ઉજ્જવળ બનાવે. ફરી મળીશું નવા વિચાર અને નવી પ્રેરણા સાથે. This is RJ Anjali. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: આ યોજના થી તમારું ઘર સાચા અર્થમાં સૂર્ય ઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડમાં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

નમસ્કાર મિત્રો, આજે છે ગુરુ પૂર્ણિમા, એવો પાવન દિવસ જ્યારે આપણે જીવનમાં પ્રકાશ ફેલાવનાર દરેક ગુરુને કૃતજ્ઞતા પૂર્વક વંદન કરીએ છીએ. ગુરુ એટલે માત્ર શાળાના શિક્ષક જ નહીં, જે આપણને સાચો રસ્તો બતાવે, મુશ્કેલીમાં માર્ગદર્શન આપે, જીવનના મૂલ્યો શીખવે, એ દરેક વ્યક્તિ આપણા ગુરુ છે. માતા પિતા આપણા પ્રથમ ગુરુ છે, શિક્ષકો જ્ઞાનના ગુરુ છે, અને જીવનના અનુભવો પણ આપણા મૌન ગુરુ બની જાય છે. મહાભારતમાં અર્જુન પાસે શસ્ત્ર તો હતું, પરંતુ દિશા નહોતી. ભગવાન શ્રી કૃષ્ણએ ગુરુ બનીને તેને જીવનનું જ્ઞાન આપ્યું અને ગીતા દ્વારા આખી માનવ જાતને માર્ગદર્શન આપ્યું. સંત કબીરનું એક સુંદર દોહો યાદ આવે, ગુરુ ગોવિંદ દોનો ખડે કાકે લાગુ પાય, બલિહારી ગુરુ આપની ગોવિંદીઓ બતાય. એટલે કે ગુરુ જ આપણને ઈશ્વર સુધી પહોંચવાનો માર્ગ બતાવે છે. મિત્રો, આજના ડિજિટલ યુગમાં માહિતી તો ઘણી બધી છે, પરંતુ સાચું જ્ઞાન અને યોગ્ય દિશા આપનાર ગુરુનું સ્થાન કોઈ લઈ શકતું નથી. એક નાનો સંકલ્પ કરીએ, આપણા ગુરુઓનો આભાર વ્યક્ત કરીએ, તેમની શીખરી જીવનમાં ઉતારીએ અને જ્ઞાન મેળવવાની તરસ ક્યારે ઓછી ન થવા દઈએ. કારણ કે દીવો દીવાથી જ પ્રગટે છે અને જ્ઞાન ગુરુથી જ પ્રાપ્ત થાય છે. આપ સૌને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભેચ્છાઓ. જ્ઞાનનો પ્રકાશ હંમેશા આપના જીવનને ઉજ્જવળ બનાવે. ફરી મળીશું નવા વિચાર અને નવી પ્રેરણા સાથે. This is RJ Anjali. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા અગાશીઓ પર માત્ર પાપડ અને કપડાં જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખથી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

શહેર નો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેર ની પોતાની ઓળખ, આ શહેર ની પોતાનું ટેલેન્ટ, યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાન ના પ્રચાર પ્રસાર ના તમામ કાર્યક્રમ સાથે સમુદાય ની તમામ અવાજ ને વાચા આપતું એક માત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-96-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે. અંજલિ,
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

આ મારો નાનો ભાઈ છે ને, છબરો મસ્તીખોર છે. કોલેજમાં તો માર્કશીટમાં ફોટોશોપ કરીને પપ્પાને છેતરી જતો. ગઈકાલે મેં લાઇટ બિલમાં ઝીરો રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાં આણે ફોટોશોપ જ કર્યું હશે. બાકી લાઇટ બિલ ઝીરો આવે એ વાત ગળે ઉતરે એવી છે? પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલની. મેં કીધું, વાહ, આ સ્કીમ તો ખરેખર જોરદાર છે હો ભાઈ. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9599668 88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો સમય છે એ આધુનિકતાનો, અને ખેતીમાં પણ તેના લાભ આપણને જોવા મળી રહ્યા છે. ખાસ વાત એ છે કે ગુજરાતમાં દિવસેને દિવસે જે બાગાયતી ખેતી છે તેનો વ્યાપ વધી રહ્યો છે, અને તેને કારણે જે ગુજરાતમાં ઉત્પાદન છે તેમાં પણ ખાસો સુધારો જોવા મળી રહ્યો છે, અને તેને લઈને કહેવાય કે એક પ્રકારે ગુજરાતમાં બાગાયતી ક્ષેત્રે ક્રાંતિ આવી છે. એવા કેટલાક સફળ ખેડૂતો છે કે જે ગુજરાતને તેને લઈને સમૃદ્ધ કરી રહ્યા છે. તો આ જ વિષય પર આજે આપણે ચર્ચા કરીશું, અને તે પણ ફિલ્ડમાં આજના કૃષિ દર્શન કાર્યક્રમમાં.

0: છે, પ્રગતિશીલ ખેડૂત છે કે જેઓ બાગાયતી ખેતી અને તેમાં પણ ખાસ કરીને આંતર પાક દ્વારા સફળતા તેમણે પ્રાપ્ત કરી છે. ચાલો તેમને મળીએ, આજ વિશે વધુ માહિતી પ્રાપ્ત કરીએ. રણછોડજી, આપનું ખૂબ સ્વાગત છે. નમસ્કાર.
1: નમસ્કાર.
0: સૌથી પહેલા અમારા દર્શક મિત્રોને માહિતી આપશો કે આપ જે બાગાયતી ખેતી કરો છો તો કયા કયા પાક લો છો અને એનું ઉત્પાદન આપણને કેવું મળે છે તે દર્શકોને જણાવો.
1: અહીં અમારી જમીન થોડીક નીચાણવાળી છે અને ચોમાસામાં બીજા પાકોમાં અમને ઘણી બધી તકલીફો પડતી હોય છે, એટલે ચોમાસું ગયા પછી અમારે આ બાગાયતી ખેતી પાકો લેવા માટે બહુ સરળતાથી લઈ શકાય છે, એટલા માટે અમે બાગાયતી પાકો તરફ વળ્યા છીએ. ઘણા બધા ક્રોપ એવા છે જે 3 મહિનાની અંદર તૈયાર થતા હોય છે, એવા ક્રોપ પણ અમે વર્ષની અંદર લેતા હોઈએ છીએ. ડિસેમ્બર પછી જાન્યુઆરી ફેબ્રુઆરી એ મહિનામાં અમે તરબૂચ છે, કાકડી છે, ટમેટા, મરચાં આ બધા પાકો 3-3 મહિનાના ક્રોપનું વાવેતર અમે કરીએ છીએ. અને ગલગોટા પણ વર્ષમાં 2 વાર અમે તૈયાર કરીએ છીએ, જે ચોમાસે તૈયાર કરીએ છીએ. નવરાત્રિથી લઈ દિવાળી અને દેવદિવાળીની સુધી ચાલે એવો ક્રોપ છે. અને જે ચૈતર મહિના માટે તૈયાર કરીએ છીએ અમે જાન્યુઆરીમાં એનું વાવેતર કરતા હોઈએ છીએ. તો જાન્યુઆરીથી લઈ અને એપ્રિલથી મે સુધી એક પાક ગલગોટાનો ચાલતો હોય છે, એ પાક પણ અમે લઈએ છીએ. મરચાનો પાક પણ એ થોડોક લોંગ ચાલે છે, લગભગ 3-4 મહિનાનો ક્રોપ છે. અને ધાન્ય પાકોમાં અમે એરંડા, કપાસ અને પશુપાલનના વ્યવસાય માટે અમે લીલા કાચારાની પણ ખેતી કરતા હોઈએ છીએ.
0: અચ્છા, દર્શકોને આપણે એ જણાવો કે તમે કહ્યું કે આંતર પાક લો છો, બરાબર, આ પાકની સાથે આ પાક લો છો, તો તેનું કારણ શું અને તેનાથી ફાયદો થાય તો શું થાય?
1: આંતર પાક ના લઈએ તો એક કોઈ બી પાક લગાવીએ તો એક પાકમાં કદાચ કોઈ ભાવના કારણે કે કોઈ રોગ જીવાતના કારણે પાક જો નિષ્ફળ જતો હોય તો અમને ટોટલી ખર્ચોનો પાક અમને નિષ્ફળ જાય અને અમને પૂરું વળતર મળતું હોય. એટલે અમે બંને પાક લગાવવાનું કારણ એક કે કોઈ બી એક પાકમાં કદાચ નુકસાન જાય ભાવના કારણે કે કોઈ રોગ જીવાતના કારણે નુકસાન થતું હોય છે તો એક પાક કદાચ સારો રહે અને ભાવ સારા આવે તો એમાં અમને સારું રહે. અને બીજું કે મજૂરી તો અમારે જે કરતા હોઈએ એ જ મજૂરી એની અંદર લાગતી હોય છે, નિંદામણની કે અને એની અંદર જે અમે ટ્રીટમેન્ટ કરીએ છીએ વોટર સોલ્યુબલ ખાતરોના કે કોઈ દવાના સ્પ્રે આવતા હોય તો એક પાકમાં એના જ ખર્ચામાં અમારે એ ક્રોપ તૈયાર થતા હોય છે, એટલા માટે અમે આંતર પાક પસંદ કરીએ.
0: અચ્છા, તમે તડબૂચની સાથે ભીંડા ઉગાડો છો, બરાબર, એવી રીતે ફૂલની સાથે આપ ચોળી ઉગાડો છો, તો આ બંને જે પાક છે બંને અલગ અલગ છે, એક કઠોળ વર્ગનો પાક છે, એક બાગાયતી છે, તો બંને વચ્ચે અંતર કેટલું રાખવું પડે?
1: બંને છોડ વચ્ચેનું અંતર જે અમે મલ્ચિંગ 2 હોલવાળું લઈએ છીએ, ફૂટના અંતરે એના હોલ આવતા હોય છે, તો અમે બંને લાઇનમાં એક હોલ છોડી અને બીજા હોલમાં અમે તરબૂચનું વાવેતર કરતા હોય છીએ. વચ્ચે જે એવું હોલ ખાલી રહેતો હોય છે એની અંદર અમે આંતર પાકમાં કોઈ બી રીંગણ લઈએ યા ભીંડા કોઈ બી પાક અમે લેતા હોઈએ છીએ.
0: અચ્છા રણછોડજી, આ જે વિસ્તાર છે દેત્રો, જે ખાસ કરીને ઉનાળામાં એકદમ સૂકો કહેવાય એવો આ પ્રદેશ છે, અહીંયા પાણી લગભગ કેટલા ફૂટે મળે છે? અને પહેલાં જ્યારે આપ છૂટું પાણી જ્યારે ખેતરમાં વેવડાવતા હતા, હવે આપ ટપકનો ઉપયોગ કરે છે, તો પાણીમાં લગભગ કેટલી બચત જોવા મળે છે?
1: અમારા વિસ્તારમાં પાણીનું સ્તર પહેલાં તો 600-800 ફૂટે હતું, અત્યારે નર્મદાના નીર વહેતા પાણી થાય એના કારણે અત્યારે થોડુંક એનું સ્તર ઊંચું છે. અને ટપકની વાત કરું તો ટપકના કારણે ઘણું બધી પાણીની બચત થતી હોય છે. અને અમારા વિસ્તારમાં આમ તો છૂટા પાણીથી જે ચીલા ચાલુ ખેતી કરે એમાં એક જ પાક લેતા હોય છે સિઝનનો, અને આજે હું ટપકથી ખેતી કરું એમાં અમે વર્ષમાં 3-3 પાક લેતા હોઈએ છીએ ટપકના કારણે, અને એમાં પાણીની ઘણી બધી બચત થતી. પેલું વીઘા દીઠ 2-3 કલાક 4 કલાક છૂટા પાણીથી પીએ તમે કરતા હોઈએ અને ટપકથી અમે મિનિમમ 1-1.5 કલાકમાં વીઘો ટપકથી પી જતો હોય છે.
0: અચ્છા, ઘણીવાર ખેડૂતને એ પ્રેરણા કોઈ આપવાવાળું હોય કે ભાઈ આવું કરો તો આ ફાયદો થશે, ટપક માટેની પ્રેરણા તમને કોણે આપી?
1: ટપક માટેની પ્રેરણા અમે ઘણી વખત આ ચાલુ ચીલા ખેતીથી ખરેખર કંટાળેલા હતા અને સોશિયલ મીડિયાના માધ્યમથી અમે એક આ નવી ટેકનોલોજી જોતા હતા સોશિયલ મીડિયાના માધ્યમ, તો અમને પણ એક એવો વિચાર આવ્યો કે આ ટપક મલ્ચિંગથી જો ખેતી કરશું તો કંઈક ને કંઈક આમાં ફાયદા થશે. એટલે પહેલાં તો અમે આ ટપક મલ્ચિંગથી વંચિત હતા, એટલે ટપક કેવી રીતે કરવી, ટપક શું છે એ અમે જોયું નહોતું કે જાણ્યું નહોતું, એટલે અમે બીજા ખેડૂતોથી આ પ્રેરણા લઈ અને શીખવા મળ્યું હતું. અને શરૂઆતમાં તો ટપક કરવી હતી એટલે અમારી પાસે પહેલાં તો ખેતરમાં કોઈ સગવડ હતી નહીં, એટલે ટપક ઘણી સિસ્ટમથી થતી હોય છે, કોઈ બોરથી કનેક્શન કરી ટપક કરતા હોય છે, કોઈ વચ બનાવી મોટર દ્વારા ટપકની સિંચાઈ કરતા હોય છે, એટલે બીજા ખેડૂતો પાસેથી શીખી અને મેં આ શરૂઆત કરી હતી ટપક અને મલ્ચિંગથી. અત્યારે બહુ

નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં બાગાયતી ખેતીને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવે છે અને તેને જ લઈને જે વિવિધ બાગાયતી પાકો છે તેના સફળ ખેડૂતો પણ આપણને જોવા મળી રહ્યા છે અને ત્યાં સુધી કે એ સફળતાને લઈને જે અન્ય ખેડૂતો છે, જે અન્ય પાક લે છે, તેઓ પણ બાગાયતને સફળતાપૂર્વક લઈને તેઓ આગળ વધી રહ્યા છે અને અમરપુરા ગામમાં એક એવા જ સફળ

0: સરળ થઈ ગયું, અમારા માટે ટપક કરવું એ અત્યારે સરળ થઈ ગયું.
1: વિરામ બાદ આપનું ફરી એકવાર સ્વાગત છે કૃષિ દર્શન કાર્યક્રમમાં. અચ્છા, આપે જે વાત કરી કે આજે ટેકનોલોજીનો આપે ઉપયોગ કર્યો, તો ખાસ કરીને આર્થિક રીતે તમને શું ફાયદો જોવા મળ્યો? જમીનની ફળદ્રુપતામાં કોઈ ફેર જોવા મળ્યો?
0: ટપક અને મલ્ચિંગથી પહેલાં તો આર્થિક રીતે ઘણો બધો ફાયદો થયો, કારણ કે છૂટા પાણીથી જે આપણે ફળ, ધારો કે ટેટી હોય, તરબૂચ હોય, ટમેટા હોય, એ બધા જમીન અડીને તૈયાર થવાવાળા પાકો છે. એ છૂટા પાણીથી જે અમે પહેલાં કરતા હતા એની અંદર ઘણી બધી તકલીફો. માર્કેટમાં અમે જ્યારે અમારો માલ મૂકીએ ત્યારે જે મલ્ચિંગથી તૈયાર કરેલા હોય એ અને ચાલુ ચીલામાં જે છૂટા પાણીથી તૈયાર કરેલા એમાં ઘણો બધો ડિફરન્સ હોતો હતો. અત્યારે અમે જે ટપંગ મલ્ચિંગથી શરૂઆત કરીને અમારા પાકોની ગુણવત્તા વધી, જમીનની ફળદ્રુપતા પણ વધી, અને હાલ માર્કેટમાં અમે જે અમારો માલ મૂકીએ એટલે પહેલાં વેચાઈ જાય છે. પહેલાં અમારો માલ વેચાતો નહોતો, અત્યારે અમને ટપક મલ્ચિંગના મોટા એ ફાયદા થાય.
1: રણછોડજી, ખાતર અને દવાનો છંટકાવ એ જે તે પાકોમાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવતા હોય છો, તમે એ કામ કઈ રીતે કરો છો?
0: ખાતરમાં એવું કે કોઈ બી પાક હોય તો એના પ્રથમ ડોઝથી લઈ અને આખી ડોઝ સુધી જે સ્ટેપ બાય સ્ટેપ વોટર સોલ્યુબલ ખાતરો આપવાના હોય છે પાયાની અંદર, તો એ ખાતરો અમે જે ટપકના વેન્ચુરી દ્વારા આપવામાં આવે છે અને ઉપર કોઈ રોગ જીવાતનો સ્પ્રે આવે એ અમે પંપથી આપતા હોઈએ છીએ.
1: અચ્છા રણછોડજી, જે પાક છે એની ઉત્પાદન અને ગુણવત્તા જળવાય એ માટે ક્રોપ કવરનું પણ મહત્ત્વ છે. દર્શકોને જણાવો કે ક્રોપ કવર એ શું છે અને તમે કયા પાકમાં કઈ રીતે કરો છો?
0: ક્રોપ કવર એ અમે જ્યારે ડિસેમ્બર, નવેમ્બર, ડિસેમ્બરથી કોઈ પણ જે ક્રોપ લગાવીએ એ સમયે ઠંડીનું વધારે પ્રમાણ હોય છે, ઝાકળનું પ્રમાણ પણ વધારે હોય છે, એ સમયે ક્રોપ કવર લગાવ્યા વગર કોઈ પાક તૈયાર થતો નથી, એટલે અમે ક્રોપ કવર લગાવતા હોઈએ છીએ. અને ક્રોપ કવરના ફાયદા જોવા જઈએ તો એ ઋતુમાં ઝાકળથી ઘણા બધા પાકો નિષ્ફળ જતા હોય છે ક્રોપ કવર ના હોય તો. ક્રોપ કવર લગાવવાથી પાકોની ગુણવત્તા અને પાકોની જે ગ્રીનરી પણ સારી રહે છે અને રોગ જીવાતની પણ ઘણી બધી બચત થાય છે. રોગ જીવાતની કોઈ પણ મિનિમમ 45 થી 50 દિવસ સુધી કોઈ રોગ જીવાતનો સ્પ્રે આપવાનો રહેતો નથી.
1: અચ્છા, તમારા ત્યાં જે તૈયાર થતો પાક હોય એ ફૂલ હોય કે પછી તડબૂચ હોય, તેની વેચાણ વ્યવસ્થા શું છે અને નજીકમાં માર્કેટ ક્યાં છે કે જ્યાં તમે માલ વેચો છો?
0: પાકોમાં અમારે જો મરચાં, લીલા મરચાંનું અમે માર્કેટ અમારે નજીક કડી છે, મહેસાણા છે, ત્યાં અમારે આપવા જવાનું હોય છે. ફૂલોની વાત કરીએ તો ફૂલોમાં અમે માર્કેટમાં તો અમારે અહીં બે માર્કેટો છે, પણ માર્કેટની અંદર ફૂલોની કોઈ જાહેર હરાજી થતી નથી, એટલે એ ફૂલોમાં અમે માળીઓ જે અમારે આજુબાજુના કોઈ ધાર્મિક સ્થળો હોય ત્યાં માળીઓને અમે સંપર્ક કરેલા હોય છે અને માળીઓના ઓર્ડરથી અમે ફૂલો આપવા જતા હોય છે. ઘણીવાર કોઈ એવા પ્રાઇવેટ લોકલ ગ્રાહક હોય તો એ ખેતરે પણ આવીને લઈ જતા હોય છે. અને બીજા બધા તરબૂચ જેવા પાકો છે એ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી અમે કોઈ પાક અમારો તૈયાર થાય ત્યારે અમે કોઈ રીલ વાયરલ કરીએ તો અમારા સંપર્કથી ખેતરે આવીને પણ લઈ જતા હોય છે. ઘણીવાર અમારે માર્કેટ પણ જવાનું થતું હોય છે.
1: અચ્છા, ઘણીવાર એવું ખેડૂતોમાં ખાસ જોવા મળે છે કે જ્યારે જે તે કોઈ પાક છે એમની બીજની રોપણી કરવાની હોય કે પછી જ્યારે એ પાક તૈયાર થઈ જાય અને એ વખતે એ જેમ કે ફૂલ તોડવાના હોય કે તડબૂચ કે ટેટી, તો એ વખતે લેબર માટે તમે શું વ્યવસ્થા કરો છો? તમારા ઘરમાંથી જ કોઈ હોય છે કે પછી બહારથી શ્રમિકો બોલાવવા પડે છે?
0: લેબરમાં અમારે પાક તૈયાર થાય, કોઈ મરચાંની વીણી હોય, કોઈ ફૂલની વીણી હોય કે કોઈ નિંદામણ હોય, તો એવા સમયે જો અમારા ઘરના અમે સભ્યો 3 થી 4 સભ્યો છીએ અને જરૂર પડે તો અમે અમારા ગામમાં કદાચ લેબર ના મળે તો બહાર ગામથી પણ અમે લેબરો લાવતા હોઈએ છીએ ઘણીવાર.
1: અચ્છા રણછોડજી, જ્યારે આ પાકની વાત કરીએ છીએ બરાબર, તો આપે કીધું કે કેટલાક પાક છે વર્ષમાં 2 વાર પણ લઈએ છે, તો સામાન્ય રીતે એ જુદા જુદા પાક છે એનો હેક્ટર કે એકર દીઠ કેટલો ઉતારો આવે છે?
0: પાકમાં શરૂઆત અમે ચોરીની કરીએ છીએ ડિસેમ્બર મહિનાથી, તો ચોરીમાં મિનિમમ 100 મણથી લઈ અને 100 મણ ઉપર પણ એ પાક જતો હોય છે. અને ભાવનો તો ભાવ માર્કેટના ઊંચ નીચે રહેતા હોય છે, એટલે એના કારણે વીઘા દીઠ લાખની આજુબાજુ રહેતો હોય છે ઉતારો. તરબૂચની વાત કરીએ તો તરબૂચ 600 થી 700 મણનો ઉતારો મળતો હોય છે, એ પણ ભાવના આધારે ઊંચ નીચે રહેતું હોય છે, એમાં પણ લાખની આજુબાજુ મિનિમમ એનો પણ બેનિફિટ રહેતો હોય છે. ટમેટા જોઈએ તો ટમેટા પણ ઘણીવાર માર્કેટમાં ઊંચા નીચા ભાવ રહેતા હોય છે. એમાં જોવા જઈએ તો જે ઉત્પાદન છે એ તો અમારી જે માર્જતના કારણે ઉત્પાદન તો અમે લેતા જ હોય છે, પણ ભાવના આધારે જોવા જઈએ તો ઘણીવાર આગળ પાછળ જે બેનિફિટ થતું હોય છે. મરચાંની વાત કરું, મરચાંમાં પણ શરૂઆતમાં માલ સારો અને વેરાયટી પણ સારી હોય છે.

0: માલનું ગુણવત્તા પણ સારી હોય છે. એ વખતે શરૂઆતમાં બજાર થોડી ઓછી હોય છે, એ વખતે માલ ભરપૂર હોય છે. પાછળથી જ્યારે બજાર હાઈ થાય ત્યારે માલ અમારા જોડે થોડો ઓછો થતો હોય છે, પણ સરવાળે એનું બેનિફિટ અમને મળી રહેતું હોય છે.
1: એટલે કહી શકાય કે જે ચીલા ચાલુ તમે ખેતી કરતા હતા અને એની બદલે હવે જ્યારે તમે આ મલ્સિંગનો ઉપયોગ કરો છો, ટપકનો ઉપયોગ કરો છો, વોટર સોલ્યુબલનો ઉપયોગ કરો છો, અને આવકમાં પણ આપણને એ ફેર જોવા મળે છે, બરાબર. તો બીજા ખેડૂતોને ખાસ કરીને એને લઈને શું કહેશો કે જે આધુનિક પદ્ધતિઓ છે અપનાવવી જોઈએ, શું કહેશો?
0: હા, બીજા ખેડૂતોને હું કહેવા માગુ છું કે જે ચાલુ ચીલા ખેતી છે એમાં જોવા જઈએ તો એરંડા છે, વર્ષનો એક જ પાક છે, એ પણ વરસાદ આધારિત. કદાચ ઘણી વખત એવું થતું હોય છે વર્ષમાં બબે વાર વાવણી કરીએ છતાંય પણ એમાં કોઈ કોઈક સમયે લોસ પણ જતી હોય છે. કપાસ છે, કપાસમાં પણ વરસાદના કારણે ઘણી વખત પાછળથી નુકસાન થતું હોય છે, ઘણી વાર આગળથી નુકસાન થતું હોય છે. એના જો ડિફરન્સમાં જોવા જઈએ તો જે ટપક મલ્ચિંગથી ખેતી કરીએ એમાં ઘણો બધો ફાયદો છે, કારણ કે ટપક અને મલ્ચિંગની જે ખેતી છે એ વરસાદ પૂરો થઈ જાય, કારણ કે વરસાદની સિઝન પૂરી થઈ જાય પછી શરૂઆત કરવાની હોય છે. એટલે ટપક મલ્ચિંગની ખેતીમાં 100% ફાયદો છે. અને બીજા ખેડૂતોને કહેવા માગુ છું કે ટપક મલ્ચિંગથી તમે શરૂઆત કરશો તો ઘણો બધો ફાયદો છે.
2: અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો અમદાવાદ જિલ્લામાં મુખ્યત્વે ફળપાકોમાં આંબા, જામફળ, લીંબુ, દાડમ જેવા ફળપાકોનું વાવેતર થાય છે, તેમજ છેલ્લા કેટલાક વર્ષોમાં ખેડૂતોના અથાગ પ્રયત્નો અને એમની મહેનત વડે જિલ્લામાં કમલમ, ટીસ્યુ, ખારેક જેવા ફળપાકોનું પણ વાવેતર થયું છે. અમદાવાદ જિલ્લામાં લગભગ 5,200 હેક્ટર જેટલા ફળપાકનું વાવેતર છે. આ ઉપરાંત આપણે વાત કરીએ તો શાકભાજી પાકોમાં મુખ્યત્વે ટામેટાં, મરચાં, રીંગણ, ભીંડા જેવા શાકભાજી પાકો તેમજ વેલાવાળા શાકભાજી પાકોની વાત કરીએ તો કાકડી, તુરિયા, ગલકા, દૂધી જેવા વેલાવાળા શાકભાજી પાકો પણ થાય છે. અમદાવાદ જિલ્લામાં લગભગ 16,000 હેક્ટર જેટલો શાકભાજી પાકોનો વિસ્તાર છે. આ ઉપરાંત આપણે વાત કરીએ તો અમદાવાદ જિલ્લાના મુખ્યત્વે ધોળકા તાલુકામાં ફૂલપાકોમાં સૌથી સારું વાવેતર થયેલું જોવા મળે છે. લગભગ 2100 હેક્ટર જેટલા ફૂલપાકોનું વાવેતર થાય છે અને આ બાગાયતી પાકો થકી ખેડૂતો સારી આવક મેળવી અને પોતાની આવકમાં વધારો કરી રહ્યા છે.
1: અચ્છા, એવું કહેવાય છે કે અત્યારનો જે ગાળો છે તેમાં એક બાગાયતી પાકોમાં ક્રાંતિ શબ્દ વપરાય છે, શા માટે?
2: જનરલી આપણે વાત કરીએ તો અત્યાર સુધી ખેડૂતો ચીલા ચાલુ અને પરંપરાગત ખેતી કરતા હતા, પરંતુ અવેરનેસ પ્રોગ્રામો, ખેડૂત શિબિરો, ખેડૂત તાલીમો અને સોશિયલ મીડિયા થકી અત્યારે ખેડૂત મિત્રો બાગાયત ખેતી તરફ પ્રયાણ કરી રહ્યા છે. તો જે બાગાયત ખેતી કરતા ખેડૂતોને પોતાની આવકમાં વધારો થાય છે, એકમ યુનિટમાં પોતે સારી એવી ખેતી કરી, મલ્ટી લેયર ક્રોપિંગ કરી અને ખેડૂતો પોતાની આવકમાં વધારો કરે છે. આ ઉપરાંત સમય અને ટેકનોલોજી સાથે ખેડૂતો આગળ વધી પોતે બાગાયતી પાકોમાં ટેકનોલોજીનો ઉપયોગ કરી, જેમ કે ખેડૂતો પોતે મલ્ચિંગ, ટપક પદ્ધતિ, ગ્રો કવર જેવા વિવિધ આયામોનો ઉપયોગ કરે છે, તેમજ રક્ષિત ખેતીના વિવિધ ઘટકોનો ઉપયોગ કરી અત્યારે ખેડૂતો પોતે પોતાની આવકમાં ખૂબ વધારો કરતા જોવા મળ્યા છે.
1: અચ્છા, આજના સમયમાં બાગાયતી ખેતીમાં કયા કયા મુદ્દા ખૂબ જરૂરી છે જે ખેડૂતોએ ધ્યાનમાં રાખવા જોઈએ?
2: હાલના સમયમાં આપણે વાત કરીએ તો ખેડૂત મિત્રોએ પોતે પરંપરાગત ખેતી છોડી અને આધુનિક ટેકનિક, વૈજ્ઞાનિક ઢબે ખેતી કરતા જો થાય તો પોતે પોતાની આવકમાં ચોક્કસ વધારો કરતા જોવા મળે છે. ખેડૂત મિત્રોને આપણે આ તબક્કે એક વિનંતી કરીએ કે પોતે અત્યારે જે જે પણ નવી ટેકનોલોજી છે એમાં વાત કરીએ ખાસ તો પોતે મલ્ચિંગ, ટપક પદ્ધતિનો ઉપયોગ, ગ્રો કવરનો ઉપયોગ, ક્રોપ કવરનો ઉપયોગ, ફ્રૂટ બેગનો ઉપયોગ તેમજ અત્યારે માર્કેટમાં જોવા મળતા વિવિધ ટેકનોલોજીનો ઉપયોગ કરી ખેડૂતો પોતે પોતાના ખેતરમાં આજ પ્રકારે બાગાયતી ખેતી કરે તો તેઓ પરંપરાગત ખેતી કરતાં વધુ આવક મેળવે, એ ચોક્કસ ખેડૂત મિત્રોને આપણે આ તબક્કે વિનંતી કરીએ છીએ.
1: સાહેબ, આપ એક બાગાયત નિષ્ણાત છો, આપની પાસેથી એ જાણવું છે કે બાગાયતી પાકો લેતા જે ખેડૂતો હોય એમને ખાસ કરીને કયા પડકારોનો સામનો કરવો પડતો હોય છે અને તે માટેના સોલ્યુશન શું હોય છે?
2: બાગાયતી પાકોમાં વાત કરીએ તો સૌથી મોટો પડકાર હોય છે જે ભાવનો ચઢાવ અને ઉતાર. માર્કેટમાં વાત કરીએ તો શાકભાજી પાકોમાં જ્યારે સિઝન હોય ત્યારે ભાવ ખૂબ નીચા જોવા મળે છે, તેમજ કોઈ સિઝન એવી જોવા મળે છે કે જેમાં ખેડૂતોને ખૂબ સારા ભાવ મળતા હોય છે. આ ઉપરાંત બીજો પડકારની વાત કરીએ તો બાગાયત ખેતીમાં સૌથી વધારે રોગ અને જીવાતનું પ્રમાણ પણ જોવા મળે છે. આના ઉકેલ માટે આપણે વાત કરીએ તો જે ખેડૂતો

0: અને ભાવના ચઢાણ અને ઉતાર માટેના પ્રશ્નો રહેતા હોય તો અત્યારે સૌથી સારું માર્કેટમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગનો કન્સેપ્ટ ચાલી રહ્યો છે. તો ખેડૂતો પોતે કોઈ કંપની જોડે પહેલાંથી જ એગ્રીમેન્ટ કરી અને પોતાની પેદાશનો ભાવ પહેલાંથી જ નક્કી કરી અને એમને વેચે છે. આ ઉપરાંત રોગજીવાતના પ્રશ્નો પણ બાગાયતી ખેતીમાં ખૂબ જોવા મળતા હોય છે. તો અત્યારના સમય પ્રમાણે જૈવિક દવાઓ અને એના ઉપયોગ વડે આપણે આ પણ રોગજીવાતના પ્રશ્નો નિવારી શકીએ છીએ. તેમજ રોગજીવાતમાં વાત કરીએ તો જે ખેડૂત મિત્રો રક્ષિત ખેતીથી ખેતી કરતા હોય, એટલે કે ગ્રીન હાઉસ, નેટ હાઉસ ટેકનોલોજીનો ઉપયોગ કરી ખેતી કરે, તો એમાં પણ ખેડૂતોને રોગજીવાતના પ્રશ્નો ખૂબ ઓછા જોવા મળે છે.
1: સાહેબ, એક વાત એ જાણવી છે કે જ્યારે ગુજરાતમાં આપણે બાગાયત પાકની વાત કરીએ ને, તો એમાં વિશેષ કરીને કેટલીક ટેકનોલોજી છે અત્યારે ખેડૂતો અપનાવતા થઈ ગયા છે, તો એ ટેકનોલોજી કઈ છે અને તેના લાભ કેવા મળી રહ્યા છે?
0: અત્યારે ખાસ કરીને જોઈએ તો ગુજરાતના તમામ વિસ્તારોમાં ખેડૂતો પોતે અવેર થઈ અને મલ્ચિંગ, ક્રોપ કવર, ટપક પદ્ધતિનો ઉપયોગ કરી સારામાં સારી આવક મેળવી રહ્યા છે. આપણે એમાં ખાસ વાત કરીએ તો મલ્ચિંગમાં, કે જે ખૂબ અગત્યનો રોલ બાગાયતી ખેતીમાં અને એમાં પણ શાકભાજી ખેતી કરતા ખેડૂતોમાં સૌથી અગત્યનો રોલ મલ્ચિંગ ભજવે છે. મલ્ચિંગની આપણે વાત કરીએ તો મલ્ચિંગ બે પ્રકારના જોવા મળે છે, જેમાં પ્લાસ્ટિક મલ્ચિંગ અને બીજું જૈવિક મલ્ચિંગ એટલે કે આચ્છાદન. પ્લાસ્ટિક મલ્ચિંગમાં આપણે વાત કરીએ તો શાકભાજી કરતા ખેડૂતો જો પ્લાસ્ટિક મલ્ચિંગથી વાવેતર કરતા થાય તો એમાં ખેડૂતોને પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરી શકે છે, પોતે નિંદામણ માટે એટલે કે મજૂરી ખર્ચ ઘટાડી શકાય છે. આ ઉપરાંત ટપક પદ્ધતિ સાથે મલ્ચિંગ હોય તો મલ્ચિંગમાં વોટર સોલ્યુબલ ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ કરતા ખેડૂતો જોવા મળે છે, જેનાથી ખેડૂતોની આવક વધે છે અને છોડ તંદુરસ્ત રહે છે. આ તબક્કે આપણે ખાસ વિનંતી કરીએ ખેડૂતોને કે સિઝનમાં જે પણ આપણે શાકભાજી પાકો વાવતા હોય એમાં મલ્ચિંગનો ઉપયોગ કરો અને એમાં બાગાયત ખાતા દ્વારા પણ સહાય મળવાપાત્ર થાય છે. બાગાયત ખાતા દ્વારા મલ્ચિંગ કરતા ખેડૂતોને એક હેક્ટરમાં અંદાજે 26,000 રૂપિયા સહાય મળે છે. આ ઉપરાંત અત્યારે ખેડૂતો પોતે પોતાનો માલ બજારમાં વહેલા આવે અને સારો ભાવ મળે એ માટે ક્રોપ કવર એટલે કે ગ્રો કવરનો ઉપયોગ કરતા થયા છે. ગ્રો કવરની વાત કરીએ તો એક એવી વસ્તુ છે જે નોન વુવન મટીરિયલ હોય, જેને શરૂઆતના તબક્કામાં છોડ ઉપર પૂરેપૂરું ઢાંકી દેવામાં આવે છે. એટલે કે છોડનું વાવેતર થઈ ગયું હોય તો એને ઢાંકીને અને 30-35 દિવસ સુધી રહેવા દેવામાં આવે છે. હું તમને એક ઉદાહરણ આપું તો જનરલી શક્કર ટેટી અને તળબૂચ જેવા પાકોનું વાવેતર સામાન્ય રીતે ફેબ્રુઆરી મહિનામાં જોવા મળે છે, પરંતુ તેની આવક એપ્રિલ અને મે મહિનામાં થતી હોવાથી ખેડૂતોને પૂરતા પોષણક્ષમ ભાવ મળતા નથી. તેથી ખેડૂત મિત્રો, હવે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં જ્યારે ઠંડીની વાતાવરણ હોય ત્યારે આ પાકોનું ખેતરમાં વાવેતર કરે છે અને તે ગ્રો કવરનો ઉપયોગ કરે છે. ગ્રો કવરમાં ઉપરથી ઢાંકી દીધેલું હોય અને સાઈડમાં માટી પૂરેલી હોય તો અંદર રોગજીવાતના પ્રશ્નો થતા નથી. ખેડૂતોને શરૂઆતના તબક્કે કોઈ પણ જાતની દવાનો છંટકાવ કરવો પડતો નથી, જેથી ખેડૂતોને પોતાની ખેતીનો ખર્ચ ઘટાડી શકે છે. અને એ જ માલ માર્કેટમાં ફેબ્રુઆરી મહિના કે માર્ચ મહિનાના શરૂઆતમાં આવે તો ખેડૂતોને સારામાં સારી આવક થાય છે. આ ઉપરાંત આપણે વાત કરીએ તો ટપક સિંચાઈ પદ્ધતિ, કે જે ખેડૂતો ટપક પદ્ધતિ અપનાવતા હોય બાગાયતી પાકોમાં, એમાં ટપકના ઉપયોગ વડે પાણીનો કાર્યક્ષમ ઉપયોગ થાય છે, એટલે 70-80% પાણીની બચત થાય છે. આ ઉપરાંત નિંદામણનો ખર્ચ ઘટે છે, મજૂરી પણ ઘટે છે અને એમાં વોટર સોલ્યુબલ ખાતરો આપવાથી છોડને તંદુરસ્ત રહે છે. આ માટે દરેક ખેડૂતને આપણે આ તબક્કે વિનંતી કરીએ કે તેઓ પોતાના ખેતરમાં જ્યારે પણ બાગાયતી પાકોની પસંદગી કરતા હોય, ચાહે ફળ પાકો હોય કે શાકભાજી પાકો, એમાં ખાસ ટપકનો ઉપયોગ કરતા થાય તો આપણે ભવિષ્યમાં પાણીનો જે પ્રશ્ન છે એનું પણ નિવારણ કરી શકીશું.
1: અચ્છા, ખાસ કરીને જ્યારે બાગાયતી પાકની વાત કરીએ છીએ તો એવું કહેવાય છે કે જો આંતરપાક લીધો હોય તો એ નુકસાન કદાચ જો થાય કોઈ પણ કારણસર, વાતાવરણ હોય કે અન્ય કારણસર કે પછી બજારના ભાવ હોય, તો એક પ્રકારે બેલેન્સ થઈ જાય છે, તમે કઈ રીતે જુઓ છો?
0: આંતરપાકની આપણે વાત કરીએ તો ખાસ કરીને આ કોઈ નવીન ટેકનોલોજી નથી, પરંતુ પરંપરાગત ખેતીમાં પણ વર્ષો પહેલાં ખેડૂતો આંતરપાકનું અને મિશ્ર પાકનું વાવેતર કરતા હતા. પ્રાકૃતિક ખેતીમાં સૌથી વધારે આંતરપાકનું અને મિશ્ર ખેતીનું ખૂબ મહત્ત્વ રહેલું છે. આંતરપાકની આપણે બાગાયતી પાકોમાં વાત કરીએ તો એક જ સાથે બે કરતાં વધારે પાક ખેડૂત એક જ ખેતરમાં લઈ શકે તેને આંતરપાક કહેવામાં આવે છે. આંતરપાકમાં આપણે એવા પાકોની પસંદગી કરી

0: જોઈએ, જેથી એક પાક અને એના સહાયક તરીકે આપણે બીજો પાક વાવી શકીએ. ધારો કે કોઈ પણ પાક સાથે, શાકભાજી પાક સાથે આપણે ફળીવાળા એટલે કે લેગ્યુમિનસ ક્રોપનું વાવેતર કરીએ, તો એ લેગ્યુમિનસ ક્રોપ એમાં જમીનમાં નાઇટ્રોજન ફિક્સેશન કરશે, જેથી આપણે નાઇટ્રોજનનું ફિક્સેશન થવાથી ખાતરનો ઉપયોગ પણ ઓછો કરીશું અને ખેતી ખર્ચમાં પણ બચત થશે. એટલે આપણે એવા પાકોની પસંદગી કરવી જોઈએ આંતરપાકમાં કે જે એક પાક એ બીજા પાક ઉપર સહાયક બની શકે. આનાથી સૌથી મોટો ફાયદો એ થશે કે જ્યારે પણ બજારમાં કોઈ એક પાકની માંગ ઓછી હોય, બજાર ભાવ ઓછા હોય, તો આપણે એને સરભર કરવા બીજા અને ત્રીજા પાકમાંથી એમાંથી સારામાં સારી આવક મેળવી શકીએ છીએ. આ ઉપરાંત ખેડૂત મિત્રો, અત્યારે ફૂલપાકનું એટલે કે ગલગોટાનું પણ આંતરપાક કરતાં જોવા મળે છે, જેમાં વચ્ચે ગલગોટાનું વાવેતર અને આજુબાજુમાં કોઈ પણ લેગ્યુમિનસ ક્રોપ કે શાકભાજી પાકનું વાવેતર કરતા હોય છે. તો આનાથી નેમેટોડનો કંટ્રોલ થાય છે, પોલિનેશનના પ્રશ્નો જે હોય એનાથી નિવારી શકાય છે. મધમાખી આવવાથી આ પોલિનેશન થાય છે, જેથી મુખ્ય પાકમાં આપણે 30-40% જેટલો ઉત્પાદનનો પણ વધારો જોવા મળે છે. ખેડૂત મિત્રો, જો આ રીતે આંતરપાક કરતા હોય અને એક બેથી વધારે પાકનું વાવેતર કરતા હોય, એનાથી જમીન પણ સુધરે છે, પાણીનો બચાવ થાય છે. આ તબક્કે આપણે ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કરીએ કે આંતરપાકની પસંદગી એવી રીતે કરવી જોઈએ કે બંને પાકને પાણીની સુલભતા સરખી હોવી જોઈએ. હાઇટની વાત કરીએ તો એક પાક ઊંચો અને એક પાક નીચો હોય તો સૌથી સારું આંતરપાક એને કહી શકાય છે. બાગાયતી પાકોના, શાકભાજી પાકોમાં વાત કરીએ તો આપણે લસણની સાથે ગલગોટાનું વાવેતર કરી શકીએ છીએ, ભીંડાની સાથે પણ ગલગોટાનું વાવેતર કરી શકીએ છીએ. આ ઉપરાંત લીલા પાંદડાવાળા શાકભાજીનું પણ જો વાવેતર કરવામાં આવે તો પણ એ નાઇટ્રોજન ફિક્સેશન કરી દે, ખૂબ સારું જમીનમાં પરિણામ જોવા મળે છે.
1: જે પ્રમાણે આજના સમયમાં બાગાયતી પાકનું મહત્ત્વ છે તે સતત વધી રહ્યું છે, ખેડૂતો તે તરફ દોરાઈ રહ્યા છે અને તેના લાભ મળી રહ્યા છે. ખાસ વાત એ પણ છે કે જે ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે તેનાથી જે લેબરની અછત હતી તેના પ્રશ્નો સોલ્વ થયા છે, જે ઉત્પાદકતા છે તેમાં વધારો થયો છે અને ગુણવત્તા છે તે પણ

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

નમસ્કાર શ્રોતા મિત્રો, આજનો પાવન દિવસ એટલે ગુરુ પૂર્ણિમા. ગુરૂપી અંધકારમાંથી રૂરૂપી પ્રકાશ તરફ લઈ જનાર એવા સદગુરુ તમારા જીવનને તેજોમય બનાવે એવી રેડિયો પાલનપુરની હાર્દિક શુભેચ્છાઓ. ગુરુ પૂર્ણિમાની શુભેચ્છાઓ સાંભળતા રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો 90.4 FM ની સાથે, રેડિયો પાલનપુરની સાથે.

નમસ્કાર મિત્રો, આજે છે ગુરુ પૂર્ણિમા, એવો પાવન દિવસ જ્યારે આપણે જીવનમાં પ્રકાશ ફેલાવનાર દરેક ગુરુને કૃતજ્ઞતા પૂર્વક વંદન કરીએ છીએ. ગુરુ એટલે માત્ર શાળાના શિક્ષક જ નહીં, જે આપણને સાચો રસ્તો બતાવે, મુશ્કેલીમાં માર્ગદર્શન આપે, જીવનના મૂલ્યો શીખવે, એ દરેક વ્યક્તિ આપણા ગુરુ છે. માતા પિતા આપણા પ્રથમ ગુરુ છે, શિક્ષકો જ્ઞાનના ગુરુ છે, અને જીવનના અનુભવો પણ આપણા મૌન ગુરુ બની જાય છે. મહાભારતમાં અર્જુન પાસે શસ્ત્ર તો હતું, પરંતુ દિશા નહોતી. ભગવાન શ્રી કૃષ્ણએ ગુરુ બનીને તેને જીવનનું જ્ઞાન આપ્યું અને ગીતા દ્વારા આખી માનવ જાતને માર્ગદર્શન આપ્યું. સંત કબીરનું એક સુંદર દોહો યાદ આવે, ગુરુ ગોવિંદ દોનો ખડે કાકે લાગુ પાય, બલિહારી ગુરુ આપની ગોવિંદિયો બતાય. એટલે કે ગુરુ જ આપણને ઈશ્વર સુધી પહોંચવાનું માર્ગ બતાવે છે. મિત્રો, આજના ડિજિટલ યુગમાં માહિતી તો ઘણી બધી છે, પરંતુ સાચું જ્ઞાન અને યોગ્ય દિશા આપનાર ગુરુનું સ્થાન કોઈ લઈ શકતું નથી. એક નાનો સંકલ્પ કરીએ, આપણા ગુરુઓનો આભાર વ્યક્ત કરીએ, તેમની શીખરી જીવનમાં ઉતારીએ અને જ્ઞાન મેળવવાની તરસ ક્યારે ઓછી ન થવા દઈએ. કારણ કે દીવો દીવાથી જ પ્રગટે છે અને જ્ઞાન ગુરુથી જ પ્રાપ્ત થાય છે. આપ સૌને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભેચ્છાઓ. જ્ઞાનનો પ્રકાશ હંમેશા આપના જીવનને ઉજ્જવળ બનાવે. ફરી મળીશું નવા વિચાર અને નવી પ્રેરણા સાથે. This is RJ Anjali. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જ્યારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
1: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
0: અને લાઇટ બિલના
1: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
0: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ. હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
2: હા હા, પાકો પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

રેડિયો પાલનપુરના ફરમાઈશ કાર્યક્રમમાં હું આરજી પ્રિયંકા આપ સર્વે શ્રોતા મિત્રનું સ્વાગત કરું છું. આપ સૌના બહોળા પ્રતિસાદને કારણે અમે ફરમાઈશ કાર્યક્રમ કમિટી દ્વારા પસંદ કરાયેલ શ્રોતાઓના પત્રોનું વાંચન કરીએ છીએ. સાથે સાથે અમને ફરમાઈશ પણ સંભળાવીએ છીએ. આપ સૌ બસ આમ જ અવિરતપણે અમને પ્રતિભાવ મોકલતા રહો. કાર્યક્રમની શરૂઆત કરીએ તે પહેલાં ફરી એકવાર આપ સૌને ફરમાઈશ અને પ્રતિભાવ મોકલવાની માહિતી આપી દઉં છું. રેડિયો પાલનપુર 90.4 FM વોટ્સઅપ નંબર 9512996688 પર આપ વોઇસ રેકોર્ડિંગ કે સંદેશો લખીને મોકલી શકો છો. તો શરૂઆત કરીએ આજના ફરમાઈશ કાર્યક્રમની. તો આજના આપણા પ્રથમ ફરમાઈશ કરતા છે બિંતી. બિંતી આપણને ફરમાઈશ કરી છે 90s ફેમસ સોંગ હમ તેરે પ્યાર મે. આ સોંગ એ લતા મંગેશકરના અવાજમાં ગવામાં આવેલું છે. આ મૂવી હતું દિલ એક મંદિર. આ ગીત એ બહુ જ ફેમસ છે અને સ્પેશિયલી અત્યારના ટ્રેન્ડિંગ રીલ્સમાં જોઈએ ને તો આ ગીત અત્યારે વધારે ફેમસ છે. જો કે લતા મંગેશકરના અવાજની અંદર ગવાયેલા દરેક ગીતોનો એક જાદુ એક ઓરા જ અલગ છે. તમારું શું માનવું છે? બિંતી આપણને જે ફરમાઈશ કરી છે હમ તેરે પ્યાર મે એની ઉપર આજકાલ તો વધારે રીલ્સ બની રહી છે. તો ચાલો સાંભળીએ બિંતીની ફરમાઈશ.

નેક્સ્ટ ફરમાઈશ કરતા છે મિતેશ. મિતેશે આપણને ફરમાઈશ કરી છે શિવ સમા રહે. આ મિતેશ આપણને કહે છે કે મહાદેવના બહુ મોટા ભક્ત છે અને મહાદેવની ભક્તિ એમણે ઘણા આગળ લાવવામાં મદદ કરી છે. અત્યારે એમની પાસે જો સરકારી નોકરી છે, સારું કામકાજ છે, તો એ ફક્ત અને ફક્ત મહાદેવના કારણે, અને એ માટે એ મહાદેવની ભક્તિના કારણે જ તેઓ આગળ છે. એટલા માટે તેઓ મહાદેવને અનુલક્ષીને આ સોંગ ડેડિકેટ કરવા માંગે છે. આ ગીત જે છે શિવ સમા રહે એ ગાવામાં આવે છે હંસરાજ રઘુવંશીના અવાજમાં. જો કે આ ગીત બહુ ફેમસ છે અને આ ગીતના લિરિક્સ એ તમને ઘણું બધું સમજાવી જાય છે કે આ દુનિયા છે અને આ દુનિયામાં જે મહાદેવે બનાવી છે એમના જેવું તો કોઈ મળ્યું જ નથી. તો મિતેશની ફરમાઈશ ચાલો સાંભળીએ.

નેક્સ્ટ ફરમાઈશ કરતા છે કાંચન. કાંચને આપણને ફરમાઈશ કરી છે જૈસે તુ હે પાસ મેરે. આ સોંગ હમણાં જ રિસેન્ટમાં એક મૂવી આવેલું છે મેં વાપસ આઉંગા, અને આ મૂવીની અંદર આવેલું આ ફેમસ સોંગ. અત્યારે કરંટની અંદર જો કોઈ ફેમસ સોંગ હોય તો મેં આપ કરંટની અંદર જો કોઈ ફેમસ સોંગ હોય તો મેં વાપસ આઉંગા મૂવીના દરેક સોંગ છે. એની અંદર કિસમિસ યારા હોય, મેં પછી જૈસે તુ હે પાસ મેરે હોય, કે ઘણા બધા ગીતો, બધા જ ગીતો એ અત્યારે કરંટની અંદર બહુ ફેમસ થયેલા છે. જો કે બેઝિકલી આ મૂવીની વાત કરીએ તો જે આપણા ભાગલા પડેલા 1947ની અંદર, એ ભાગલાની અંદર ઘણી એવી પ્રેમ કહાનીઓ હતી કે જે એ ભાગલાની અંદર જ તૂટી ગઈ, એમના પણ ભાગ પડી ગયા. અને આ મૂવીની અંદર આવી જ એક લવ સ્ટોરી બતાવવામાં આવી છે. ઇમ્તિયાઝ અલીની મૂવી હોય અને એની અંદર લવ સ્ટોરી ના હોય એવું બને જ નહીં. અને ઇમ્તિયાઝ અલીની મૂવીની અંદર આની અંદર સૌથી વધારે મહત્ત્વની વસ્તુ એ બતાવી છે કે મોહબ્બત કરવી એ બહુ આસાન છે, પરંતુ એને આજીવન યાદ રાખવી એ બહુ મુશ્કેલ છે. તો ચાલો સાંભળીએ આ ફરમાઈશ.

આપણા નેક્સ્ટ ફરમાઈશ કરતા છે સુરીલી. સુરીલી આપણને ફરમાઈશ કરી છે સોંગ ચુનરી ચુનરી. આ સોંગ બીવી નંબર 1 મૂવી આવેલું, જેની અંદર સલમાન ખાન, કરિશ્મા કપૂર અને સુસ્મિતા સેન હતા. અને આ મૂવીની અંદર સારી એવી ટ્રાયંગલ સ્ટોરી બતાવવામાં આવી હતી. તો આ મૂવીની અંદર આ જે ઘણા બધા સોંગ હતા એની અંદરથી ચુનરી ચુનરી ફેમસ સોંગની ફરમાઈશ આવી છે. વાત કરીએ સોંગની તો આ સોંગ ગાવામાં આવી છે અનુરાધા ના અવાજમાં અને અભિજીત ભટ્ટાચાર્યના અવાજમાં. તો ચાલો સાંભળીએ આ ફરમાઈશ.

આજને આપણે છેલ્લા ફરમાઈશ કરતા છે પવન. પવને આપણને ફરમાઈશ કરી છે, પ્યાર કર લે ઘડી દો ઘડી. આ બહુ જ ફેમસ સોંગ છે. મૂવી આવેલું હતું એક ક્રાંતિ, અને આ ક્રાંતિ મૂવીની અંદર મનોજ કુમાર અને હેમા માલિની હતા. બહુ સારું એવું મૂવી હતું, અને આ મૂવીની અંદર આવેલું આ સોંગ અત્યારે બી બહુ ફેમસ થયું છે. અને રિસેન્ટમાં પલક મુચ્છલના અવાજમાં પણ આ સોંગ ગાવામાં આવેલું હતું. જો કે એ તો ફેમસ થયું, પણ આ સોંગની જે પોપ્યુલારિટી છે અત્યાર સુધી પણ એવી જ કાયમ છે. અને એના એક એક શબ્દો, પહેલાંના સોંગની વાત જ અલગ હતી કે એના શબ્દો પણ તમારા દિલને અડી જતા હતા. આ સોંગ ગાવામાં આવે છે નીતિન મુકેશ અને લતા મંગેશકરના અવાજમાં. તો ચાલો સાંભળીએ આજની છેલ્લી ફરમાઈશ.

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે। ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે। તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો। પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર।

0: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: આ યોજનાથી તમારું ઘર સાચા અર્થમાં સૂર્ય ઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડમાં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

0: હેલો પાલનપુર, હું છું આરજે અંજલિ. અહીંયા આપણી સાથે સ્ટુડિયોમાં પૂજાબેન છે, જે આજે એક સરસ મજાની વાનગી લઈને આવ્યા છે. તો પૂજાબેન આપણને જણાવશે કે આજે શું લઈને આવ્યા છીએ. પૂજાબેનનું રેડિયો પાલનપુર સ્ટેશનમાં સ્વાગત છે. પૂજાબેન, શ્રોતા મિત્રોને બતાવો કે તમે કઈ વાનગી લઈને આવ્યા છો આજે.
1: હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું મગની દાળની કચોરી. આ કચોરી એકદમ ટેસ્ટી, આપણે આમાં લસણ કે ડુંગળી નહીં વાપરીએ. તો આ જીન કચોરી પણ તમે કહી શકો છો. એવી એકદમ સ્વાદિષ્ટ કચોરી એકદમ ફરસાણની દુકાનમાં મળતી હોય એવી બનાવીશું. જો તમે ક્યારેય કચોરી ઘરે ન બનાવી હોય તો રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો એના માટે આપણે પહેલાં એક બાઉલમાં અડધો કપ મગની દાળ, તો મેં અડધો બાઉલ લીધો છે, એને સારી રીતે ધોઈ અડધો કલાક માટે આપણે એને પલાળી દઈશું. તો અડધો કલાકમાં દાળ પલળે ત્યાં સુધીમાં આપણે લોટ બાંધી લઈશું. તો એક બાઉલમાં 1.5 કપ મેંદો, તો મેજર કરી 1.5 કપ મેંદો લઈ લઈશું. એમાં આપણે 1/2 ટીસ્પૂન મીઠું ઉમેરી દઈશું. વચ્ચે ખાડો કરી એમાં 3 ટેબલ સ્પૂન તેલનું મોણ નાખીશું. તો 1 કપે 2 ટેબલ સ્પૂન હોય, તમારે વધારે બનાવી હોય તો એ રીતે તમારે લોટ બાંધવાનો. તો આપણે પહેલા મોણને આ રીતે હલકું મિક્સ કરી દઈશું અને એમાં આપણે 1 મોટા લીંબુનો રસ નીચોવી દેવાનો. તો લીંબુના રસથી તમારા કચોરી છે એ ખસ્તા બનશે. જો લીંબુ નાના હોય તો 2 નાખી દેવાના. એકદમ સારી રીતે આપણે મોણ અને લીંબુના રસને મિક્સ કરી દઈશું લોટ સાથે અને થોડું થોડું પાણી ઉમેરી અને આપણે પૂરીનો જેવો લોટ બાંધીએ એવો લોટ બાંધીશું. તો રોટલીના લોટ કરતા થોડો કડક રાખીશું. તો થોડું પાણી છાંટવાનું આ રીતે લોટને મિક્સ કરવાનો. પાણી બહુ ઓછું પણ નહીં છાંટવાનું. લોટને મસળવાનું, થોડું પાણી ઉમેરવાનું, એ રીતે લોટ બાંધવાનો. તો 1/2 કપ જેટલા પાણીની તમને જરૂર પડશે 1.5 કપ મેંદા માટે. અને મેંદો છે એ તમે લોટ બાંધી થોડી વાર માટે સાઈડમાં મૂકશો એટલે થોડો એ કઠણ થાય છે. એટલે આપણે લોટને આ રીતે ફેલાવી દઈશું અને પછી આપણે એમાં થોડું પાણી, તો બહુ જ ઓછું આ રીતે પાણી છાંટી દઈશું અને એને ઢાંકી અને 10 મિનિટ માટે આપણે સાઈડમાં મૂકી દઈશું. તો 1/2 કલાકમાં દાળ આપણી પલળી ગઈ છે. હવે આપણે દાળને બાફીશું. તો દાળને એક કડાઈમાં લઈ લઈશું.

0: એમાં એક કપ પાણી ઉમેરી દઈશું અને દાળને 10 મિનિટ માટે થવા દઈશું. તો દાળ સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને બાફવાની છે. તો લગભગ 10 મિનિટમાં મીડિયમ ગેસ પર દાળ સારી રીતે બફાઈ જશે. તો આ રીતે દાળ તમે જોઈ શકો છો એકદમ સારી રીતે બફાઈ ગઈ છે. હવે આપણે એને પાણી નિતારી લઈશું અને એને હું સાઈડમાં મૂકી દઈશ. હવે આપણે કચોરીના સ્ટફિંગ માટે આપણે એક કડાઈમાં 3 ટેબલસ્પૂન તેલ ગરમ કરવા મૂકીશું. તેલ ગરમ થઈ જાય એટલે 1 ટીસ્પૂન વરિયાળી, 1/2 ટીસ્પૂન જીરું ઉમેરી દઈશું. વરિયાળી અને જીરાનો કલર થોડો બદલાવા દઈશું. તો કચોરીમાં વરિયાળીનો ટેસ્ટ મેઇન છે, વરિયાળી નાખવી જરૂરી છે, એનાથી બહુ સારો એવો ટેસ્ટ આવશે. તો હલકો કલર આ રીતે બદલાઈ જાય એટલે આપણે બેસન કે ચણાનો લોટ, તો 1/2 વાટકી મેં લીધો છે, જેટલી મગની દાળ લીધી છે એટલો જ મેં બેસન લીધો છે, થોડો થોડો કરી આ રીતે ઉમેરી અને આપણે એને શેકીશું. તો જેમ મોહનથાળમાં આપણે લોટ શેકીએ એ જ રીતે આપણે આ લોટને હવે શેકવાનો છે. હલકો લાલ કલર થાય ત્યાં સુધી સ્લો ગેસ પર કન્ટિન્યુઅસ આ રીતે ચલાવતા રહી આપણે લોટને શેકી લેશું. લોટ એકવાર શેકાશે એટલે એની જે સુગંધ છે, અરોમા, એ બહુ સારી એવી આવશે. તો આ રીતે ચલાવતા રહી હું શેકી લઈશ. તો લોટ એકદમ સારી રીતે શેકાવવો જરૂરી છે તો કચોરીનો ટેસ્ટ છે બહુ સારો એવો આવશે. તો લગભગ 3 મિનિટમાં આપણો લોટ છે શેકાઈ ગયો છે. હવે આપણે એમાં 1/2 ટેબલસ્પૂન આદુ મરચાની પેસ્ટ, જો તમે જીન કચોરી બનાવવા માંગતા હોય તો આદુની પેસ્ટ નહીં નાખવાની, નહીતર 1 લીંબ મરચાની પેસ્ટ જ નાખવાની. મેં અહીંયા આદુ મરચાની પેસ્ટ 1/2 ટેબલસ્પૂન જેટલી નાખી છે, મિક્સ કરીશું. એને પણ લોટ સાથે સારી રીતે શેકી લઈશું. આદુ મરચા તમે જેવા નાખશો એવું આ રીતે બેસન છે એ જાડો આ રીતે થઈ જશે અને ડ્રાય થઈ જશે. તો એકદમ સારી રીતે 1 મિનિટ જેવું શેકાવા દેવાનું. શેકાઈ જાય એટલે આપણે બીજા મસાલા કરી લઈશું. તો આપણે આમાં હિંગ નાખીશું 1/4 ટીસ્પૂન. જો તમે લીલા મરચા તીખા લીધા હોય તો તમારે લાલ મરચું નહીં નાખવાનું, નહીંતર 1 ટીસ્પૂન જેટલું લાલ મરચું, 1/4 ટીસ્પૂન જેટલી હળદર ઉમેરી દેશું. 1 ટીસ્પૂન સંચર પાવડર નાખીશું, મિક્સ કરીશું અને મસાલાને 1 મિનિટ જેવું સાતળી લેશું. મસાલો સતળાઈ જાય એટલે બાફેલી જે મગની દાળ આપણે નિતારીને રાખી છે એ નાખી દઈશું, મિક્સ કરીશું અને મિક્સર કોરું પડે ત્યાં સુધી થવા દઈશું. જો ભીનું હોય તો થોડું કોરું થવા દેવાનું.
1: અહીંયા લઈએ છીએ એક નાનકડો વિરામ અને પાછા ફરીએ છીએ આ નાનકડા વિરામ પછી.

તો મગની દાળ એકદમ સારી રીતે બફાઈ જવી જોઈએ, એકદમ મેશ થઈ જાય નહીં એવી પણ ન હોવી જોઈએ અને કાચી પણ ન રહેવી જોઈએ. મીઠું આપણે સ્વાદ પ્રમાણે નાખીશું. 1 ટીસ્પૂન ગરમ મસાલો, 1 ટીસ્પૂન ધાણાજીરું પાવડર નાખીશું. મિક્સ કરી દઈશું. તો આમાં હું શુગર અને લીંબુ વાપરું છું. યુઝ્યુઅલી રાજસ્થાની કચોરીમાં લીંબુ અને ખાંડ હોતા નથી, પણ હું ગુજરાતી ટેસ્ટ માટે 1 ટેબલસ્પૂન શુગર અને 1/2 લીંબુનો રસ નીચોવી દઈશ. મિક્સ કરી દઈશું અને આપણો મસાલો તૈયાર છે. લાસ્ટમાં આપણે 2 ટેબલસ્પૂન ઝીણા કાપેલા લીલા ધાણા નાખી દઈશું. મસાલાને મિક્સ કરી અને ઠંડો કરવા સાઈડમાં મૂકી દઈશું. તો લોટને રેસ્ટ થતાં 15 મિનિટ જેવું થઈ ગયું છે. લોટને આપણે થોડો મસળી લઈશું. તો આ લોટથી લગભગ 8 જેટલી કચોરી બનશે, એટલે આપણે 8 એકસરખા લુવા કરી લેશું. મસાલો ઠંડો થઈ ગયો છે, આ રીતે મસાલાને મસળી લેશું અને એના પણ લુવા એક જેવા કરી લેશું. આ રીતે કચોરી ભરવા માટે પહેલેથી આ રીતે તમે જો લુવા બનાવશો તો કચોરી ભરવામાં ઈઝી પડશે. તો લુવા તૈયાર છે અને લોટના લુવા પણ તૈયાર છે. તો આપણે આ રીતે એક લુવો લઈ આ રીતે હાથથી ફેલાવીશું. તો કિનારીઓ પાતળી કરતી જવાની અને આ રીતે ફેલાવતા જવાનું. તમે વણીને પણ કરી શકો છો, પણ કચોરી યુઝ્યુઅલી ટ્રેડિશનલ રીતે આ રીતે બનતી હોય છે. આપણે કચોરીને આ રીતે ફેલાવી વચ્ચે સ્ટફિંગનો લુવો મૂકીશું અને આ રીતે એને ભરીશું. તો આ રીતે ઉપર સુધી આ રીતે આવવાનું અને એકદમ સારી રીતે પેક કરી ગોળો વાળી લેવાનો. બિલકુલ ખુલ્લું ન રહી જાય એ ધ્યાન રાખવાનું, નહીંતર કચોરી છે તેલમાં છૂટી પડી જશે. આ રીતે ગોળો વાળી હાથેથી જેમ રોટલો આપણે થાપીએ એ રીતે આપણે કચોરીને પૂરીની જેમ રેડી કરી લેવાની. એ જ રીતે બીજો લુવો લઈ લઈશું અને આ રીતે ફેલાવી દઈશું. એમાં સ્ટફિંગનો ગોળો કે લુવો મૂકી દઈશું અને આ રીતે કચોરીને પેક કરીશું. એકદમ સારી રીતે મેં પેક કરી લીધી છે. આ રીતે ગોળ સ્મૂધ લુવો કરી અને આપણે રોટલાની જેમ થેપી આ રીતે કચોરી મોટી ફેલાવી દઈશું. તો આ રીતે તમે જોઈ શકો છો એકદમ ઇઝીલી તમે કચોરી બનાવી શકશો. તો આ જ રીતે આપણે બધી જ કચોરી બનાવી લઈશું. તો એકદમ

0: લીલી લોટને થોડો ઢીલો રાખવાનો, તમને જો લાગે કઠણ થઈ ગયો છે તો પાણી થોડું છાંટી અને પછી તમારે એને ઢીલો કરી લેવાનો. આ રીતે બધી કચોરી રેડી થઈ જાય એટલે મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તેલ એકવાર તમારું ગરમ થઈ જાય એટલે તમારે ગેસની આંચ એકદમ સ્લો કરી દેવાની. બિલકુલ તેલ તમારું ગરમ વધારે ન હોવું જોઈએ, નહીંતર કચોરી છે એ ફાટી જશે, એટલે તમારે ધ્યાન રાખવાનું. આ રીતે ત્રણ કચોરી કડાઈમાં આવે એટલે આપણે કચોરી નાખી દઈશું અને આપણે એને સ્લો ગેસ પર તળીશું. તો એકદમ તો હળવા હાથે આપણે અડધી મિનિટ જેવું થાય એટલે કચોરીની સાઈડ ચેન્જ કરીશું અને આપણે કચોરીને લગભગ 7 થી 8 મિનિટ જેવું સ્લો ગેસ પર તળાતા થશે. આપણે કચોરીને ફૂલી જશે અને ગોલ્ડન જેવો કલર આવશે. તમારે વધારે ડાર્ક કલર થવા દેવો હોય તો વધારે પણ થઈ દે શકો છો. તો આ રીતે તમે જોઈ શકો છો ગોલ્ડન થઈ ગયું છે. હું એને કિચન પેપર પર કાઢી લઈશ. જો આ રીતે તમારી કચોરી ફાટે તો એકદમ એ ખસ્તા બની છે. તો આ રીતે તમારો લોટ છે એકદમ પરફેક્ટ બંધાણો હોય જો તમારી કચોરી આ રીતે ખુલે તો. તો આ રીતે આપણી કચોરી તૈયાર છે. હું તમને ખોલીને પણ બતાવી દઈશ. તો તમે આમલીની ચટણી સેવ સાથે અને લીલી ચટણી સાથે આ કચોરીને સર્વ કરો. તો તમે લોકડાઉનમાં જો તમને કચોરી ખાવાનું મન થાય તો ઘરે જ આવી મગની દાળની ખસ્તા કચોરી એકવાર જરૂરથી ટ્રાય કરજો.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
2: Can I speak to ACB Paranch Bhai please? I am his personal friend, Dr. Maniyar. Paranch Bhai sir, कसं काय बरं आहे ना? पण आम्ही बरं नाही हो. हा कोणीतरी इन्स्पेक्टर आहे माने. हा हा बरोबर बरोबर, एज किडनीवाला केस. हा हा हा. अरे भाई एमा एक अमारा पर्सनल फ्रेंड छे डॉक्टर रश्मी दिवान. एज एज एज लोनावालानी पार्टीमां तमे जेनी साथे आखी रात મન મૂકીને નાચ્યા હતા એ. હવે આ તમારો માને છે ને એમને કંઈ ફસાવા માગે છે. તો સાહેબ જરા હા હા અરે દાન દક્ષિણા બધું આપીશું સાહેબ. અરે જોઈએ તો બીજી એવી ત્રણ પાર્ટી કરીશું. આખી રાત નાચ્યા કરજો. ઓકે સાહેબ.

0: ગપે ગપ ગપ ગપ મિસ્ટર રોહિત ગપ, તમે ભણેલા ગણેલા હોવાના, ગ્રેજ્યુએટ હોવાના, ડોક્ટર હોવાના, જરા બોલવામાં ધ્યાન રાખવાના. હા, અને તમારા બેન સાથે કોઈ પણ પ્રોબ્લેમ હોવાના ને તો એ તમારા પર્સનલ પ્રોબ્લેમ છે. અમે છે ને કાયદાના રખેવાળ હોવાના, તમારા આમ ગુસ્સા કાઢવાના સાધન નહીં. સમજ્યા ને?
1: સોરી ટુ બોધર યુ સર.
2: મારી વાત રોહિત, શું બખેડા માંડ્યા છે ત્યાં? શું માંડું છે આ બધું?
1: સર, મારી મોટી બાકેતી હતી કે દિલ જલેલો માણસ દુનિયા જલાવી નાખે ને એમાં નવાઈ નહીં.
2: એટલે હું કઈ સમજો નહીં.
3: સર, ડોક્ટર રોહિતના હૃદય પર વજ્રઘાત થયો છે અને એમાં એમનું મગજ બેકાબૂ.
0: ડોક્ટર રશ્મિ, તમારા કુકર્મોને મારી અંગત બાબતો સાથે જોડવાની કોઈ જરૂર નથી.
1: ડોક્ટર રોહિત, ના તો એમણે કોઈ કુકર્મો કર્યા છે, ના તમારી સાથે જોડી રહ્યા છે. અરે જોડી તો તમે રહ્યા છો. તમારા હૃદયમાં સળગતી આગથી તમે બીજાના દામનને સળગાવવા નીકળ્યા છો.
2: અરે આ બધું શું ચાલી રહ્યું છે મને કોઈ સમજાવશે?
1: નાની છે પણ બહુ ગંભીર છે. આ ડોક્ટર રોહિતને એક છોકરી સાથે પ્રેમ હતો પણ એ છોકરી એમને છોડી અને કોઈ બીજા પુરુષ સાથે પરણી ગઈ અને આઘાત ડોક્ટર રોહિતથી સહન ન થયો એટલે આપણી કોલેજ અને હોસ્પિટલને બધું છોડીને જવા માગે છે. પણ જતા જતા એમનો સેડિસ્ટ નેચર અહીંયા બધું ખેદાન મેદાન કરીને જવા માગે છે.
2: તમારા સૌથી વાલા ગુરુ ના માથે હાથ મૂકો અને સોગંદ ખાઓ કે તમને એની પત્ની સાથે પ્રેમ નથી. મૂકો મૂકો હાથ.
1: અરે મૂકો મૂકો ને હાથ મૂકો.

0: સર તમને શું થાય છે સર? તમારી જરૂર છે સર.
1: લોકોના કાંધે ચડવાની ઉંમરે ડોસા ને ઘોડે ચડવું છે
2: એટલે એમને સમજાવવા ગયો તો કે આખી જિંદગી સજા ભોગવી છે તે ઓછી છે કે એક ની એક ભૂલ બીજી વાર કરવા બેઠા. હવે તો તને પૈણીને જ બતાડું
1: કન્યા મળી ગઈ.
2: હા
1: તમારા આ ડોસો તો લખી

0: અમારે અહીંયા પહેલી ઇનિંગનું નથી ગોઠવાતું અને બીજી ઇનિંગમાં રમવા માંડ્યા.
1: તમને ખબર છે કન્યા કેવી છે કે હું એક કન્યાને મળવા માટે એના ઘરે ગયો તો એના બાપાએ કહ્યું કે એ બજારમાં ચપ્પલ લેવા ગઈ છે. થોડીક વારે કન્યા ઘરે પાછી આવી કે બજારમાં ચપ્પલ લેવા ગઈ પણ માપ તો ઘરે જ ભૂલી ગઈ. કદાચ એની બેન માટે કે એની મા માટે લેવા ગઈ હશે પણ ના, એ પોતાના માટે ચપ્પલ લેવા બજારે ગઈ હતી અને પાછી આવી કે માપ તો ઘરે જ ભૂલી ગઈ. છોડ છોડ છોડ ડોસાને, મરશે એના પાસે. મને કે આપણા નવા પડેલા કેમ છે? અરે આ ચંપો અને કેળ એક જ ક્યારામાં વાવ્યા છે. સપનાના વાવેતર કરવા નીકળેલી એક કલ્લડ છોકરી અને કબીરવડ જેવો જમાનાનો ખાધેલ પુરુષ વચ્ચે મેળ જામે એવી શક્યતા બહુ દેખાતી નથી.
0: સાવ સાચું કીધું. પેલા તો મને છે ને આપણા સાહેબ મહાન લાગતા હતા, પણ મેડમે એમને જે રીતે સાચવા છે ને હવે એમની સામે સાહેબ પણ વામણા લાગે છે.
1: હે
0: હા,
1: પણ બેન છે ક્યાં?
0: કોલેજમાં.
1: કોલેજ?
0: હા, ભણતર તો પૂરું કરવું પડે ને.
1: હવે ભણવાની શું જરૂર છે બેન? બાતો વગર ડિગ્રીએ સર્જન થઈ ગયા છે. આ હઠ યોગીના હૃદયની બાયપાસ કરી નાખવી એ જેવી તેવી વાત થોડી છે. છો મને એમ કે જોઈ કે આપણા ડોક્ટર સાહેબ આમ ક્યારેક આમ રોમેન્ટિક વાતો કરે છે ખરા કે નહીં?
0: એક નંબર રોમેન્ટિક વાતો કરે છે. હમણાં થોડાક દિવસ પહેલા શું કહેતો હતો ખબર છે? કે પ્રિય, મને તારી આંખોમાં મારા જીવનનું ટોનિક દેખાય છે અને તારો શ્વાસ એટલે મારા માટે મારા જીવનનો ઓક્સિજન. અને પાછા કે તારા કાળા ઘેઘૂર વાળમાં સાહેબે મેડમ ને લવ લેટર લખ્યો.
1: મને સવાલો પૂછી પૂછીને હેરાન કરે છે. એક દિવસ મને કે મારા લગ્ન ધારો કે કોઈ બીજા પુરુષ સાથે થયા હોત તો તમે ખુશ થાત? મેં કીધું હું એટલો બધો કઈ નીચ નથી કે કોઈક બીજાનું બુરું થતું જોઈને ખુશ થાઉં.
2: વેરી બેડ.
1: અરે ખરેખર કહું છું બેન, અરે એવા એવા સવાલો કરે, એવી એવી વાતો કરે. હમણાં મને થોડાક દિવસ પહેલા કે આપણી મેરેજ એનિવર્સરી આવે છે તો આ વખતે આપણે જરા અલગ રીતે ઉજવીએ. એટલે પછી મારે મારાથી કહેવાય ગયું કે આપણે 2 મિનિટનું મૌન પાળીને ઉજવીએ.
2: પછી તો ભડકે જ ને.
1: અરે ગઈકાલે તો એને હદ કરી નાખી. 2 તપેલા ભરીને ભાત બનાવ્યા. મેં કીધું આપણે 2 જણા માટે તો 2.5 તપેલું ભાત બહુ થઈ જાય. જો મારી સાથે વાતો વળગશે તો તમારા ટાઈમ માં ભાગ પડશે. અરે માંડ માંડ એમને તમારી સાથે વાત કરવાનો ટાઈમ મળતો હશે અને મને તો એ ખબર નથી કે ટાઈમ મળતો હશે કે નહીં. સાચું કેજો બેન, સુખી તો છું?
2: નો રિગ્રેટ ઇન ધી લાઈફ. સાચા મોતી મેળવવાની

0: આકાશમાંથી વરસતા વરસાદનું પાણી જો પીવું હોય તો ચાતકની જેમ 8 મહિના સુધી રાતો જોવી જ પડે. તમારા બંનેની જોડી જોઈને એવું લાગે છે કે મારો ઠાકર કરે કે ઠીક. ચાલો રજા. હવે હસ.
1: ખુરશી હું આવીને ત્યારની મને ખટકે છે અને ક્યાં રાખું અને કઈક સારી જગ્યા ગોતું.
2: ખબર છે ને ગુરુવારે મારે ઓપરેશન નો દિવસ હોય છે. માથું દુખે છે મારું, દરેક વાત નો સવાલો શેના કરે છે.
1: આપણે એક કામ કરીએ ને, દરિયા કિનારે જઈને આટો મારતા આવીએ, ખુલ્લી હવામાં તમને મજા આવશે.
2: મને આવા ટાઈલા નથી ગમતા. હું તને શું 20-22 વર્ષનો છોકરો લાગુ છું કે તારી સાથે હાથમાં હાથ નાખીને દરિયા કિનારે ફરવા જાઉં? નથી ગમતું મને આવું બધું.
1: તો તમને ગમે છે શું? એ કોને લગ્નને આટલો સમય થયો છે, તમને ખબર નથી પડી કે કયા પ્રકારના માણસ છો તમે? મારા હાથની બનાવેલી રસોઈ તમને નથી ભાવતી, મારી ચા તમને કડક લાગે છે, મારું વાંચન તમને બાલિશ લાગે છે, મારી વાતો તમને ફૂલિશ લાગે છે. એકે વાત તમને નથી ગમતી. સમજાય મને કયા પ્રકારના માણસ છો?
2: તારે સમજીને શું કરવું છે?
1: મારે જીવવું છે તમારી સાથે. ક્યારે હોય ત્યારે ધુતકારો છો, ધમકાવો છો. હું પણ એક માણસ છું, પાડેલું ઢોર નથી. ગામની બીમારીને ઈલાજનો બોજ માથા પર લઈને ફરો છો, તો મારો મનનો ઈલાજ કરવાની પણ તમારી ફરજ છે.
2: ઠીક છે, આ બાબતે આપણે પછી ક્યારેક ચર્ચા કરીશું. ઓકે,
1: પછી ક્યારેક નહીં. આઈ વોન્ટ ટુ ડિસ્કસ ઈટ રાઈટ નાઉ.
2: ચૈતાલી જીદ મૂકી દે.
1: નાઉ ઓર નેવર.
2: ચૈતાલી, મેં તને કહ્યું ને, જીદ મૂકી દે. મારે એક ઇમ્પોર્ટન્ટ વર્ક છે.
1: મારી લાઈફ થી ઇમ્પોર્ટન્ટ અત્યારે કાઈ નથી. ટેલ મી, શું પ્રોબ્લેમ છે? મારાથી કેમ ધુતકારો છો મને?
2: ચૈતાલી, તને કહ્યું ને, મારે માથું બહુ દુખે છે મારું, પ્લીઝ તું આ બધી જીદ મૂકી દે.
1: આ બહાના છે તમારા, મને ઇગ્નોર કરો છો. મને ખબર છે આજે તમારે મને કહેવું જ પડશે કે પ્રોબ્લેમ શું છે.
2: મારે તારી સાથે કોઈ વાત નથી કરવી હમણાં.
1: કેમ? શું કામ?
2: મેં તને કહ્યું ને કે મને ઇરિટેશન થાય છે, મારું માથું દુખે છે. ચૈતાલી,
1: સર સર, ઉભા થાવ. શું થયું? જીતુ જીતુ જીતુ, પાણી લાવ.
3: જીતો.

0: ખાલી કરવાની નોટિસ આપવા આવ્યો છું.
1: લો
0: લો લો ઘર હવે ટ્રસ્ટની માલિકીનું છે અને આમે તમે તો અપંગ થઈ ગયા છો. અને મારી મોટી વાત કહેતી હતી કે તમારા જેવો અપંગ અને પાંગળો માણસ કોઈના કંઈ કામનો હોતો નથી, એટલા માટે જ અમે નવા ચેરમેનને અપોઈન્ટ કરી લીધા. પ્લીઝ વેલકમ સર.

સાહેબે જેમને મહાન બનાવ્યા એ જ આજે એમને ઘરની બહાર કાઢી રહ્યા છે.

0: સાચી વચ્ચે સર, સાચી વચ્ચે. પણ શું છે, ક્યારેક માણસની મૂર્ખતા અને એના પરિણામો જ એ ભોગવતો હોય છે.
1: અરે રોહિત, તું એકદમ અણીના સમયે આવ્યો છે.
0: ના, તમારી જગ્યાએ આવ્યો છું. પોતાના હક નું મળી રહ્યું છે ત્યારે તમારા પેટમાં દુખે છે.
1: રોહિત, હવે તારે મને ગુરુ દક્ષિણા આપવાની છે.
0: હજી શું આપું?
2: શું બોલી રહ્યા છો તમે? પત્ની છું હું તમારી. તો ઝેર પીવડાવી દો મને. હું તો તમને મુઠ્ઠી ઉચ્ચારો માનવી સમજતી હતી, પણ તમે તો અદના માણસ થી પામર નીકળ્યા. પત્ની છું હું તમારી. તમે મને કઠપૂતળીની જેમ નચાવવા માંગો છો. આંગળીઓમાં જોર નથી રહ્યું તો દોર કોઈ બીજાને આપવા નીકળ્યા છો. પાડેલું ઢોર છું કે ગરીબ બ્રાહ્મણને દાન આપી દેવાય?
0: મારું સાથે પ્રેમના નાટક કરી અને આ પાંગળા સાથે પરણી તું.
3: રોહિત, ઓફ શિટ,
0: સ્ટોપ એકદમ.
3: છોડી દે ચૈતાલી રે.
0: સોશિયોલોજી, સોશિયોલોજી, આ પટ્ટ શિષ્ય પૂછ્યું તું મને, શું સંબંધ છે મારા એની જોડે? પૂછ્યું તું કે મને એક પણ વાર? હા, આ પાંગળો મરી જશે હમણાં. આ મરી જશે પછી તું બીજાને શોધવા જઈશ ને? નકર તો હું શું ખોટો છું? પરણી જા મને. હા, પરણી જા.
2: તારી સાથે પરણવા કરતા હું મરવાનું વધારે પસંદ કરીશ.
4: રોહિત, મને તારા ઉપર બહુ માન છે. એટલું માન છે કે જેટલું માન એક પેશન્ટ ને ડોક્ટર માટે હોય, કાતર ને ઓપરેશન થિયેટર માટે હોય, લાલ દવા ને કાપુસ માટે હોય, અને ડોક્ટર સીતાંશુ મહેતા જેવા ગુરુ ને એના શિષ્ય માટે હોય.
3: આ માણસ મારો શિષ્ય બનવાને લાયક નથી. બધું છીનવી લીધું છે મારું
4: શિષ્ય કાર્ય.

ગુરુએ આપેલી સમજ, ગુરુએ આપેલું માન સન્માન. અરે સાહેબ, એકલવ્ય એ ગુરુ દ્રોણાચાર્યને ગુરુ દક્ષિણામાં એનો અંગૂઠો આપી દીધેલો. જ્યારે શિષ્ય રોહિતે તમને ગુરુ દક્ષિણામાં

પ્રવાસ અને પર્યટન. આપણે છેલ્લી વખતે સફર પર હતા કુલ્લુ અને મનાલી, અને આજે આપણે સફર પર જવાના છીએ લાહોલ. યસ, ક્યુલોંગ. અને આજે આપણે લાહોલ, સ્પીતિ, ક્યુલોંગ, કઝા આ બધી જગ્યાઓ પર ફરવાના છે, એટલે કે એની આજુબાજુ કઈ જગ્યાઓ છે ફરવાલાયક એના વિશે પણ જાણીશું. ચાલો શરૂઆત કરીએ. આજે આપણે લાહોલ અને સ્પીતિ વિશે સાંભળીશું. લદ્દાખને અડીને આવેલા લાહોલ અને સ્પીતિ તદ્દન જ જુદી દુનિયા છે. બરફથી લદાયેલા અને વર્ષમાં 9 મહિના બહારની દુનિયાથી તદ્દન અલિપ્ત હિમ નદીઓ અને ઊંચાઈ પર આવેલા સરોવરોથી ભરપૂર આ પ્રતિકૂળ ભૂપ્રદેશ ચકિત કરી નાખનારા સૌંદર્યથી મઢાયેલો છે. 7મી સદીમાં બૌદ્ધ ધર્મની શરૂઆત અહીંયાથી થઈ હતી અને આ પ્રદેશના લોકોએ તેના સંસ્કૃતિ અને વારસાને જાળવી રાખ્યા છે. આખા પ્રદેશમાં છૂટાછવાયા 53 જેટલા મઠો છે અને મઠો ફક્ત ધર્મની પીઠો જ નથી પણ શક્તિના ઝરા છે અને કલા અને ધાર્મિક હસ્તલેખોનો ભંડાર છે. જિલ્લાના મુખ્ય ગામો છે કેલંગ અને કાઝા. આપણે હવે કેલંગ વિશે જાણીશું. હિમાચ્છાદિત પર્વતોની વચ્ચે આવેલો હરિયાળો પ્રદેશ લાહોલ સ્પીતિ જિલ્લાનું આ મુખ્ય મથક કહેવાય. લે તરફ જતા રોહતાંગ ઘાટ પાસે 3,340 મીટરની ઊંચાઈ પર આવેલું છે. તે 3 ગોમ્પા માટે જાણીતું છે. કરડન ગોમ્પા, શશુર ગોમ્પા અને ટ્યુબ ગોમ્પા. અને ગોમ્પા એટલે તિબેટિયન બુદ્ધિસ્ટ મોનેસ્ટરી અથવા તો ટેમ્પલ. હવે ક્યુલોંગની આસપાસ કયા સ્થળો છે જે ફરવાલાયક છે અને જ્યાં જવું જોઈએ તો એના વિશે હું વાત કરીશ. પરંતુ ધાનકડા બ્રેક બાદ ક્યાં જતા નહીં, જોડાયેલા રહો ભારત પ્રવાસ અને પર્યટન આજે અંજલિની સાથે.

હાય નમસ્કાર, વેલકમ અગેન. ધીસ ઇઝ આરજે અંજલી અને તમે સાંભળી રહ્યા છો ભારત પ્રવાસ અને પર્યટન. આપણે ક્યુલોંગની વાત કરી, હવે ક્યુલોંગની આસપાસ કઈ જગ્યા આવેલી છે એના વિશે જાણીએ. પહેલું છે ટંડી. ચંદ્ર અને ભાગા નદીના સંગમ પર આવેલું આ ગામ ઘણા પુરાણો અને દંતકથાઓ સાથે વણાયેલું છે. એવું કહેવાય છે કે ચંદ્રની પુત્રી ચંદ્રા અને સૂર્યનું પુત્ર ભાગા અહીં પરણ્યા હતા. ટંડીથી 4 કિલોમીટર પર આવેલો ગુરુ ઘંટાલ મઠ લાહોલનો જૂનામાં જૂનો મઠ ગણાય છે. પિરામિડાકારના છાપરાવાળા મઠ અને તેની સુંદર કોતરણીમાં પદ્મ સંભવ અને વ્રજેશ્વરી દેવીની મૂર્તિઓ છે. જૂનના મધ્યભાગમાં પૂર્ણિમાને દિવસે અહીં ઘંટાલ ઉત્સવ ઉજવવામાં આવે છે. હવે થોડા આગળ જઈએ તો ગોંડલા નામની એક જગ્યા આવે. ચંદ્ર નદીના જમણી કાંઠે વસેલું આ ઐતિહાસિક ગામ ગોંડલાના ઠાકુરના 8 માળના કિલ્લા માટે જાણીતું છે. સ્થાનિક મઠમાં જુલાઈ માસમાં ભરાતો મેળો ઘણા મુલાકાતીઓનું આકર્ષણ કેન્દ્ર છે. ઉદયપુર. હવે તમે કહેશો આ તો રાજસ્થાનમાં છે. નહીં, અહીંયા પણ ઉદયપુર નામની જગ્યા છે. ચિનાબ અને મયર નલ્લારના સંગમ પર આવેલું છે. આ ગામ 10મી અથવા તો 11મી સદીની દેવી મરકુબાની જટિલ કોતરણીવાળી મૂર્તિઓ માટે પ્રખ્યાત છે. અને એના પછી આવે છે ત્રિલોકનાથ મંદિર. એ પણ જોવાલાયક છે. ત્રિલોકનાથ 3 વિશ્વનાથનું આ પ્રખ્યાત મંદિર ચિનાબ નદીની કાંઠે આવેલા એક ગામમાં આવેલું છે. ગુરુ પદ્મ સંભવ દ્વારા સ્થપાયેલા મંદિરમાં અવલોકિત સ્વરે શિવની 6 હાથવાળી મૂર્તિ પણ છે અને હિન્દુ અને બૌદ્ધ બંને માટે આ પૂજ્ય ગણાય છે. નેક્સ્ટ આપણે જવાના છીએ કઝા. એટલે તમે ક્યાંય ના જતા, કેમ કે આપણે આ સફરને ચાલુ રાખીશું ભારત પ્રવાસ અને પર્યટનમાં. નાનકડા બ્રેક બાદ અહીંયા જ ભણીશ. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો.

હાય, નમસ્કાર. ધીસ ઇઝ આરજે અંજલી અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. કઝા ક્યુલોંગથી 197 કિલોમીટર દૂર 3,800 મીટરની ઊંચાઈ પર સ્પીતિ નદીના ડાબા કાંઠે આવેલું કઝા સ્પીતિ ખીણનું મુખ્ય મથક છે. આજુબાજુના મઠોની મુલાકાત લેવા માટે આ એક આશ્રય સ્થાન છે. ક્યાંથી આવે છે, ત્યાંથી દૂર આવેલું છે કેકી. સ્પીતિ ખીણનો જૂનામાં જૂનો અને સૌથી મોટો મઠ કે પિક્ચર પોસ્ટકાર્ડની શૈલીમાં ગોઠવાયેલો છે. તેમાં વિરલ થાંગા, ચિત્રકામ, સંગીતના પુરાણા વાદ્યો અને હસ્તપ્રતો સંગ્રહિત છે. ત્યાંથી આગળ જશો તો આવશે કિબ્બર. કિબ્બર ગામ 4,205 મીટરની ઊંચાઈ પર વસેલું છે અને મોટર રસ્તો અને વીજળી સુવિધાવાળું વિશ્વનું ઊંચામાં ઊંચું બાંધકામ ધરાવે છે. નેક્સ્ટ આપણે જે મઠ વિશે જાણવાના છીએ એનું નામ છે ટાબો મઠ. આ પ્રખ્યાત મઠ 996માં બંધાયો હતો અને તેમાં ઉત્કૃષ્ટ દિવાલ ચિત્રો અને સાગોળના પુતળાને કારણે તેની હિમાલયના

તરીકે ગણના થાય છે. તિબેટના થોલિંગ ગોમ્પા પછીનું આ બીજું અતિ મહત્વનું ગોમ્પા છે અને યુનેસ્કોએ તેને વિશ્વ વિરાસતના સ્થળ તરીકે પણ જાહેર કર્યું છે. આ વિશાળ મઠ સંકુલમાં 9 મંદિરો, 23 ચોર્ટન સંન્યાસીઓનું રહેઠાણ અને સંન્યાસીઓનું રહેઠાણ ઉપરાંત કેટલીક ગુફાઓ અને સમકાલીન બાંધકામો આવેલા છે. તેમાં પવિત્ર ધર્મગ્રંથોના સુવિચારો, ભીત ચિત્રો અને દિવાલ ચિત્રો પણ આવેલા છે. નેક્સ્ટ હું તમને લઈ જઈશ મંડી, એટલે તમે ક્યાંય ન જતા જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે. આપણી સફર ચાલુ રહેશે.

નમસ્કાર, તો સુધાર જાંજલી તમે સાંભળી રહ્યા છો ભારત પ્રવાસ અને પર્યટન. મંડી, મનોહારી મંડી એક મહત્વનું ઐતિહાસિક, સાંસ્કૃતિક અને ધાર્મિક કેન્દ્ર બિયાસ નદીના ડાભા કાંઠે વસેલું છે. અગાઉ રાજાશાહી મંડી રાજ્યનું તે પાટનગર અને વેપાર વાણિજ્યનું મથક હતું. ટેકરીઓનું વારાણસી તરીકે જાણીતા મંડીમાં ઉત્કૃષ્ટ કોતણીવાળા 81 જેટલા મંદિરો છે. એના એમાં ખૂબ મહત્વના છે ભૂતનાથ, ત્રિલોકનાથ જે 1520માં બંધાયેલું, પંચવક્ત્ર અને તરણા ટેકરી પાસે શ્યામકલી. મંડી સંત મંડવા સાથે પણ જોડાયેલું છે, જેમણે અહીં ધ્યાન યોગ કર્યા હતા એવું મનાય છે. મંડી તેના અનન્ય શિવરાત્રિ ઉત્સવ માટે પણ જાણીતું છે. ઉત્સવ 8 દિવસ સુધી ચાલે છે અને આ સમય દરમિયાન નજીકના મંદિરોના દેવ દેવી

શિવના મંદિરે લાવવામાં આવે છે. આપણે સાંભળી રહ્યા છીએ રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. નાનકડા બ્રેક બાદ અહીંયા જ મળીશું. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે, એટલે કે આરજે અંજલિ સાથે.

हाय नमस्कार, वेलकम अगेन. दिस इज आरजे अंजली. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. મંડીની આસપાસ અમુક જગ્યાઓ છે જ્યાં તમે જઈ શકો છો. એક છે રેવલસર,

તરતા ટાપુઓવાળું આ પવિત્ર સરોવર શીખ, હિન્દુ અને બૌદ્ધ ત્રણ ધર્મીઓ માટે પવિત્ર સ્થળ છે. સરોવરને કાંઠે બૌદ્ધ મઠ, ગુરુદ્વારા અને મંદિર બાંધવામાં આવ્યા છે. એવી માન્યતા છે કે બૌદ્ધ ઉપદેશક સંત પદ્મ સંભવ ધ એનલાઇટનનું જ્ઞાન ઉપદેશવા અહીંથી તિબેટ ગયા હતા. દસમા શીખ ગુરુ ગોવિંદસિંઘે અહીંની મુલાકાત લીધી હતી અને અહીંયા રહ્યા હતા. એના પછી એક જગ્યા છે પરાશર સરોવર. પર્વતોથી ઘેરાયેલું આ શાંત સરોવર બાધી ગામ પાસે આવેલું છે. સંત પરાશરનું ત્રણ માળનું પેગોડા શૈલીનું મંદિર 14મી સદીમાં શાંત વિસ્તારમાં રાજા બનસેને બનાવ્યું હતું એવું કહેવાય છે. સુંદરનગર. આ સુંદરનગર તેની પ્રાકૃતિક સુંદરતા અને સુખદેવ વાટિકા માટે મ્યામા માટે જાણીતું છે. જોગિંદરનગર વિશાળ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ માટે જાણીતું છે. ટાંકી હોજ બારોટ નજીક આવેલ છે, જ્યાં ઇલેક્ટ્રિક ટ્રોલી દ્વારા પહોંચી શકાય છે. હજુ આગળ હું તમને લઈ જઈશ રેણુકાજી. યસ, એના વિશે પણ જાણવું એટલું જ જરૂરી છે. નાનકડા બ્રેક બાદ અહીંયા જ મળીશ, ક્યાંય જતા નહીં. જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન રેણુકાજી. આ અગત્યનું યાત્રાધામ પરશુરામ સાથે વણાયેલું છે. પરશુરામ વિષ્ણુના અવતાર હતા. તેમણે તેમના પિતા ઋષિ જમદગ્નિની આજ્ઞાથી પોતાના માતાનો વધ કર્યો હતો. નવેમ્બર માસમાં અહીં ભરાતા મેળામાં રેણુકા અને તેના પુત્રને સ્મરણાંજલિ આપવામાં આવે છે. નિંદ્રાધીન મહિલાના આકારમાં રચાયેલું આ સરોવર રાજ્યનું સૌથી સુંદર અને સૌથી મોટું સરોવર છે. શાંત સરોવર 2.5 કિલોમીટરના ઘેરાવમાં ગાઢ વૃક્ષોવાળી ટેકરીઓની વચ્ચે આવેલું છે. સરોવરની આસપાસ રસ્તો તૈયાર કરવામાં આવ્યો છે અને એના પુસ્તાની આસપાસ અનેક નાની મોટી દેરીઓ છે. વિષયક હોડીની સહેલગા ઉપલબ્ધ છે અને માછલા પકડવાની અહીંયા મનાઈ છે. ગાયત્રી મંદિર. રેણુકા સરોવરના ડાભા કાંઠે આવેલું મંદિર વેદ માતા માં ગાયત્રી હિન્દુ શરણપણનો ખજાનોના નામે સમર્પિત કરેલું છે. તેમાં પંચમુખી માં ગાયત્રીની આરસની મૂર્તિ, ગણપતિની આરસની મૂર્તિ, બ્રહ્મા વિષ્ણુ શિવ અને દેવરાજ ઇન્દ્રની મૂર્તિઓ છે. પરશુરામ તળાવ અને રેણુકા મંદિર. રેણુકા સરોવરની પાસેના વિશાળ તળાવ પાસે રેણુકાનું મંદિર છે. આ મૂળ મંદિર 19મી સદીમાં ગુરખા લશ્કરના ઘૂસણખોરોએ બનાવ્યું હતું. રેણુકા સરોવરની પાસે લગભગ 30 ચોરસ કિલોમીટરની જગ્યામાં પથરાયેલું છે અને દદાહુ ગામડે થઈને ત્યાં પહોંચી શકાય છે. અહીં જોવા મળતા પ્રાણીઓ છે એશિયાટિક સિંહ, કાળા રીંચ, ભસ્તારણ, ગોરલ, શિયાળ, ચિત્તા વગેરે. અહીંયા તમે પહોંચી શકો છો હવાઈ મથક ચંડીગઢ, રેલવે જંકશન ચંડીગઢ અથવા અંબાલા. ધોરીમાર્ગથી પહોંચવું હોય નહાન 45 કિલોમીટર દૂર રસ્તા સાથે જોડાયેલું છે. ક્યાંય જતા નહીં, હજુ આપણે રેણુકાજીની આસપાસ કયા સ્થળો છે જ્યાં તમે જઈ શકો એના વિશે પણ જાણીશું અને નેક્સ્ટ એપિસોડમાં આપણે બીજું શું જાણવાના છે એના વિશે પણ જાણીશું. જોડાયેલા રહો રેડિયો પાલનપુર.

હાય નમસ્કાર, વેલકમ અગેન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. રેણુકાજીની આસપાસ આવેલું છે પૌન્ટ સાહિબ. યમુના નદીને કાંઠે આવેલું શીખોનું આ પવિત્ર યાત્રાધામ નહાનથી 45 કિલોમીટર અને દહેરાદૂનથી 44 કિલોમીટર દૂર છે. 10મા શીખ ગુરુ ગોવિંદસિંહ સાથે આ જોડાયેલું છે અને ગુરુ ગોવિંદસિંહે તેમના ટાંગ એટલે કે પગ અહીં મૂકેલા, એના પરથી એમનું નામ પૌન્ટ એટલે કે પૌન અને ટાંગ ઉપરથી ઉતરી આવ્યું છે. બીજી દંતકથા એવી છે કે એની યમુના નદીમાં નહાતા ગુરુ ગોવિંદસિંહનું પગ એટલે કે પૌન્ટ ઘરેણું ખોવાઈ ગયું, જે તેઓ તેમના પગમાં પહેરતા હતા. આગળ છે ગુરુદ્વારા પૌન્ટ સાહેબ. યમુના નદીને કિનારે આવેલું આ ઐતિહાસિક ગુરુદ્વારા એવી જગ્યા છે જ્યાં ગુરુ ગોવિંદસિંહે 4 વર્ષ રહ્યા હતા. પુરાણું યમુના મંદિર ગુરુદ્વારાની પાછળ આવેલું છે. તો આજે આપણે ઘણા બધા સ્થળોની મુલાકાત લીધી, લાહોર, સ્પીતિ, મંડી, રેણુકાજી, ક્યુલોંગ અને બીજા એના નજીકના જે સ્થળો છે જ્યાં તમે જઈ શકો છો. બીજા ઘણા બધા ગોમ્પા મઠ વિશે આપણે માહિતી મેળવી અને તમે ક્યારેક ત્યાં જાઓ તો તમારો કેવો અનુભવ રહ્યો, અથવા જઈને આવ્યા હોય તો કેવો અનુભવ રહ્યો હતો એના વિશે અમને જણાવશો અમારા વોટ્સઅપ નંબર 9592966888 પર, અથવા તો અમને સોશિયલ મીડિયા સાથે પણ તમે મેસેજ કરી શકો છો, અમને મેઇલ કરી શકો છો. અમારા યુટ્યુબ ચેનલ સાથે તમે જોડાઈ શકો છો, રેડિયો પાલનપુર નામની ચેનલ છે. એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો, જ્યાં છો ત્યાંથી અમારા શોને સાંભળી શકો છો. સાથે અમારા અંતાક્ષરી અને ફરમાઈ શોમાં પણ તમે જોડાઈ શકો છો. તમારે ફક્ત તમારું નામ અને નંબર લખીને અમારા વોટ્સઅપ નંબર પર મોકલવાનું રહેશે, 9592966888 પર. આવતી સફરમાં આપણે જાણીશું અને જઈશું ઉત્તરાખંડની સફર પર, અને ઉત્તરાખંડમાં ઘણા બધા સ્થળો છે જેની વિશે આપણે માહિતી મેળવીશું. તો મળીએ નેક્સ્ટ ટાઈમ. યસ, નેક્સ્ટ ટાઈમ ફરીથી મળીશું નવી જગ્યા સાથે, નવી સફર સાથે, નવા પ્રવાસ સાથે. તો જોડાયેલા રહો ભારત પ્રવાસ અને પર્યટનમાં આરજે અંજલિની સાથે. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 9512-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે?

0: પ્લેટફોર્મ અમે આપીશું.
1: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
0: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
1: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
0: રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 91.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95129688 95129688. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95129688 95129688 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા અગાશીઓ પર માત્ર પાપડ અને કપડાં જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખ થી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

0: સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
1: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
0: અને લાઇટ બિલના
1: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
0: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ. હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
2: હા હા, પાક્કું. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.